નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે શનિવાર, વિક્રમ સંવંત 2082, દ્વિતીય જેઠ સુદ છઠ, તદનુસાર તારીખ 20મી જૂન ઈસવીસન 2026. અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. આપનો દિન મંગલમય હો તેવી શુભકામના સાથે સભાનો આરંભ કરીએ મંગલ સ્વરથી.

0: આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આકાશવાણીનો આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ આજની કૃષિ માહિતી. વિષય છે તુવેરના પાકમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ. રજૂઆત વિરલ રાવલ.
1: શીરામણ સાથે કૃષિ માહિતી સાંભળતા સૌને જાજા કરીને રામ રામ. આજે કૃષિ માહિતીમાં વાત કરવી છે તુવેરના પાકમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ, આ વિષય પર. તો મિત્રો, તુવેરમાં ક્યાં ક્યાં પ્રકારનો રોગો આવે છે અને તેનું કારણ શું છે એ આપણે જાણીએ. તો કઠોળ પાક ઉપર જુદા જુદા 100 કરતા વધુ રોગકારકોથી રોગ થાય છે, જેવા કે બેક્ટેરિયા એટલે કે જીવાણુ, ફૂગ, વાયરસ એટલે કે વિષાણુ, નિમેટોડ એટલે કૃમિ અને માઇકોપ્લાઝમા. એમાંથી થોડા રોગ એવા છે કે આર્થિક રીતે નુકસાન કરતા છે. તુવેરમાં વધુમાં વધુ નુકસાન કરતા રોગોમાં અત્યારે ભારતમાં મુખ્ય સ્ટરિલિટી મોઝેક એટલે કે વધ્યત્વ, ફ્યુઝેટિયમ વિલ્ટ એટલે કે સુકારો અને ફાઇટોપથોરા બ્લાઇટ એટલે થડનો સડો એ જોવા મળે છે. હવે તુવેરમાં થતા સુકારાના રોગને આપણે કઈ રીતે ઓળખવો અને તેનું નિયંત્રણ પણ કઈ રીતે કરવું એના વિશે વાત કરીએ. તો તુવેરનો સુકારો એટલે વિલ્ટ અને એમાં રોગકારક છે ફ્યુઝેરિયમ ઉડમ એટલે કે ફૂગ. હવે એની ઓળખ કરવી હોય તો આ રોગના લક્ષણો ફૂલ અને શિંગ અવસ્થાએ જોવા મળે છે. રોગની શરૂઆતમાં જમીનમાં ભેજ હોવા છતાં છોડ ચીમળાયેલું લાગે છે. છોડના પાન પીળા પડીને સુકાય છે, જ્યારે છોડ ધીરે ધીરે અથવા ઘણી વખત એકાએક સુકાઈ જાય છે. થડ પર કથ્થઈ કે કાળા રંગનો પટ્ટો મૂળ તરફથી ઉપર જતો જોવા મળે છે. સુકાયેલ છોડ કાળો દેખાય છે, જેને ઊભો ચીરતા તેની જળવાહિની કથ્થઈ કે કાળા રંગની જણાય છે. હવે સાનુકૂળ પરિબળો જોઈએ તો આ ફૂગનો જમીનમાં ચેપ 3 વર્ષ સુધી રહી શકે. જમીનમાં ભેજનું વધુ પ્રમાણ અને ઉચ્ચું ઉષ્ણતામાન, વરસાદ બાદ સપ્ટેમ્બર માસના બીજા અઠવાડિયા પછીનો સમય. હવે વાત કરીએ નિયંત્રણ વ્યવસ્થાપનની. હવે ખેતી પદ્ધતિ જોઈએ તો ઉનાળામાં ઊંડી ખેડ કરવી, 1 મહિના માટે જમીનને 25 માઇક્રોનની પારદર્શક પોલિથિલિન શીટના આવરણ દ્વારા તપાવવી, જમીનની તૈયારી વખતે 10 ટન પ્રેસમડ અથવા ટ્રાયકોર્ડરમાં હર્જિનિયમ ફૂગની વૃદ્ધિ કરેલ હોય તેવું છાણિયું ખાતર 2 ટન પ્રતિ હેક્ટર મુજબ ચાસમાં આપવું, વાવણી માટે રોગમુક્ત બીજ અને ખેતરની પસંદગી કરવી, રોગ પ્રતિકારક જાતો GJP1 અથવા BDN2 વૈશાલીનું વાવેતર કરવું, સુકાયેલા છોડને ઉપાડીને તેનો નાશ કરવો, દર 3 વર્ષે જુવાર કે દિવેલા જેવા પાકની સાથે પાક ફેરબદલી કરવી. હવે જૈવિક પદ્ધતિઓ જોઈએ તો જમીનની તૈયારી વખતે ટ્રાયકોડરમાં હર્જિનિયમ ફૂગ 10 કિલોગ્રામની વૃદ્ધિ કરેલ હોય તેવું છાણિયું ખાતર 2 ટન પ્રતિ હેક્ટર મુજબ ચાસમાં આપવું, 4 ગ્રામ ટ્રાયકોડરમાં હર્જિનિયમ અને 2 ગ્રામ વાઇટાવેક્સ પ્રતિ કિલોગ્રામ બીજ મુજબ માવજત આપી વાવણી કરવી. હવે આ જૈવિક પદ્ધતિ થઈ. હવે રાસાયણિક પદ્ધતિની વાત કરીએ તો બીજને કાર્બેન્ડેઝિમ 50% અને થાયરમ 50% 1:2 પ્રમાણમાં મિશ્ર કરી 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ મુજબ માવજત આપવી જોઈએ. હવે તુવારમાં થતા વંધ્યત્વના રોગને આપણે કઈ રીતે ઓળખવો અને એનું નિયંત્રણ કઈ રીતે કરવું, તો સૌથી પહેલા રોગિષ્ટ છોડના પાન છે એ ઝુમખામાં કદમાં નાના નાના અને આછા લીલાશ પડતા હોય છે. છોડની ટોચ ઘટાદાર તેમજ એક જગ્યાએથી વધુ ડાળીઓ વાળો દેખાય છે. ઓછા ઉપદ્રવમાં છોડમાં થોડી ડાળીઓ પર ફૂલ અને શીંગો હોય છે, પરંતુ ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ફૂલો કે શીંગો વગરનો જોવા મળે છે. આમ આ રોગમાં શીંગો લાગતી ન હોવાથી તેને તુવેરનો વાંજિયો કે વંધ્યત્વના રોગ તરીકે ઓળખવામાં આવે છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરી તુવેરના પાકમાં

0: થતા રોગો અને તેના નિયંત્રણ વિશે આવતીકાલે ફરી નવી કૃષિ માહિતી સાથે મળીશું. ત્યાં સુધી સૌને ઝાઝા કરીને રામ રામ. રામ રામ.
1: આપ સાંભળી રહ્યા હતા વિરલ રાવલ દ્વારા પ્રસ્તુત આજની કૃષિ માહિતી. વિષય હતો તુવેરના પાકમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ. આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.

રજૂ કરીએ અમારા આજે દિનભર પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 7:20 સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 સુગમ સંગીત અંતર્ગત સમૂહ સ્વરોમાં સાંભળશો આ માસનું ગીત. શબ્દો છે આપણે જ ફફડતી માછલીના જીવ, કવિ ભાસ્કર ભટ્ટ, આસ્વાદ વસંત જોશી, સંગીત અને સ્વર નિયોજન ડોક્ટર ભરત પટેલ. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટમાં માનવ સર્જિત પર્યાવરણ, એ વિશે માહિતી આપશે રમીશ સાલાણી.

ભજનનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં તેના નિયત સમયે 8:30 જેમાં મથુરદાસ ગણજારિયાના કંઠે સાંભળશો ભજનો. 8:50 સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ નિરામય જેમાં યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા સ્વાસ્થ્ય એ વિશે સુશ્રી નિર્વિશા ધનેશાની સુધીર દત્તાએ લીધેલી મુલાકાત. 9:15 ફિલ્મ સંગીતનું મનોરંજન. 10 શ્રોતાઓના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો. પ્રસ્તુતિ રૂપલ ઓઝા.

11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના કાર્યક્રમો સહપ્રસારિત કરીશું અમદાવાદ કેન્દ્ર પરથી, જેમાં 11 વાગે ફિલ્મ સંગીત, 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં અમદાવાદ કેન્દ્રનું પ્રદાન રહેશે, 1:10 સુગમ સંગીત, 1:30 ફોજી સાથીઓ માટે જય ભારતી અને 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો.

શ્રોતા મિત્રો, 3:55 મિનિટે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 23મા ભાગના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આયોજિત થનાર વિમોચન કાર્યક્રમનું જીવંત પ્રસારણ કાર્યક્રમના અંત સુધી રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી. 5:10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત. સાંજે 5:30 મિનિટે સાંભળશો તરાને નયે પુરાને.

સાંજે 6 વાગે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં દુલારી માકડનું ગાયન, રાગ પુરિયા ધનશ્રી. 6:30 યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં આકાશવાણી રાજકોટ કેન્દ્રના પ્રદાન અંતર્ગત સાંભળશો શ્રેણી knowledge.com. પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં આકાશવાણી રાજકોટ રજૂ કરશે ફાર્મર પ્રોડ્યુસર કંપની FPC થી થતા ફાયદા. આ વિશે ચોટીલા તાલુકાના ભેટસુડા ગામના મહીપતભાઈ રાઠોડ સાથે મુલાકાત. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા. 8 વાગે ફિલ્મ સંગીતની સારેગામા. 9:15 ગુજરાતી ગઝલો. 9:30 રાષ્ટ્રીય રેડિયો પત્રિકા ચિત્ર ભારતી અને 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. આ બંને કાર્યક્રમો રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી. તો આ હતી રૂપરેખા આજે દિનભર પ્રસારિત થનારા કાર્યક્રમોની.

જોડાયેલા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર સાથે. થોડી જ પળોમાં સંસ્કૃતમાં, ત્યારબાદ હિન્દીમાં અને અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી, અને 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર રિલે કરીશું અમદાવાદ કેન્દ્ર પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. તે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના હુગલી તારકેશ્વર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. તે અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂત પરિવારને આજે 18,880 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાશે. તે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને આજે સહાય મળશે. આ પ્રસંગે શ્રી મોદી દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરી સંબોધન પણ કરશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે. દરમિયાન આજે રાજ્યભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ અને ગ્રામ્ય સ્તરે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવાશે. શિવાંગી ત્રિવેદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ GCCI ખાતે સંરક્ષણમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને ઉભરતી ટેકનોલોજીઓ વિષય પર એક ઉચ્ચસ્તરીય પરિષદ યોજાઈ હતી. આ પરિષદનો મુખ્ય હેતુ સંરક્ષણ સપ્લાય ચેઇનમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સની ભાગીદારી વધારવી, નવી ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવું અને સ્ટાર્ટઅપ, શૈક્ષણિક સંસ્થાઓ તથા સંશોધન સંગઠનો વચ્ચે મજબૂત સહયોગનું માળખું તૈયાર કરવાનું હતું. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, લશ્કરી નિષ્ણાંતો, નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ, શિક્ષણવિદો અને સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભારતના સશસ્ત્ર દળોને વધુ આધુનિક બનાવવા માટે સ્વદેશી ટેકનોલોજીના વિકાસ અને તેના વ્યાપારીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ઇલેક્ટ્રોનિક્સ અને કનેક્ટિવિટી ડેવલપમેન્ટ સેન્ટર EQDC ડિરેક્ટર તથા ગુજરાત સરકારના સંયુક્ત ટેકનિકલ સલાહકાર ડોક્ટર નીલ શ્રીમાળીએ આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં ખાનગી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સ્તરે સ્ટાર્ટઅપ્સ માટેના પડકારોને ઓળખી તેનો ઉકેલ લાવવા માટે સક્રિય પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમણે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 હેઠળ ઉપલબ્ધ લાભો પર પણ પ્રકાશ પાડ્યો અને ઉદ્યોગોને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. ચર્ચા દરમિયાન કૃત્રિમ બુદ્ધિમત્તા, AI, માનવરહિત પ્રણાલીઓ, અદ્યતન સામગ્રી અને નવી પેઢીની સંરક્ષણ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં એમએસએમઈઝ અને સ્ટાર્ટઅપની ભૂમિકાને મહત્વ આપવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળા રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે. તેમાંથી એક શાળા અરવલ્લીના માલપુર તાલુકાની જીતપુર શાળા પણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓને સ્વચ્છતા, હરિયાળી, સર્વસમાવેશી, સુરક્ષિત અને ટકાઉ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા બદલ શાળાઓએ આ સિદ્ધિ મેળવી છે. આ અંગે અરવલ્લીના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવેએ વધુ માહિતી આપી.
2: SHVR ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 5 વર્ષ પૂર્ણ થયા એ સંદર્ભમાં કરવામાં આવી હતી. આની અંદર વોશ, વોટર, સેનિટેશન અને સબસ્ટેન્શિયલ હાઇજીન આ મુખ્ય બાબતો ઉપર આનું ગુણાંકન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ શાળા પોતે સ્વમૂલ્યાંકન કરે, પછી જિલ્લા કક્ષાએથી બાહ્ય મૂલ્યાંકન થાય. જિલ્લા કક્ષાએ જે શાળાઓ પ્રથમ આવે તે રાજ્ય કક્ષાએ નોમિનેટ થાય. એટલે અરવલ્લી જિલ્લાની જીતપુર પ્રાથમિક શાળા માલપુર તાલુકાની છે એ શાળા રાજ્ય કક્ષાએ નોમિનેટ થઈ હતી અને 5મા નંબરની રાજ્ય કક્ષાએથી સ્કૂલ હતી.
0: કૃષિમંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે 1,850 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ભાવનગર શહેરના ભૌતિક અને સામાજિક આંતરમાળખાથી લઈને નાગરિકોની સુવિધા સુધીના તમામ પાસાઓ પર સઘન ચર્ચા વિચારણા

કરવામાં આવી. મંત્રી શ્રી વાઘાણીએ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે પ્રગતિ અહેવાલ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 12 વર્ષમાં કૃષિ, અર્થતંત્ર, કાયદો વ્યવસ્થા, યુવા, મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અદભુત વિકાસ થયો, જેના આપણે સૌ લાભાર્થી છીએ. ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ખાતે આયોજિત નમો યુવા સંવાદ વિકસિત ભારત બ્લુ પ્રિન્ટ કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ આ મુજબ જણાવી સરકારની વિવિધ યોજનાની સફળતા રજૂ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું કે આ પ્રસંગે તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા લિખિત નરેન્દ્ર મોદી એક સર્જક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ યુવા

0: વિગતો જાણવાનો અનુરોધ કરતા નાગરિકોને સ્વચ્છતા અભિયાનને વધુ સફળ બનાવવા તેમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પાઠ્યપુસ્તક બોર્ડના ગોડાઉનની પ્રત્યક્ષ મુલાકાત લઈને પાઠ્યપુસ્તકના પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબની સ્થળ તપાસ કરી હતી. આ મુલાકાત દરમિયાન ડોક્ટર વાજાએ વિતરણ કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી અને રાજ્યના દરેક વિદ્યાર્થી સુધી પાઠ્યપુસ્તકો ઝડપથી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપી અને બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ મોડી રાત સુધી કામગીરી કરતા હોય તેની પ્રશંસા પણ કરી હતી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી સાથે ગાજવીજ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં વીજળી પડવાની સંભાવના સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તાપમાન અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે વધુ માહિતી આપી.
1: 25 जून तक इक्का दुक्का स्थान में हल्का सा मध्यम बरसात का संभावना रहेगी. गुजरात रीजन में अगले 6 दिन 20 से लेकर 25 जून तक, सौराष्ट्र कच्छ में अगले 3 दिन 20 से लेकर 23 जून तक हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगी. अभी जो हमारा अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं. कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा है, उत्तर गुजरात और दक्षिण गुजरात का जो क्षेत्र है इसमें पवन का दिशा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति है.
0: રાજ્યના વિવિધ જિલ્લામાં ગઈકાલે વરસાદ થયાના અહેવાલ છે. અમરેલી જિલ્લાના દામનગરમાં 1.5-1.25 ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે ધારી તાલુકાના ધારગણી, દિતલા, ખાંભાળિયા, લાખાપાદર, કણેર, વાવડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ થયો છે. તેમજ ખાંભાગીરના ગામડાઓમાં વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે. ભાવનગરમાં સાંજે પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે બપોરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીની મદદથી 170 રનથી વિજય મેળવ્યો હતો. અમદાવાદમાં આજથી એશિયા અને ઓશેનિયા મેન્સ વોલીબોલનો પ્રારંભ થશે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં ભારત સહિત એશિયા ઓશેનિયાના 11 દેશોની ટીમ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ભારત 2 વર્ષ બાદ પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લેશે. રાજ્યમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ અંગે ભાજપના ધારાસભ્ય પાયલ કુકારણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન રોજગારીની તકો દરેક યુવાનો સુધી પહોંચે તેવું છે. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું.
2: પ્રધાનમંત્રી શ્રી કા વિઝન હૈ કે દરેક યુવા તક જો રોજગાર હૈ વો પહોંચે ઓર ઉસકે હેતુ સે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કે તહેત એમ્પ્લોયર ઓર એમ્પ્લોય કો ક્યા ક્યા બેનિફિટ દિયે જા સકતે હૈ ઉસકે લિયે યે જો યોજના હૈ ઉસકો પહોંચાને કા જો વિભાગ હૈ ઓર સરકાર હૈ ઉસકી.
0: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચમોડા ગામના ખેડૂત રાજેશ રામે ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ નાળિયેરી વાવેતર માટે બાગાયત વિભાગ તરફથી 70,000 રૂપિયાની સહાય મેળવી નાળિયેરીનું વાવેતર કરવામાં આવકમાં વધારો કર્યો છે. આ અંગે તેમનો પ્રતિભાવ સાંભળીએ.
3: મને નારેડી બાગાયત માંથી સહાય મળી ગયેલ છે. નારેડી બાબત ની મને 60,000 ની સહાય મળી ગયેલ છે. 20 વીઘાનું મારું વાવેતર કરી ગયેલ છે એટલે મને 2 હપ્તે 1 વખત 60,000 મળ્યા અને પાછા 10,000 રૂપિયા મળ્યા. આજે
0: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીલંકાના કોલંબો શહેરને જોડતી ફિટ્સ એરની પ્રથમ સીધી ફ્લાઇટનો શુભારંભ કરવામાં આવ્યો, જેનાથી 8 કલાકની મુસાફરી હવે માત્ર 3 કલાકમાં પૂરી થશે. આ ફ્લાઇટ સેવા શ્રીલંકા ભારત કનેક્ટિવિટીમાં વધારો અને પ્રવાસન, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને વ્યાપારિક સંબંધોને પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે સનથ જયસૂર્યા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ ફિલ્મી ભક્તિ સંગીત. આરંભ કરીએ ફિલ્મ ઓમ જય જગદીશના આ ગીત સાથે. સ્વર છે અભિજીત, હરિહરન, કે અલકા યાજ્ઞિક અને સાથીઓનો. સમીરના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે અનુ મલિકે.

ફિલ્મી ભક્તિ સંગીત કાર્યક્રમના અંતમાં સાંભળીએ મોહમ્મદ રફી અને સાથીઓનો સ્વર. ફિલ્મ છે અમર અકબર એન્થની. આનંદ બક્ષીના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ આ માસનું ગીત. આ માસના ગીતના કવિ છે ભાસ્કર ભટ્ટ. ગીતના પઠન અને આસ્વાદ વસંત જોશી. ગીત રજૂ થાય છે સમૂહ સ્વરમાં. સંગીત નિયોજન ડૉક્ટર ભરત પટેલનું. તો સાંભળીએ ભાસ્કર ભટ્ટ રચિત આ માસનું ગીત.
1: આપણે જ ફળફળતી માછલીના જીવ અને માછીની ઝાળ પણ આપણે તળિયાને તાગીને પાછાએ વળીએ અને તૂટેલી પાળ પણ આપણે. દરિયા હોય હાથ તોય કંઠે તરસ એક પ્યાલીની ખેવના જાગે. દરિયા હોય હાથ તોય કંઠે તરસ એક પ્યાલીની ખેવના જાગે. ખોળે ઠલવાઈ ભર્યા ખેતરના હેત એક ડાળીની ઝંખના જાગે. કે દરિયા હોય હાથ તોય કંઠે તરસ એક પ્યાલીની ખેવના જાગે. ખોળે ઠલવાઈ ભર્યા ખેતરના હેત એક ડાળીની ઝંખના જાગે. આપણે જ ડાળીએ ખીલેલા ફૂલ આપણે જ ડાળીએ ખીલેલા ફૂલ અને ઝૂકેલી ડાળ પણ આપણે. તળિયાને તાગીને પાછાય વળીએ ને તૂટેલી પાળ પણ આપણે. આપણે જ ફળફળતી માછલીના જીવ અને માછીની ઝાળ પણ આપણે. પોતિકા ભેરે તો હૈયા છલકાય અને પારકા જો હોય નો જોણું. કે પોતિકા ભેરે તો હૈયા છલકાય અને પારકા જો હોય નો જોણું. સગપણ સંબંધનું એવું જ હોય એ કાયમનું કાણું છે દોણું. આપણે જ આપણો નીતરતો નેહ આપણે જ આપણો નીતરતો નેહ અને ભીતરની ઝાળ પણ આપણે. આપણે જ ફળફળતી માછલીના જીવ અને માછીની ઝાળ પણ આપણે. જબકારો આગિયાનો જન્મારો થાય સૌ જીવવું લઈ મુઠ્ઠીમાં જીવે. જબકારો આગિયાનો જન્મારો થાય સૌ જીવવું લઈ મુઠ્ઠીમાં જીવે. દોરીને સોય ભલે આંગળમાં હોય બખિયા લઈ કોક કાંક સીવે. ઓચિંતું ખોળામાં આવી ઠલવાય ઓચિંતું ખોળામાં આવી ઠલવાય અને હૈયે પડેલ ફાળ આપણે. તળિયાને તાગીને પાછાય વળીએ ને તૂટેલી પાળ પણ આપણે. આપણે જ ફળફળતી માછલીના જીવ અને માછીની ઝાળ પણ આપણે. જીવનનું સૌંદર્ય ખરેખર તો માણસાઈમાં રહેલું છે. તંદુરસ્ત સમાજની અવધારણા માનવતા વિના કેવી રીતે કરી શકાય? સમાજ ત્યારે જ ખુશહાલ ગણાય જ્યારે પ્રત્યેક માણસ એકબીજા પ્રતિ પ્રેમ અને ભાઈચારો જાળવે. આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે હું અમુકને ઓળખવામાં ભૂલ કરી બેઠો. આમાં બંને પ્રકારની શક્યતાઓ રહેલી હોય છે. કોઈને આપણે સાચી રીતે જાણી ન શક્યા હોઈએ અને એના પ્રતિ અન્યાય કરી બેસીએ, અથવા તો કોઈ પ્રતિ આપણો વિશ્વાસ દૃઢ હોય અને ખરેખર એવું ન પણ બને. એટલે આ ઓળખવાની આખી પ્રક્રિયા અટપટી અને જટિલ બની જતી હોય ત્યારે પ્રશ્ન થાય કે સાચી ઓળખ કોની? અન્યને તમે કયા માપદંડથી માપવાનો પ્રયત્ન કરો છો? અને તમારા એ ધોરણો પ્રમાણે કોઈ પાર ન ઉતરે તો? કદાચ તમારા મતે એ વિશ્વાસપાત્ર નથી, પણ કદાચ ખરેખરું એમ ન પણ હોય તો? આ ઓળખ પીછાણની સાચી શરૂઆત સ્વથી જ ન શરૂ કરવી જોઈએ? આપણે આપણી અંદર પ્રવેશીને સ્વદર્શન કરવાનો ક્યારેય પ્રયત્ન કર્યો છે ખરો? પ્રસ્તુત ગીત કવિતાનો કંઈક આવો જ ભાવ અભિપ્રેત છે. સામસામા બે અંતિમોનું સાયુજ્ય એક નવા જ અભિગમ સાથે સ્વની ખોજનો

દિશા નિર્દેશ કરાવે છે. માછલી અને જાળનો સંબંધ વિરુદ્ધનો છે, તે જ રીતે તળિયું અને પાળ ગહનતા અને તટનો નિર્દેશ કરે છે. આકંઠ જીવનને પામ્યા પછીએ તરસ તૃપ્તિ ના થઈ હોય, ભરપૂર પામ્યા પછીએ ડાળની ખેવના જાગે, ત્યારે એ ડાળીને ફૂલમાં પોતાની જ પ્રતીતિનો અહેસાસ ભૂલી જવાય છે. સગપણના સંબંધોનું ગણિત આપણે અટપટું કરી નાખ્યું છે. આપણને આપણા જ વહાલા લાગે તેટલું નબળું મન વ્યાપકતાને અનુભવી નથી શકતું, અને એટલે જ એ સગપણનો પડિયો હંમેશ કાણો જ લાગે છે. પણ જો ભીતરની ઝાળને ભેદીએ તો ખ્યાલ આવે છે કે નેહ આપણે સ્વયં છીએ, અને નેહમાં ભીંજાતું આપણું મન પોતિકાપણાના કૂપમાંથી બહાર આવવા ઝંખે છે. માત્ર જરૂર છે એ ઝંખાને જગાડવાની. જ્યારે આપણે સ્વયંને ઓળખી નથી શકતા ત્યારે કેવી સ્થિતિ હોય છે? જીવનમાં એકાદ ચમકાર થવાને આખો જન્મારો વીતી જાય છે, કારણ કે આપણી પ્રવૃત્તિઓ શુલ્લક અને નિરર્થક એવી તો બનતી જાય છે કે સંબંધોના થીગડા સીવવા હાથમાંની સોય પણ કામ કરતી નથી. પણ ક્યારેક ઓચિંતા જ સહજપણે આપણે કશુંક પામીએ છીએ ત્યારે મનમાં પડેલા ધ્રાસકાને હડસેલીને આપણે એમાં ઓગળવું એ જ સાર્થકતા.

તો આ હતું કવિ ભાસ્કર ભટ્ટ રચિત આ માસનું ગીત. ગીતના પઠન અને આસ્વાદ વસંત જોશીના. ગીત રજૂ થયું સમૂહ સ્વરમાં. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલનું. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેંકો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની અંતિમ વન ડે મેચ આજે રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. પશ્ચિમ બંગાળની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેઓ પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ડિજિટલ કૃષિ મિશન હેઠળ કૃષિ સ્ટેક અને પ્રધાનમંત્રી ધનધન્ય કૃષિ યોજના સહિત મુખ્ય કેન્દ્રીય કૃષિ યોજનાઓનો પણ અમલ કરશે. આ સાથે જ હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં હાજરી આપશે. તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઓડિશામાં તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના 68મા જન્મદિવસ પર મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામમાં મળીને શુભેચ્છા પાઠવશે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પહાડપુરમાં પવિત્ર પ્રાકૃતિક સ્થળ સંથાલી જાહેરા અને હો જાહેરા ખાતે પ્રાર્થના કરશે. તેઓ કૌશલ્ય કેન્દ્ર અને પહાડપુર શાળાની પણ મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મયુરભંજ જિલ્લાના રેરંગપુરમાં મોહન ચરણ માંઝી સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ 47,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજના ઉર્જા, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, માર્ગ જોડાણ, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, પર્યટન અને સિંચાઈને આવરી લેશે. આવતીકાલે પ્રધાનમંત્રી કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ સાથે જ શ્રી મોદી આવતીકાલે કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધન અને આઈએનએસ અગ્રેનું લોન્ચિંગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીની મુલાકાત લેશે. તેઓ મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે અને પશ્ચિમ મહારાષ્ટ્ર મંદિર વિકાસ યોજના હેઠળ હાથ ધરવામાં આવી રહેલા વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરશે. શ્રી શાહ કોલ્હાપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જાહેરસભાને સંબોધિત કરશે. બાદમાં તેઓ ઇચલકરંજીમાં જનતા સહકારી બેંકના નવા બિલ્ડીંગનું ઉદઘાટન કરશે અને સહકારી ખાંડ ફેક્ટરીના નામકરણ અને વિસ્તરણના કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી ઇચલકરંજીમાં કલ્પના આવડે ટેક્સટાઇલ પાર્ક ખાતે ખેડૂતોની સભાને પણ સંબોધિત કરશે. સર્વોચ્ચ અદાલતે બેંકો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અદાલતે મોટી લોનના સમાધાનની પદ્ધતિ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ વી મોહનની બેન્ચે કહ્યું કે બેંકો કરદાતાઓના નાણાં લોનમાં રૂપમાં આવી રહી છે, પરંતુ તેની વસૂલાત માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જાહેર નાણાંના દુરૂપયોગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા અદાલતે કહ્યું કે આ રકમનો ઉપયોગ જનકલ્યાણ માટે થવો જોઈએ. સુનાવણી દરમિયાન અદાલતની બેન્ચે ખરાબ સંપત્તિના નિરાકરણ માટે અનુસરવામાં આવતી પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓની કામગીરીની તપાસ કરવી જોઈએ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ટીબી મુક્ત ભારત અભિયાનની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ટીબી મુક્ત ભારત માટે એક નવી પહેલની સમીક્ષા કરવામાં આવી. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશમાં ટીબીના કેસ 2014માં પ્રતિ લાખ વસ્તીમાં 243 કેસની સરખામણીમાં 2024માં ઘટીને 187 કેસ થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીબી મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતો, વ્યૂહાત્મક સ્વાયત્તતા અને બહુધ્રુવ્યતાને ધ્યાનમાં રાખીને તમામ દેશો સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ. નવી દિલ્હીમાં ભારત અમેરિકા ફોરમ 2026માં સંબોધન કરતાં ડોક્ટર જયશંકરે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પડકારો અને જટિલતાઓ હોવા છતાં તમામ ક્ષેત્રોમાં ભાગીદારી વધુ ગાઢ બની રહી છે.
1: As our foreign policy.
2: हमारी विदेश नीति भारत को एक विश्व बंधु के रूप में स्थापित करती है. अंतर्राष्ट्रीय स्तर पर भारतीय पासपोर्ट को सम्मान और विश्वास के साथ देखा जाता है. हमारी जिम्मेदारी ये सुनिश्चित करना है कि इस दस्तावेज को प्राप्त करने की प्रक्रिया एक अधिकार का मामला बने, न कि एक संघर्ष का.
1: Remains a matter of right, not as a struggle.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ

0: ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ જણાવ્યું છે કે તે આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એક નિવેદનમાં એનટીએ જણાવ્યું હતું કે ભારતના 551 શહેર અને વિદેશના 14 શહેરમાં યોજાનાર આ પરીક્ષામાં 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે નિરીક્ષકો, સંયોજકો અને પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે બહુસ્તરીય સુરક્ષા માળખું પણ ગોઠવી દેવામાં આવ્યું છે. વરિષ્ઠ ભારતીય અમલદાર વિવેક અગ્રવાલને 2026-27 કાર્યકાળ માટે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એફએટીએફના આગામી ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ યુનાઇટેડ કિંગડમના ગિલ્સ થોમસનું સ્થાન લેશે. હાલમાં સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ તરીકે સેવા આપતા શ્રી અગ્રવાલ અગાઉ એફએટીએફમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને વૈશ્વિક મની લોન્ડરિંગ વિરોધી અને આતંકવાદ વિરોધી ભંડોળ નિયંત્રણ સાથે ભારતના જોડાણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ નિર્ણય 17-19 જૂન દરમિયાન યોજાનારી ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે શ્રી અગ્રવાલની પસંદગીને ભારત માટે એક મોટી જીત ગણાવી હતી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે બપોરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ભારતે લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીથી 170 રનની વિજય મેળવ્યો હતો. દોહા ડાયમંડ લીગમાં સિઝનની પહેલી સ્પર્ધામાં ભારતના સ્ટાર્ટર ભાલા ફેંકના નીરજ ચોપરા ચોથા સ્થાને રહ્યા. નીરજ ચોપરાએ પોતાના ત્રીજા પ્રયાસમાં 85.69 મીટરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. શ્રીલંકાના રૂમેશ થરંગા પથિરાજાએ 88.68 મીટરના થ્રો સાથે ટાઇટલ જીતી લીધું છે. નીરજ ચોપરાએ આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત 82.61 મીટરના લક્ષ્યને પાર કરી લીધો છે. નીરજ ચોપરાએ 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ગ્લાસ્કોમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે 32 સભ્યોની ટીમમાં પહેલાથી જ સામેલ કરવામાં આવી દીધા છે. ભારતીય હવામાન વિભાગે આજે ઉપહિમાલયથી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજે ઇઝરાયેલે લેબનોન પર કરેલ હુમલા અંગેના સમાચાર અખબારમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર અને સંદેશ લખે છે કે ઇઝરાયેલનો લેબનોન પર ઘાતકી હુમલો, 18ના મોત, વાટાઘાટો ટળી. ફૂલછાપ લખે છે કે સમજૂતી પછી લેબનોનમાં ઇઝરાયેલના હુમલાથી શાંતિ જોખમાઈ. ગુજરાત સમાચાર લખે છે કે અમેરિકન વૈજ્ઞાનિકનું ઘાતક કોરોના માટે ફંડિંગ. કાર્યકાળના અંતિમ દિવસે ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડના ઘટસ્ફોટથી વિશ્વભરમાં ખળભળાટ. અને નવગુજરાત સમય લખે છે કે જીઓનો દેશનો સૌથી મોટો 37,700 કરોડનો આઈપીઓ. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો ભારે વરસાદ પડવાથી પાવાગઢ પરથી ભેખડ પડતા યાત્રાળુઓ દબાયા. 2ના મોત, 5 ઘાયલ. ભાવનગર સોરટી હોસ્પિટલમાં રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સસ્પેન્ડ. અને દેશમાં 9.40 કરોડ ખેડૂતો પર આજે થશે 18,880 કરોડની સહાયનો વરસાદ, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેન્કો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની અંતિમ વન ડે મેચ આજે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક 5 મિનિટ, જેમાં આજે વિષય છે માનવ સર્જિત પર્યાવરણ. પ્રસ્તુતિ રમીશ સાલાણી.

0: પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે વાત કરીએ માનવ સર્જિત પર્યાવરણ વિશે. અત્યાર સુધી આપણે માત્ર પ્રાકૃતિક પર્યાવરણની જ ચર્ચા કરી છે, પરંતુ પર્યાવરણના અનેક ઘટકો છે જે માનવે સર્જેલા છે. આમ પર્યાવરણ કુદરત અને માનવ સર્જિત પર્યાવરણની સમગ્રતા છે. માનવ નિર્મિત પર્યાવરણમાં ખેતર, શહેર, ઔદ્યોગિક સ્થળો સામેલ છે. આ એવા સ્થાન છે જેને મનુષ્ય પોતાના વ્યવહાર કૌશલ્યથી કૃત્રિમ રીતે બનાવ્યા છે. પ્રાકૃતિક અને માનવસર્જિત પર્યાવરણની વચ્ચેના અંતરને સમજવા માટે આપણે શહેરોમાં રહેનાર વ્યક્તિને ઉપલબ્ધ સ્ત્રોતોની ગુણવત્તાનું ઉદાહરણ લઈએ છીએ. શહેરનું પર્યાવરણ કૃત્રિમ હોય છે. જીવનના મહત્વપૂર્ણ ઘટકોમાં પાણી પણ એક મહત્વપૂર્ણ ઘટક છે. નદીઓ દ્વારા લવાયેલા પાણીનો સીધો જ પીવા માટે ઉપયોગ નથી કરાતો, બલ્કિ પહેલાં તેને ગાળવામાં અને શુદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ એનો ઉપયોગ પીવાના તથા અન્ય ઉપયોગમાં કરાય છે. ઉપાપચયી અવશિષ્ટ અને અન્ય કચરાને રહેઠાણોની આસપાસ નહીં પણ શહેરથી દૂર નિકાલ માટે લઈ જવાય છે. મોટાભાગે શહેરી વસ્તી માટે ખાદ્ય સામગ્રી ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. સામાન્ય રીતે ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરનું વાતાવરણ વધારે પ્રદૂષિત હોય છે. વાહન વ્યવહારના સાધનો, મોટરગાડીઓ, બસો, રેલવે જે ઉર્જાના મોટા પ્રમાણને વાપરે છે અને વાતાવરણને પ્રદૂષિત કરે છે. કારખાના, વાહનો અને વીજળીઘર વાતાવરણના પ્રદૂષણમાં મોટો ફાળો આપે છે. શહેરોમાં રહેનારા લોકોના મકાન ઈંટો અને સિમેન્ટના બનેલા હોય છે. મકાનો માટેની સામગ્રી લગાતાર ગ્રામીણ વિસ્તારમાંથી મેળવાય છે. માનવસર્જિત પર્યાવરણને કારણે પદાર્થો અને ઉર્જાનો અતિરેક જથ્થો વપરાશ થાય છે. એની સાર સંભાળ, દેખભાળ અને પ્રબંધની જરૂરિયાત પડે છે, જે પ્રાકૃતિક પર્યાવરણમાં હસ્તક્ષેપ કરે છે. વિકસિત દેશોમાં માનવસર્જિત પર્યાવરણ ખૂબ જ વધારે બદલાઈ ગયું છે, કારણ કે વિકસિત દેશોમાં સરેરાશ વ્યક્તિ પાસે વિકાસતા અથવા અવિકસિત દેશોના ધનવાન વ્યક્તિની અપેક્ષાથી ક્યાંય વધારે સુવિધાઓ ભોગવે છે. આવો આ પૈકીના કેટલાક રૂપાંતરણો જોઈએ. માનવ વસાહત અનિવાર્ય રૂપથી એક સંપૂર્ણ સંકલ્પના છે જે શહેર, નગર અથવા ગામને લાગુ પડે છે. પ્રત્યેક સંકલ્પનાનું એક આધારભૂત સંગઠન હોય છે જેને પોતાના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ હોય છે. મૂળભૂત જરૂરિયાતોમાં મકાન, પાણી અને સફાઈ, વાહન વ્યવહાર, સંચાર, ભોજન, ઉર્જા, શિક્ષણ અને આરોગ્ય સામેલ છે, જેમાંથી આશ્રય સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાતોમાંથી એક છે. અને પછી પીવા યોગ્ય પાણી અને સ્વચ્છતા છે. પ્રાચીન સમયમાં મોટાભાગના વસાહતો નદીઓના કિનારે વસેલી હતી, જેમાં કેટલીક મૂળભૂત સુવિધાઓ મળી જતી હતી. અર્થવ્યવસ્થા કૃષિ પ્રધાન હતી અને મોટાભાગના લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હતા. વેપાર અને વાણિજ્યના વધવા સાથે શહેરો અસ્તિત્વમાં આવ્યા. જેમ જેમ વસ્તી વધવી શરૂ થઈ, તેમ તેમ લોકો નગરો અને શહેરો તરફ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. આજે સ્થળાંતર ગ્રામીણ વિસ્તારોમાં મહત્વનું છે, કારણ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબાઈ છે. ગામડાના લોકો રોજગારી માટે શહેરોમાં આવે છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ભારતમાં મનુષ્ય અને જમીનના પ્રમાણનો ગુણોત્તર વિશ્વમાં સૌથી નીચો છે. જો કે લોકો શહેરોમાં એ ઉદ્દેશથી આવે છે કે પોતાનું જીવન સુધારી શકે, પરંતુ જિંદગીની હકીકત બહુ જ કડવી છે. આ સ્થળાંતરિત લોકોમાંથી ઘણા બધાને પોતાની આખી જિંદગી સડકો પર ગુજારવી પડે છે. ગામમાં રહેવાવાળા લોકોનો મોટો ભાગ અત્યંત ખરાબ હાલતમાં રહે છે. એની ઝૂંપડીઓ કામ ચલાવ હોય છે તથા મોટાભાગે એમાં કીડા મકોડા રહેતા હોય છે. મકાનોની અંદર સ્વચ્છતાની સુવિધાઓ ઉપલબ્ધ ના હોવાથી શૌચાદી માટે બહાર ખુલ્લામાં જવું પડે છે. એ જ રીતે સુવેજની પણ કોઈ વ્યવસ્થા નથી હોતી, પરંતુ ભારે વાહન વ્યવહાર, કારખાના અને મિલો ત્યાં ન હોવાથી ત્યાંનું વાતાવરણ પ્રદૂષિત નથી. હવે આપણે શહેરી લોકોની નિવાસીય પરિસ્થિતિઓ પર એક નજર નાખીશું. વસ્તીની દ્રષ્ટિએ નાના નાના કસ્બાઓ તથા ગામડાઓમાં ગરીબોનું સ્થળાંતર સતત ચાલ્યા જ કરે છે. નાગરિક સુવિધાઓની વધતી માંગને પૂરી ન કરવાથી આપણા શહેરની આસપાસ વસેલી ઝૂંપડપટ્ટી ગંદકી, બીમારી અને ગુનાખોરીનો ગઢ બની ગઈ છે. શહેરોમાં મકાનોની સમસ્યા મોટી છે. સડકો પર રહેવાવાળાની સંખ્યા હંમેશા વધતી રહેવાથી શહેરોમાં વસ્તીનું ભારણ દિન પ્રતિદિન અનુભવાય છે. પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે આટલું. બસ,
1: આપ સાંભળી રહ્યા હતા રમેશ સાલાણી દ્વારા પ્રસ્તુત પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય હતો માનવ સર્જિત પર્યાવરણ. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ પળોમાં સમાચાર પ્રભાત રીલે કરીશું દિલ્હી કેન્દ્રથી.

0: કાર્યક્રમમાં પ્રથમ રચના સાંભળીએ તે પહેલા કેટલીક જાહેરાતો.
1: શું વાત છે, ઘણા દિવસો પછી.
2: હા યાર. અચ્છા સાંભળ, દાઢી બનાવવાના કેટલા થશે?
1: અરે એ જ આપણા 60 રૂપિયા.
2: અરે યાર, હમણાં ફક્ત મારી પાસે 30 રૂપિયા કેશ છે.
1: તો જુઓ ભાઈ, બે ઉપાય છે. પહેલો, અડધી દાઢી કરાવી લો.
2: અને બીજો,
1: અરે ડિજિટલ પેમેન્ટ કરો યુપીઆઈ થી.
2: આલે યાર, યુપીઆઈ એ તો બચાવી લીધો.
1: અરે એક કામ કરો, ફેશિયલ પણ કરાવી લો, ડિજિટલ પેમેન્ટ કરી દેજો.
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
5: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
3: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત. આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
2: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
4: મથુરદાસ કણજારિયાના સ્વરમાં પ્રથમ રચના સાંભળીએ, દાસ સવોની.

0: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
1: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के। पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है। सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है। तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
1: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
4: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
5: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ.

0: જનહિત માં પ્રસારિત.
1: શું વાત છે, ઘણા દિવસો પછી.
2: હા યાર.
1: અચ્છા સાંભળ, દાઢી બનાવવાના કેટલા થશે? અરે એ જ આપડા 60 રૂપિયા.
2: અરે યાર, હમણાં ફક્ત મારી પાસે 30 રૂપિયા કેશ છે.
1: તો જુઓ ભાઈ, બે ઉપાય છે. પહેલો, અડધી દાઢી કરાવી લો.
2: અને બીજો,
1: અરે ડિજિટલ પેમેન્ટ કરો યુપીઆઈ થી.
2: હાલે યાર, યુપીઆઈ એ તો બચાવી લીધો.
1: અરે એક કામ કરો, ફેશિયલ પણ કરાવી લો, ડિજિટલ પેમેન્ટ કરી દેજો.
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
5: કાર્યક્રમના અંતમાં સાંભળીએ ભોજા ભગતની રચના.

0: નિરખને ગગનમાં ભજનોના આ કાર્યક્રમમાં આજે આપે સાંભળ્યું મથુરદાસ કંજારિયાના સ્વર, રચના હતી દાસ સવો અને ભોજા ભગતની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ.

0: મીડિયાવેવ 370.3 મીટર થી લેકે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે. આકાશવાણી રાજકોટ.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-2449-3931, એટલે કે 0281-2443931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: આકાશવાણી રાજકોટ પરથી પ્રસ્તુત થાય છે દર ગુરુવારે અને રવિવારે કાર્યક્રમ સહિયર.
4: સહિયર કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છીએ નવું નજરાણું,
3: મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના.
4: સાંભળો દર મહિનાના બીજા અને ચોથા રવિવારે બપોરે 12:30 કલાકે
3: નારી સંતોની શબદ સાધના.
5: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી. સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર.
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.

0: આકાશવાણીનો આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર. રજૂ કરીએ સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ નિરામય, જેમાં યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા સ્વાસ્થ્ય એ વિશે સુશ્રી નિર્વિશા ધનેશાની સુધીર દત્તાએ લીધેલી મુલાકાત સાંભળીએ.
1: નિરામય કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતાગણને નમસ્કાર અને મિત્રો આપનું સ્વાગત. મિત્રો, આપણે ત્યાં સ્વાસ્થ્ય અંગેની અનેકવિધ પદ્ધતિઓ પ્રચલિત છે. એલોપેથીની વાત કરીએ, હોમિયોપેથીની વાત હોય કે આપણી વર્ષો જૂની એવી આયુર્વેદિક પદ્ધતિની વાત હોય, પણ આ બધામાં જો આપણે શિરમો સમાન એક નામ લઈ શકીએ તો તે છે યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાનું. જી હા મિત્રો, આપણી પ્રાચીન પરંપરાગત અને ભારતના ઐતિહાસિક વારસાને જાળવતી એવી યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ દ્વારા સ્વાસ્થ્ય

0: સ્વાસ્થ્ય કઈ રીતે મેળવવું એ વિશેની ઘણી ઉપયોગી વાતો આજે આપના સમક્ષ રજૂ કરવી છે. અને આ માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં નિષ્ણાંત તરીકે ઉપસ્થિત છે નિર્વિષાબેન ધનેશા, કે જેમનો અંદાજે 10 વર્ષ જેટલો યોગ પ્રશિક્ષક તરીકેનો અનુભવ અને ઘણા વર્ષોથી અનેક સંસ્થામાં તેઓ સેવા આપે છે. રાજકોટની દિવ્ય જીવન સંઘની નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આવેલી યોગ શાખામાં પણ તેઓ સેવા આપે છે. સાથે સાથે રોટરી ક્લબ સંચાલિત લલિતાલય જે આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાં પણ આખા દિવસમાં 2-3 જેટલી બેંચ તેઓ યોગ પ્રશિક્ષક તરીકે હેન્ડલ કરે છે અને મહિલાઓ અને પુરુષોને બંને માટેની યોગ શિક્ષકની સેવાઓ પણ આપે છે. તો મિત્રો, જેમણે પોતે ડિપ્લોમા ઇન નેચરોપેથી અને યોગ કરેલું છે અને આ રીતનો એમનો વર્ષોનો બહોળો અનુભવ છે તેવા નિર્વિષાબેન ધનેશાને મળીએ અને આ વિષયની વિશદ વિગતો માહિતી એમની પાસેથી મેળવીએ. નમસ્તે નિર્વિષાબેન.
1: હા નમસ્તે ભાઈ,
0: આપનું સ્વાગત છે. અને હવે અમને આ વિષય અંગેની ઘણી બધી વાતો આપના પાસેથી જાણવી છે, તો સૌથી પહેલા વાત કરો કે યોગ એટલે શું અને એના વિશેની થોડી માહિતી અમારા શ્રોતા મિત્રોને આપો.
1: ખૂબ ખૂબ આભાર. યોગ છે એ આપણી પ્રાચીન વિદ્યા છે.
0: જી,
1: ઋષિ મુનિઓએ આપણને આપેલી છે અને હજારો વર્ષ પહેલા શિવજીને આપણે આદિ યોગી કહીએ છીએ.
0: વાહ.
1: તો શિવજીએ આ યોગનો આરંભ કરેલો છે અને ભગવાન શ્રી કૃષ્ણએ કેટલી બધી જગ્યાએ યોગનો ઉલ્લેખ કરેલો છે. તો યોગ છે એ બ્રહ્મ વિદ્યા છે અને પ્રાચીન સમયની વિદ્યા છે. યોગ શબ્દ છે એ સંસ્કૃત ભાષા યુજ ધાતુ પરથી આવ્યો છે, જેનો મીનિંગ છે જોડાણ અથવા તો મિલન. તો શરીરનું મન સાથે જોડાણ, આત્માનું પરમાત્મા સાથે જોડાણ, સ્વનું સમાજ સાથે જોડાણ. તો યોગ છે એ આપણને જોડાણ તરફ લઈ જાય છે.
0: જી.
1: અને યોગથી આજે યોગ તો છે કે ખૂબ પ્રચલિત શબ્દ છે. યોગ શબ્દથી આજે કોઈ પણ વ્યક્તિ એવું નથી કે પરિચિત ના હોય.
0: બરાબર.
1: અને યોગથી લોકોને ખૂબ જ ફાયદા થાય છે અને યોગને અંતર્ગત ઘણું બધું આવે છે.
0: જી.
1: જેની આપણે આગળ ચર્ચા કરીશું.
0: જી, તમે વાત કરી યોગની અંદર ઘણી બધી વિગતોનો સમાવેશ થાય છે અને આપણે ત્યાં ગીતામાં કહેવાયું છે નિર્વિષાબેન કે યોગ કર્મ સુ કૌશલમ, જે કર્મની કુશળતા, એટલે આપણું જે કર્મનો એક સિદ્ધાંત છે કર્મયોગનો, એ એક મોટો યોગ છે એમ કહીએ તો ખોટું નથી. તો યોગમાં આપણે વાત કરી તો એમાં કયા મુદ્દાઓ સમાવેશ થાય છે એની વાત કરીએ થોડી.
1: હા, યોગમાં અષ્ટાંગ યોગ આવે છે, હઠ યોગ પ્રદીપિકા આવે છે, મંત્ર યોગ, લય યોગ, આ બધા યોગ આવે છે. એની સાથે સાથે આપણે જો અષ્ટાંગ યોગની વાત કરીએ તો ખૂબ જ અગત્યના પોઈન્ટ એવા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ ખૂબ જ સરસ 8 અંગો છે કે જો એનું આપણે પાલન કરીએ તો વ્યક્તિ છે એ શરીરથી, મનથી અને આત્માથી સંપૂર્ણપણે તંદુરસ્ત થઈ શકે છે.
0: વાહ. કયા કયા રોગોમાં આ યોગ આપણને કામ આવી શકે?
1: યોગ છે એ બધા જ રોગમાં કામ આવશે. કોઈ એવો રોગ નથી કે યોગથી આપણે સારા ન થઈ શકીએ. અત્યારે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, બીપી છે, ડિપ્રેશન છે, કોલેસ્ટ્રોલ છે, બેક પેઇન છે, વર્ટિગો છે, દરેક ડિસીઝમાં યોગ છે એ 100% રિઝલ્ટ આપે છે.
0: બરાબર.
1: પણ જરૂરી છે કે પ્રોપર વેમાં કરવું, એક નિષ્ણાંત, પ્રોપર નિષ્ણાંત છે એમની પાસે કરવું, કે જે વેલ ટ્રેનર છે એ જો પ્રોપર એના ગાઈડન્સમાં એ આપણને આસન પણ કરાવે, પ્રાણાયામ પણ કરાવે, એને લગતા, ધારો કે ડાયાબિટીસ છે તો એને જ લગતા આસન કરાવે, એને લગતા પ્રાણાયામ કરાવે, એને લગતી સૂક્ષ્મ ક્રિયાઓ કરાવે, તો ડાયાબિટીસ પણ ક્યોર થઈ શકે છે, થાઇરોઇડ પણ ક્યોર થઈ શકે છે. બસ જરૂર છે કે એક યોગ્ય નિષ્ણાંત પાસે આપણે એની તાલીમ લેવાની.
0: જી, ખૂબ જરૂરી છે, કારણ કે માત્ર કોઈ વિડીયો સીડી કે બીજા કોઈ ચેનલ ઉપર અથવા તો માત્ર વિડીયો પ્રદર્શન દ્વારા આપણે ઘરે ન શીખીએ પણ કોઈ યોગ્ય પ્રશિક્ષકના નેજા હેઠળ આપણે શીખીએ ખૂબ જરૂરી છે, કે જેથી યોગ્ય અને શાસ્ત્રીય તાલીમ મળે.
1: અને યોગ છે માર્ગદર્શન હેઠળ કરીએ તો એનું રિઝલ્ટ છે એ વધારે
0: સારું મળે.
1: ઘરે આપણે કરીએ છીએ કેટલું સાચું થાય છે અને કેટલું ખોટું થાય છે એ આપણે એક જ કરતા હોય એટલે એટલું આપણે ન જોઈ શકીએ, પણ જો કોઈ ગુરુના માર્ગદર્શન નીચે આપણે કરીએ તો એ નેચરલી આપણું ધ્યાન દોરે કે આપણાથી બરાબર થાય છે, નથી થતું, ક્યાં ભૂલ થાય છે. તો એક મારી દ્રષ્ટિએ ગુરુના માર્ગદર્શન નીચે યોગ કરવા એ મારી દ્રષ્ટિએ વધારે યોગ્ય છે.
0: ખૂબ ઉપયોગી વાત આપે જણાવી કે એ ખૂબ જરૂરી છે. હવે જે બીજો મુદ્દો છે નિર્વિષાબેન એ છે પ્રાકૃતિક એટલે કે કુદરતી ચિકિત્સાનો, તો એની થોડીક વાત કરો અમને.
1: પ્રાકૃતિક ચિકિત્સામાં આપણું શરીર છે પંચ મહાભૂતોનું બનેલું છે, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ. અને એનાથી જ આપણે સારવાર કરવાની છે.

0: આપણું રસોડું છે એ ઔષધાલય છે, આહાર એ જ ઔષધ છે. હવે જો આહારને આપણે ઔષધની રીતે સારી રીતે લઈએ તો ઘણા બધા ડિસીઝ એમાં પણ આપણે ક્યોર કરી શકીએ છીએ. આપણું નેચરોપેથી છે એ એના ઉપર જાય છે કે રસોડું છે એ ઔષધાલય છે. જેમ કે અગ્નિ, તો અગ્નિ તત્વમાં આપણે સૂર્ય નમસ્કાર આવે છે, પીળા ફ્રૂટ્સ આવે છે, એ આપણે કરીએ, એ લઈએ તો આપણે અગ્નિ તત્વની પૂર્તિ કરી શકીએ છીએ. પૃથ્વી તત્વ તો આપણે માટી ચિકિત્સાથી આપણે સાજા થઈ શકીએ છીએ. વાયુ તત્વ તો એમાં આપણે પ્રાણાયામ અને વોકિંગ એ બધું કરી અને આપણે સાજા થઈ શકીએ છીએ. જલ તત્વથી તો આપણને ખબર છે કે વરસાદમાં આપણે નાહીએ છીએ, પેટ ઉપર ભીની પટ્ટી મૂકીએ, સ્પાઇન ઉપર ભીની પટ્ટી મૂકીએ, તો એનાથી આપણે સાજા થઈ શકીએ છીએ. તો આ પંચ તત્વો અગ્નિ વાયુ આકાશ, આકાશ ધેટ મીન્સ કે ઉપવાસ કરવાથી, અને એટલા માટે આપણે વડીલોએ કીધું છે કે એકાદશી આવે છે એનો મિનિંગ શું છે કે ત્યારે આપણે ભૂખ્યા રહીએ કે જેથી કરીને આપણા શરીરનો કચરો છે એ બહાર નીકળે અને બોડી ડિટોક્સ થાય.
1: ખૂબ સાચી વાત આપે કરી કે પ્રકૃતિની સાથેનો તાલમેલ જાળવીએ તો આપોઆપ આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે. છેલ્લે કાર્યક્રમના અંતે નિર્વિશાબેન એ જાણીએ કે આપનો આટલો બહોળો અનુભવ, દસેક વર્ષ જેટલો યોગ શિક્ષકનો, સાથે સાથે આપ રેકીમાં પણ માસ્ટર કરેલું છે, પ્રાકૃતિક ચિકિત્સા વિશે પણ આપનો ઘણો અનુભવ છે, તો આપનો અમારા શ્રોતા મિત્રો માટેનો સંદેશ જાણીએ.
0: શ્રોતા મિત્રો માટે હું એક જ વાત કહીશ ભાઈ, કે બધા એક કલાક પોતાના માટે યોગ માટે ફાળવે, અને જ્યારે આપણે આપણા માટે ફાળવીએ છીએ ત્યારે આમ જોવો તો ઇનડાયરેક્ટ માત્ર આપણા માટે નથી ફાળવતા, પણ ટોટલી આપણે ઘર માટે અને સમાજ માટે ફાળવીએ છીએ. કારણ કે જ્યારે ઘરમાં એક વ્યક્તિ બીમાર હોય ત્યારે બીજી બધી કેટલી બધી વ્યક્તિએ દોડધામ એની પાછળ કરવી પડે છે. ઘરમાં ટિફિન મંગાવવા પડે છે, હસબન્ડ છે એને બહેનોને લઈ લઈને હોસ્પિટલ જવું પડે છે, તો એનો બિઝનેસ છે એ ખોટી થાય છે.
1: વાહ, ખૂબ ઉપયોગી વાત છે કે એક પ્રકારનો સામૂહિક ઉપયોગ અને પ્રયોગ છે, સમાજના વિકાસ માટે પણ એટલો જરૂરી છે,
0: અને સિનિયર સિટીઝન વડીલોને પણ આજે એટલી જરૂર છે કે એ લોકો એકલતા અનુભવે છે, તો જો યોગ કરે તો એ લોકો હેપી અને હેલ્ધી રહે. અત્યારના ટીનેજરોને બધું છે પણ એ લોકોનું કોન્સન્ટ્રેશન પાવર છે ક્યાંક ને ક્યાંક ઓછો થઈ ગયો છે. તો રેગ્યુલર એ લોકો આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, એનો બધો અષ્ટાંગ યોગનો થોડો થોડો પ્રયોગ કરે, સૂર્ય નમસ્કાર કરે, ચંદ્ર નમસ્કાર કરે, સૂક્ષ્મ ક્રિયાઓ કરે, અલગ અલગ પ્રાણાયામ કરે, તો બાળકોનું ફોકસ છે એ એકદમ એના સ્ટડી ઉપર ખૂબ સારું થશે. તો એક કલાકનું એ કરશે તો બાળકો પણ છે કે જે 3 કલાક વાંચીને જે રિઝલ્ટ મેળવતા હતા એ આરામથી એની માત્રા છે ઓછી થઈ જશે. કારણ કે એની યાદશક્તિ એટલી વધશે, કોન્સન્ટ્રેશન પાવર વધશે, તો એના સ્ટડીમાં ફોકસ કરી શકશે અને રિઝલ્ટ પણ ખૂબ સારું મળશે.
1: વાહ, ખૂબ ઉપયોગી વાત છે કે એકાગ્રતા અને ધ્યાન છે એ આપોઆપ આ યોગથી આપણને મળતું હોય છે, અને બાળવયથી કે કિશોરવયથી જો આ પ્રક્રિયા ચાલુ થઈ જાય શીખવાની તો એ આપણને જિંદગીભર પણ કામ આવી શકે. તો મિત્રો, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા વિશે આમ તો ઘણો બધો સમય આપણે ફાળવવો જોઈએ, કારણ કે ખૂબ લાંબી અને અગત્યની ચર્ચા છે, પરંતુ સમયની થોડી મર્યાદા છે. તો રાજકોટના જાણીતા યોગ પ્રશિક્ષકને રાજકોટની રોટરી ક્લબ સંચાલિત લલિતાલય અને દિવ્ય જીવન સંઘના નીલકંઠ મહાદેવ મંદિર, આ બધી જ જગ્યાએ પોતાની યોગ શિક્ષકની સેવાઓ આપતા નિર્વિશાબેન ધનેસા આજે આપણા સ્ટુડિયોમાં આવ્યા, આપની સાથે ઘણી બધી ઉપયોગી વાત કરી, અને આમાંથી તમને લોકોને પણ ઘણી બધી માહિતી જાણવા મળી હશે. એમણે જે સલાહ સૂચના આપી, જે આગ્રહ કર્યો કે 1 કલાક આપણે યોગ માટે ફાળવીએ, તો એનો પણ સંકલ્પ સૌ સાથે મળીને લેવા જેવો છે. નિર્વેશાબેન, આપ સ્ટુડિયોમાં આવ્યા, આટલો સમય અમને ફાળવ્યો અને ખૂબ ઉપયોગી માહિતી અમને જણાવી, એ માટે શ્રોતાઓ વતી ખૂબ ખૂબ આભાર.
0: ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો પણ કે મને આમંત્રણ આપ્યું તમે અહીંયા.
1: જી, નમસ્તે.
2: નિરામય કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. થોડી જ પળોમાં હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી.
3: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં વિશાલ શર્મા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ સે ઓડિશા ઓર પશ્ચિમ બંગાલ કે દોરે પર હૈ. हमारे संवाददाता ने बताया है कि प्रधानमंत्री आज ओडिशा के मयूरभंज जिले के पहाड़पुर गांव में राष्ट्रपति द्रौपदी मुर्मू से उनके 68वें जन्मदिन पर भेंट करेंगे.
4: राष्ट्रपति और प्रधानमंत्री मिलकर पवित्र संथाली जोहरा और हो जोहरा स्थलों पर पूजा अर्चना करेंगे और स्थानीय शिक्षण और कौशल विकास संस्थानों का दौरा करेंगे। इससे आदिवासी समुदायों के सशक्तिकरण के प्रति देश की प्रतिबद्धता जाहिर होगी। इसके बाद दोनों नेता रायरंगपुर में

મિત્રો, આપને આજના મુખ્ય કાર્યક્રમોની યાદી ફરી અપાવી દઈએ. 3:55 પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 23મા ભાગના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આયોજિત થનાર વિમોચન કાર્યક્રમનું જીવંત પ્રસારણ કાર્યક્રમના અંત સુધી રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી. 6:39 યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં આકાશવાણી રાજકોટના પ્રધાન

તગત સાંભળશો શ્રેણી knowledge.com. સાત અને 22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં આકાશવાણી રાજકોટ રજૂ કરશે ફાર્મર પ્રોડ્યુસર કંપનીથી થતા ફાયદા. આ વિશે ચોટીલા તાલુકાના ભેટસુડા ગામના મહિપતભાઈ રાઠોડ સાથે મુલાકાત. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા. 9:15 મિનિટે ગુજરાતી ગઝલો, 9:30 મિનિટે રાષ્ટ્રીય રેડિયો પત્રિકા ચિત્ર ભારતી, તેમજ 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. આ બંને કાર્યક્રમો રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી.

0: આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત. આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
1: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
3: આપને પ્રિય અને હૈયાવાગુ આકાશવાણી રાજકોટનું પ્રસારણ હવે ક્યાંય પણ કોઈ પણ સમયે આપના હાથ વગુ પણ. આપના મોબાઈલ પર ઉપલબ્ધ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. એન્ડ્રોઇડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન AIR પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150 થી વધુ આકાશવાણીની ચેનલો 50 થી વધુ ભાષાઓમાં પણ. ન્યૂઝ ઓન AIR NEWSONAIR આ એપ ખોલીને આકાશવાણી રાજકોટ પસંદ કરો અને સાંભળો આપનું પોતાનું રાજકોટ કેન્દ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે.
4: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ.
5: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ. સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
4: મહિલાઓ માટેનું વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગે
5: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
4: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
5: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
4: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
5: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

આકાશવાણીના રાજકોટ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. સમય થયો છે બરાબર 9:15. રજૂ કરીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમનો આરંભ કરીએ રાગ પટેલના સ્વરથી. ફિલ્મ છે RRR, શબ્દો વરુણ ગ્રોવરના, સંગીત રચના MM કરીમની.

0: જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
3: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિક.

0: પોતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: जून 2024 अंतर्राष्ट्रीय योग दिवस निमित्त प्रसारित।
1: મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી। હવે સાંભળીએ કૈલાશ ખેરના સ્વરમાં બાહુબલી ધ બિગિનિંગ આ ફિલ્મનું ગીત।

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: બાબુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
4: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળીએ વિજય પ્રકાશ અને મોહન કૃષ્ણનો સ્વર. ફિલ્મ છે KGF ચેપ્ટર 1. શબ્દો નાગેન્દ્ર પ્રસાદના, સંગીત રચના રવિ બસરૂરની.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
3: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત, આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
2: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
4: મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળીએ અરિજિત સિંહનો સ્વર. ફિલ્મ છે કબીર સિંહ, શબ્દો ઇરશાદ કામિલના, સંગીત રચના સચેત પરંપરાની.

કાર્યક્રમના અંતે સાંભળીએ એક વિલન રિટર્ન્સ. આ ફિલ્મમાં અંકિત તિવારીનો સ્વર, સંગીત રચના અંકિત તિવારીની, શબ્દો મનોજ મુંતશીરના.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. ધ્વનિ તરંગોના માધ્યમે આપના માટે લઈને હાજર છીએ આપનો મનપસંદ ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો.

આ હતા સુદર્શન ફાકીરના શબ્દો જગજીતસિંહ અને ચિત્રાસિંહના યુગલ સ્વરમાં. આજના કાર્યક્રમમાં સર્વે શ્રોતાઓનું સ્વાગત, અભિવાદન. હું છું આપની રેડિયો મિત્ર રૂપલ ઓઝા. હર્ષ બ્રહ્મભટ્ટના શબ્દોથી શરૂઆત કરીએ તો તેઓ કહે છે કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હર વખત શું મહાત થઈ જાઉં દુઃખોથી, હર વખત શું મહાત થઈ જાઉં દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને મહાત કરીએ, ચાલ આ વખતે દુઃખોને મહાત કરીએ. જેટલા સુંદર સુઘડ અને સ્વચ્છ બહાર, જેટલા સુંદર સુઘડ અને સ્વચ્છ બહાર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું હે, હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું હે, ઘર નગર આખું જગત રળિયાત કરીએ, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. જે મળ્યું એને કરી સૌથી સવાયું, જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ, આવનારી કાલને સોગાત કરીએ. આ આવનારી કાલની સોગાત ક્યારે થઈ શકે? જો જીવન જીવવાના અભિગમને બદલી શકીએ, જો જિંદગીને અટકવા ન દઈને રીસ્ટાર્ટ કરી શકીએ. કહેવાનો અર્થ એ છે કે કોઈ શું કહેશે તેના કરતા અગત્યનું છે મને શું ગમશે. જે કંઈ મોકાઓ, તકો, સંબંધો ગુમાવી ચૂક્યા હોઈએ તે ફરી મેળવવાની કોશિશ કરવી એટલે જ જિંદગીને રીસ્ટાર્ટ કરવી. કહે છે ને કે જીવી લઈએ તે જ જિંદગી, વીતે તેને તો વખત કહેવાય. અહીં જયકિશન દાણીના શબ્દો પણ યાદ આવે છે. થોડું આઘું પાછું કરી લઈએ, ચાલ ફરી જીવી લઈએ, થોડું આઘું પાછું કરી લઈએ, ચાલ ફરી જીવી લઈએ, લાંબુ ટૂંકું કરી લઈએ, ચાલ ફરી જીવી લઈએ. એમ કઈ થોડું ડૂબવાની બીકે ઝંપલાવવાનું છોડી દેવાય, એમ કઈ થોડું ડૂબવાની બીકે ઝંપલાવવાનું છોડી દેવાય, એક મેકના સહારે તરી લઈએ, ચાલ ફરી જીવી લઈએ. આ તો જિંદગી છે, ધાર્યું થાય પણ ખરું ને ન પણ થાય, આ તો જિંદગી છે, ધાર્યું થાય પણ ખરું ને ન પણ થાય, સાથે હસી લઈએ ને રડી લઈએ, ચાલ ફરી જીવી લઈએ, ચાલ ફરી જીવી લઈએ. જો જિંદગી રીસ્ટાર્ટ કરવાનો મોકો મળે તો કોઈ સ્વ માટે, તો કોઈ પોતાના સ્વજન માટે બદલાવ લાવવા ઈચ્છે, તો કોઈ જીવનમાં કાંઈ જ ફેરફાર કરવાની ઈચ્છા નહીં રાખે. તો આવો જાણીએ આપણા શ્રોતાઓના મંતવ્યો. આજનો વિષય છે ચાલો જિંદગી રીસ્ટાર્ટ કરીએ. મળીએ પહેલા શ્રોતા મિત્રને.

0: પુરા ગામથી ભાવેશ ઠાકોર વાત કરું છું.
1: હા જી નમસ્તે ભાવેશભાઈ.
0: નાનું એવું ઓર્કેસ્ટ્રા ગ્રુપ છે મારું, અને મારું પોતાનું પોતે સિંગર છું અને ગાવા વગાડવાનું, તબલા ઢોલ ઓર્ગન
1: હાજી
0: એ બધું, અને હું પોતે બ્લાઇન્ડ.
1: હાજી એટલે આપ રેડિયો વધારે સાંભળતા હશો?
0: હા, રેડિયોમાં આકાશવાણી રાજકોટના કાર્યક્રમો પણ સાંભળું છું
1: જી,
0: અને આ ફોન ઇન કાર્યક્રમ પણ સાંભળું છું. પહેલા બી ફોન ઇન કાર્યક્રમમાં ભાગ લીધેલો છે, બહુ ઘણો સમય થઈ ગયો
1: જી,
0: અને ટ્રાય કરતો હતો પણ લાગતો ન હતો. આજે ખબર નહીં, આજે લાગી ગયો.
1: આપને સાથે વાત કરીને અમને પણ ખુશી થઈ.
0: આજે મેડમ તમારી સાથે વાત કરીને પણ મને ખુબ ખુશી છે. આ એક નવા ઉદ્ઘોષિકા સાથે વાત કરીને પણ આનંદ થયો મને. ઘણા આપણા ઉદ્ઘોષક મિત્રો પણ જોડે પણ મેં વાત કરેલી છે એમ
1: જી.
0: 21મી તારીખે યોગ દિવસ આવી રહ્યો છે, તો આપણે યોગનું તો જીવનમાં, આપણા જીવનમાં ઘણું બધું મહત્વ છે ને, યોગ કરવો જ જોઈએ એમ મારે સંદેશો આપવો છે
1: જી. આપનો સંદેશ એકદમ સાચો છે. આજના આપણા કાર્યક્રમનો વિષય છે, ચાલો આપણે જિંદગીને રીસ્ટાર્ટ કરીએ. આપના મંતવ્યો જણાવો કે એવા કયા કયા ક્ષેત્ર છે જેમાં આપની જિંદગીને રીસ્ટાર્ટ કરવા ઈચ્છો?
0: હું કહું તો મારું એવું છે કે સંગીતનું એ દિવસે સંગીત દિવસ પણ છે, બરાબર ને મેડમ? સંગીત દિવસે આપણે સંગીતમાં પણ એવું સારું એ ધરાવું છું, કૌશલ્ય ધરાવું છું એમ તો
1: જી,
0: અને મારે એમાં કંઈક વધારે આગળ હજુ કરવું છે એમ.
1: આપ આગળ શીખવા ઈચ્છો છો?
0: આગળ ને આગળ જેમ જેમ મને અમુક વસ્તુ શીખવા મળે સંગીત ની અંદર
1: જી,
0: એવું મારા દિલથી એવું ઈચ્છા છે મને એમ. કે ઘણું બધું આવડે છે પણ થોડું મારા અંદર થી એવું થાય કે થોડું ઘણું હજુ કશું બાકી રહી ગયું હોય. એવું શું હોય કે નવા નવા ગીતો હોય, નવા નવા આપણે લોક સંગીત હોય
1: જી,
0: શાસ્ત્રીય સંગીત હોય, એવું નવું નવું શીખવાનો ઘરે પણ પ્રયત્ન કરું છું અત્યારે એમ.
1: એ બહુ સારી વાત છે, અને આપ આ ક્ષેત્રમાં આગળ વધો એવી અમારી શુભેચ્છા.
0: થોડા મારા ઘર નામ આપી દઉં
1: જી.
0: મારા બાબા નું નામ છે જયમીન, વાઇફ છે ગીતા, મારા પપ્પા ગીરધરભાઈ, શારદાબેન મારી મમ્મી નું નામ, અને મિત્રોમાં એક લાલજીભાઈ છે અમારે સોજીતા થી, પછી દિનેશભાઈ છે જેસરવા થી, રમેશ કાકા સમોસા વાળા છે, સંજયભાઈ ચૌહાણ છે પેટલા, અને જયેશભાઈ પંચાલ નવસારીના, અને શંકરલાલ રાહવાણી અને અફજલભાઈ, આ બધું અમારું મિત્ર મંડળ ગ્રુપ છે અમારું.
1: આપ સર્વેને અમારી શુભેચ્છાઓ.
0: આજે મારે મોહમ્મદ રફી ના અવાજમાં એક ગાયેલું ગીત છે એ સાંભળવું છે. ફિલ્મ નું નામ છે અમર અકબર એમઠાની, અને ગીતના શબ્દો છે શિરડી વાલે સાઈ બાબા આયા હે તેરે દર કો સવાલ.
1: આપણે સૌ સાથે મળીને સાંભળીએ આપની પસંદગીનું આ ગીત.

0: નમસ્તે, આકાશવાણી રાજકોટ.
1: જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મોરબી થી ડાયાભાઈ કાલજી બોલું છું.
0: આપ ફોન ઇન કાર્યક્રમ નિયમિત સાંભળો છો? આજનો આપણો વિષય છે કે આપણે જિંદગીને રીસ્ટાર્ટ કરીએ. એવું કોઈ પાસું છે જિંદગીમાં કે જે ગુમાવી દીધું એવું લાગે અને ફરીથી કરવા ઈચ્છીએ?
1: ગુમાવી દીધું ઘણા પાસા, પણ હવે આપણે શું છે, ઉંમર થઈ ગઈ. હવે આપણે જે કામ કરવાની જરૂર છે એટલું આપણે, એટલે એ આપણને એમ લાગે કે ના હવે આપણે તો ઉંમર થઈ ગઈ, શું કરીએ, જુવાનીમાં થાય બધું ખરું. ભણી રહ્યો ત્યાં 10 મહિના નોકરી છે, સર્વિસ મળી જતી હતી, પણ છતાં એમ કે આગળ આવે ને.
0: તો એ તો વાત થઈ કે આપણે શું ન કરી શક્યા, પણ આપણે શું કરી શકીએ એની વાત કરવાની છે. જેમ એક ઉદાહરણ આપું તો વ્યાયામ. ઘણી વાર આપણે ઈચ્છતા હોઈએ કે હું આજે આ કસરત કરી લઈશ, ચાલવા જઈશ, પણ એ બધું ના થઈ શકતું હોય. એને અમલમાં મૂકીએ, પણ એક જાતની ફરીથી શરૂઆત કરી જ ગણાય.
1: એવું કરી અત્યારે કરું જ છું પોતે, પણ એમાં હવારમાં જે ઘરના દરરોજ ચાલવા જાવ, ઘરેથી ચાલુ કરશું દરરોજ વહેલા, પણ ચાલવાનું હોય ચાલુ કરવું, કારણ કે ગરમી ઓછી થઈ ને એટલે હવારનું વોકિંગ કરવું, પગની તકલીફ એટલે.
0: જી, આપની સાથે કોઈ પરિવારજન કે મિત્ર મંડળ છે જેના નામ લેવા ઈચ્છો?
1: અમારા ઘરના છે અંશુયાબેન, બનાસકાંઠાના કમલાબેન, આપણા શ્રોતા છે. અમારા એક સત્સંગી દરરોજ તમારા પ્રોગ્રામ સાંભળે છે, વાઘડિયા દિનુભાઈ સોની અને લલિતભાઈ મહેતા વસ્ત્ર કર્મચારી છે. એ દરરોજ તમારા સાંભળે નહીં કે નામ હવે વાંચી સાંભળે રેગ્યુલર સાંભળવું છે. આપણે ગીત પિક્ચર નું છે,
0: તેરે નૈના ક્યું ભરાય. આપણે સૌ સાથે મળીને માણીએ આપની પસંદગીનું આ ગીત. ફોન કરવા બદલ આભાર.

જી ધીરુભાઈ, આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. બરાબર, આપ શું કામ કરો છો? આજનો આપણા કાર્યક્રમનો વિષય છે કે ચાલો જિંદગીને રીસ્ટાર્ટ કરીએ. આપનો મત જણાવો. કોઈ પણ એવી બાબત જીવનમાં કે સંબંધો છૂટી ગયા હોય કે કોઈ પણ એવું પાસું કે જેને ફરીથી શરૂ કરી શકવાની શક્યતા હોય તો પૂરી કરવા માટે શું કરી શકે? એમ લાગે કે મેં આ તક ગુમાવી દીધી હતી, પણ હવે તો હું એ તકને ઝડપી લઉં. તો બહુ સારી વાત છે. આપની સાથે કોઈ પરિવારજન મિત્ર મંડળ છે કે જેના નામ આપ લેવા ઈચ્છો છો? તો આપના સર્વે મિત્રોને અમારા તરફથી યાદી પાઠવશો? કયું ગીત સાંભળવા ઈચ્છો છો? કોણ દિશા મેં? આકાશવાણી રાજકોટમાં ફોન કરવા બદલ આભાર. આપનો દિન

0: નમસ્તે, આકાશવાણી રાજકોટ.
1: જેઠમલાલભાઈ ફૂલવાળા બોલે બેન. આજનો વિષય બોલે બેન.
0: આજનો વિષય છે કે આપણે ચાલો જિંદગીને રીસ્ટાર્ટ કરીએ. આપણે સમય ગુમાવી ચુક્યા હોઈએ, સંબંધો ગુમાવી ચુક્યા હોઈએ અને ફરીથી શરૂ કરવા ઈચ્છીએ.
1: અત્યારની આ ટેકનોલોજી ની અંદર છે ને બેન, સંબંધો મારા અંદર તમારે નેવે મેળવા જેવી વાત આવે.
0: બરાબર.
1: કારણ કે અમે તો બધી બાજુ એક વસ્તુ જોઈએ છીએ.
0: એના માટે
1: એક જ હિસાબ છે કે આપણે ત્યાંથી હું લઈ લોટો લઈ લેવો છે બધા બધા પાસેથી. પછી ભાઈ હોય કઈ ભલે, બેન હોય કઈ ભલે, કે કઈ ભાંડોડા હોય કઈ ભલે, કે ભાઈ બંધ દોસ્તારો હોય કઈ ભલે, સીધું કામ જ કરવાની વાત છે એના. જો
0: સમય કાઢવો પડે સંબંધોને સાચવવા માટે.
1: મેન વાત એ સમય પૂરો આપવો પડે બેન. સમય કાયદા પડી ગયા, સમય પૂરો આપવો પડે.
0: જી, તો એ એક જાતનો નિર્ણય કરવાની જ વાત છે, શરૂઆત કરવાની વાત છે કે આપણે સંબંધોને ફરીથી સાચવી લઈશું. પરિવારજન કે મિત્ર મંડળ છે કોઈ સાથે?
1: હા, મિત્ર મંડળ છે અને અટોનિયલ અંદર છે. અમારા રવિભાઈ ગોળીરા છે, કરસદાસ બાપુ છે, સમાજી વાળા મુનિ બાપુ છે,
0: કિશોરભાઈ
1: ભટ્ટ છે, ભુરિયા બાપુ છે, દીપકભાઈ સોલંકી છે અને અમારે નવા પ્રિયંશી બેન મેયર છે.
0: જી, સર્વે મિત્રોને અમારી યાદી પાઠવશો અને આપ જણાવો કયું ગીત સાંભળવા માંગો છો.
1: આપણે બેન નારાયણ સ્વામી નું કઈ પણ એક ભજન આપી દેજો, પ્રાચીન ભજન આપી દેજો નારાયણ સ્વામી ના અવાજમાં.
0: આપણે નારાયણ સ્વામી ના સ્વરમાં સાંભળીએ આ ભજન.

શ્રોતા મિત્રો, આપણે વાતો કરી જિંદગીના અભિગમને આવશ્યકતા અનુસાર બદલવાની. જે જગ્યાએ જીવનમાં અલ્પવિરામ લાગી રહ્યું હોય તેને હટાવીને જીવનને તે બાબતને નવી દિશા તરફ વાળીને ફરી જીવવાની અને આમ જ દરેક ક્ષણ, કલાક અને દિવસને નાવીન્યપૂર્ણ બનાવીને જિંદગીને રીસ્ટાર્ટ કરવાની. સાથે જ માળ્યા આપની પસંદગીના ગીતો. તો હવે કાર્યક્રમ વધી રહ્યો છે સમાપન તરફ. જેમ રસાયણ વિજ્ઞાનના મૂળમાં જુદા જુદા રસાયણો એટલે કે કેમિકલ કમ્પાઉન્ડનું ફોર્મ્યુલા હોય છે, જે બે કે

બેથી વધુ રસાયણોને સાથે મળવાથી નવું કેમિકલ કમ્પાઉન્ડ બનાવે છે. તે રીતે સુખી થવા માટે પણ અવનવી ઘણી ફોર્મ્યુલા, એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો રસ્તાઓ, પાસાઓ અને તકનીકો હોય છે. તો તેના વિશે વાતો કરીશું આવતા અંકમાં. વિષય છે સુખી થવાની ફોર્મ્યુલા. શ્રોતા મિત્રોના ફોન કોલ્સનું રેકોર્ડિંગ કરીશું 26 જૂન શુક્રવાર સવારે 10 થી 10:30 દરમિયાન, અને આ કાર્યક્રમનું પ્રસારણ કરીશું 27 જૂન શનિવારે સવારે 10 થી 11 દરમિયાન. ફોન નંબર છે 0281-244-3931, એટલે કે 0281-244-3931. વિષય ફરી એકવાર સુખી થવાની ફોર્મ્યુલા. આજનો ફોન ઇન કાર્યક્રમ અહીં પૂરો કરીએ. અનુમતિ આપશો આપના મિત્ર રૂપલોઝાને. નમસ્કાર. આ પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું છે.

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

મંત્રી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી. જાપાનની મેરીટાઇમ પરંપરાના પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શીપ નિમોન મારુ રીસાયકલ થવા માટે અલંગ પહોંચ્યું. એનટીએએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતો, વ્યૂહાત્મક સ્વાયત્તા અને બહુધ્રુવીયતાને ધ્યાનમાં રાખીને તમામ દેશો સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ. રાજ્યમાં 23 જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરથી રાજ્યકક્ષાના શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવશે. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. ભાવનગરની નૈમિષારણ્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં વિજય મેળવ્યો. છોટાઉદેપુરમાં સાંસદ જશુ રાઠવાની ઉપસ્થિતિમાં 3,87,00,000 રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું. સુરેન્દ્રનગરના ચુડા ગામે વાલપની ઘરકુશ સોસાયટીનું લોકાર્પણ. 13 વિચરતા પરિવારોને મંત્રી ઋષિકેશ પટેલે ગૃહપ્રવેશ કરાવ્યો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીલંકાના કોલંબો શહેરને જોડતી ફિટ્સ એર પ્રથમ સીધી ફ્લાઇટનો પ્રારંભ થયો. અને અમદાવાદમાં આજથી એશિયા અને ઓસેનિયા મેન્સ વોલીબોલનો પ્રારંભ થશે. હવે પછી આ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: વત્તા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ફિલ્મ છે આપકી કસમ, કલાકારો લતા મંગેશકર અને કિશોર કુમાર.

0: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
1: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के। पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है। सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है। तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
1: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: અને હવે સાંભળશો કિશોર કુમારે ગાયેલું જ્વેલથી ફિલ્મનું ગીત.

0: 12 वर्ष थी। अहीं विकास ना संकल्पो कदी अटकता नथी, पुरुषार्थ नी गाथाओ क्यारे खूटती नथी। आ यात्रा छे छेल्ला 12 वर्ष थी विकास ने समर्पित यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व ने। 12 वर्ष विश्वास ना, विकास ना, जन कल्याण ना। आ सफर छे मां नर्मदा थी जल समृद्ध थती धरान, स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकता ने। बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य ने, अने गगनामता भारत ना आत्मविश्वास ने। 12 वर्षनी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण, सेवा अने सुशासन, पीएम आवास, हर घर जल, किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास ने। અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
1: અરે ભાઈ, તૈયાર સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ।
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

કિશોર કુમારે ગાયેલું કલાકાર ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. કાર્યક્રમના અંતમાં સાંભળશો લતા મંગેશકર અને મુકેશની ફિલ્મ છે ચુપકે ચુપકે.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઓડિશાના મયુરભંજ જિલ્લાના તેમના ગામ પહાડપુરમાં તેમનો 68મો જન્મદિવસ ઉજવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી. પશ્ચિમ બંગાળનો આજે રાજ્ય સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ પશ્ચિમ બંગાળવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગજી હવે આગામી વાટાઘાટો સ્વિટ્ઝરલેન્ડમાં કરશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. ભાવનગરની નૈમિષારણ્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં વિજય મેળવ્યો. ડાંગ જિલ્લો સમગ્ર દેશમાં ટ્વીન પીટ શૌચાલયમાં દેશમાં મોડલ બન્યો. યાત્રાધામ પાવાગઢમાં ટ્રાફિક નિયમન માટે આગામી 2 માસ સુધી રવિવારે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. બારડોલીમાં સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને 12મા યોગ દિવસની ઉજવણી કરાઈ. ભરૂચની હાંસોલ પોલીસે એગ્રીકલ્ચર વીજ લાઇનના વાયરની ચોરી કરતી ટોળકીના 12 લોકોની ધરપકડ કરી 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તાપી એસઓજીએ વાલોડથી ગાંજા સાથે એક આરોપીને પકડી પાડ્યો અને ભરૂચના જેબી મોદી પાર્ક નજીકની ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા 5 જેટલા ઝૂંપડા બળી ગયા હોવાના અહેવાલ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આવતીકાલે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હવે સાંભળીશું એક ખાસ વાર્તાલાપ. આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ, જેનો અર્થ સ્વસ્થ અને સક્રિય વૃદ્ધત્વ માટે યોગ છે. યોગ એ ફક્ત શારીરિક કસરત નથી, પરંતુ સંતુલિત, સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાનો એક સર્વાંગી અભિગમ છે. યોગ દ્વારા આપણે ફક્ત આપણા શરીરને સ્વસ્થ રાખી શકતા નથી.

0: નથી, પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલન પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. યોગ ગુરુ હરીશ શુક્લ આ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે, તો ચાલો તેમનો આ ખાસ વાર્તાલાપ સાંભળીએ.
1: નમસ્તે. આવતીકાલે રવિવાર તારીખ 21 જૂન 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આકાશવાણીના તમામ શ્રોતાઓને મારી હરીશ શુક્લની હાર્દિક શુભેચ્છાઓ. આજના ખાસ વાર્તાલાપમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની વાત કરીશું, જેનો વિષય યોગ ફોર એન્ટી એજિંગ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ છે. યોગ એ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય જાળવવાનું સાધન નથી, પરંતુ ભારતનો એક પ્રાચીન વારસો છે જે જીવનને સંતુલિત, શિસ્તબદ્ધ અને સકારાત્મક દિશા પ્રદાન કરે છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ તણાવ, માનસિક અસંતુલન, જીવનશૈલી સંબંધિત રોગો અને વૃદ્ધત્વના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે યોગ એક સંપૂર્ણ ઉકેલ તરીકે ઉભરી આવ્યો છે. વર્ષ 2026 ભારત માટે બીજી એક ખાસ તક લાવે છે. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના શાસનમાં ગૌરવપૂર્ણ 12 વર્ષ પૂર્ણ થયેલ છે. વર્ષોથી ભારતે યોગને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ આપી છે અને તેને જન આંદોલનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય ભેટ છે, જે સરહદો, ભાષાઓ અને ધર્મોના અવરોધોને પાર કરીને સમગ્ર વિશ્વને એક કરે છે. યોગનો શાબ્દિક અર્થ એક થવું છે. તે શરીરને મન સાથે, મનને આત્મા સાથે અને વ્યક્તિને પ્રકૃતિ સાથે જોડે છે. મહર્ષિ પતંજલિ યોગને માત્ર શારીરિક કસરત જ નહીં, પણ જીવન જીવવાની કળા માનતા હતા. આજના ઝડપી ગતિશીલ જીવનમાં જ્યાં લોકો પાસે પોતાના માટે ઓછો સમય છે, ત્યાં હાઈ બ્લડ પ્રેશર કે ઉચ્ચ રક્તચાપ, ડાયાબિટીસ કે મધુમેહ, સ્થૂળતા, ચિંતા, અનિદ્રા અને હતાશા જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. આવા સમયમાં યોગ માત્ર રોગ અટકાવવાનું સાધન નથી, પણ સ્વસ્થ અને સંતુલિત જીવનનો માર્ગ પણ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતના પ્રસ્તાવને વૈશ્વિક સમુદાય તરફથી અભૂતપૂર્વ સમર્થન મળ્યું હતું, જેમાં કુલ 177 દેશોએ રેકોર્ડ સમયમાં તેનું સમર્થન કર્યું હતું. પરિણામ સ્વરૂપે 11 ડિસેમ્બર 2014 રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. 21 જૂનનું વિશેષ મહત્વ છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે અને ભારતીય પરંપરામાં તે ઉર્જા, સંતુલન અને ચેતના સાથે સંકળાયેલો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015માં પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. નવી દિલ્હીમાં રાજપથ પર હજારો લોકોએ એક સાથે યોગનો અભ્યાસ કર્યો હતો, જેનાથી વિશ્વ રેકોર્ડ બન્યો હતો. તે દિવસે વિશ્વને સમજાયું કે યોગ ફક્ત એક ભારતીય પરંપરા નથી, પણ સમગ્ર માનવ જાતના સ્વાસ્થ્ય અને સુખાકારીનું સાધન પણ બની શકે છે. ધીમે ધીમે યોગ દિવસ એક વૈશ્વિક ચળવળમાં પરિવર્તિત થયો. લાખો લોકોએ જ્યારે ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર, પેરિસના એફે ટાવર, લંડન, દુબઈ, સિડની, ટોક્યો અને વિશ્વના ઘણા દેશોમાં એક સાથે યોગનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જો આપણે છેલ્લા 12 વર્ષોનો વિચાર કરીએ તો એવું કહેવું અતિશયોક્તિ નહીં હોય કે ભારતે યોગને એક નવી આંતરરાષ્ટ્રીય ઓળખ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મહર્ષિ પતંજલિએ ખૂબ જ સરળ ભાષામાં યોગના 8 અંગોને પતંજલિ યોગ સૂત્રમાં વર્ણન કર્યું છે. પહેલો અંગ યમ કે

કે નૈતિક નિયમો આ પ્રથમ તબક્કો છે, જેનો અર્થ નૈતિક શિસ્ત છે. અહિંસા, સત્ય, અસ્તેય એટલે કે ચોરી ના કરવી, બ્રહ્મચાર્ય અને અપરિગ્રહ એટલે સંગ્રહ ના કરવો નો સમાવેશ થાય છે. બીજું અંગ નિયમ એટલે કે વ્યક્તિગત શિસ્ત, જે આંતરિક શુદ્ધિ માટે છે. શૌચ, ખાસ કરીને શરીર અને મનની સ્વચ્છતા, સંતોષ, તપ, સ્વાધ્યાય કે સ્વ અધ્યયન અને ઈશ્વર પ્રણિધાન, ઈશ્વર પ્રત્યે સમર્પણ આવે છે. ત્રીજું અંગ આસન, શારીરિક મુદ્રા કે સ્થિતિ. આ સ્થિતિમાં આ શારીરિક તૈયારીનો તબક્કો છે, જેમાં શરીરને સ્વસ્થ અને સુગમ બનાવવા માટે શારીરિક મુદ્રાઓનો અભ્યાસ કરવામાં આવે છે, જેથી લાંબા સમય સુધી સ્થિર અને સુખપૂર્વક સ્થિતિમાં આરામદાયક રીતે બેસી શકાય. ચોથું અંગ પ્રાણાયામ કે શ્વાસોશ્વાસ પર નિયંત્રણ. શ્વસન ગતિને સ્થિર અને નિયંત્રિત કરવાની પ્રક્રિયા છે. આનાથી શ્વસન તંત્ર આરામ પામે છે અને મન શાંત થાય છે. પાંચમું અંગ પ્રત્યાહાર કે ઇન્દ્રિયોનું નિયંત્રણ. આ તબક્કામાં બાહ્ય વિષયો, વસ્તુઓ અને વાતાવરણ પરથી ઇન્દ્રિયોનું ધ્યાન પાછું ખેંચીને અંદર તરફ વાળવામાં આવે છે. છઠ્ઠું અંગ ધારણા કે એકાગ્રતા. આ એક માનસિક તબક્કાની શરૂઆત છે. આમાં મનને કોઈ એક જ બાહ્ય કે આંતરિક વસ્તુ પર લાંબા સમય સુધી કેન્દ્રિત કરવામાં આવે છે. દાખલા તરીકે નાકની ટોચ પર મનને સ્થિર કરવું. સાતમું અંગ ધ્યાન કે અખંડ ચિંતન. ધ્યાન એ અહંકાર કે ઈગોની ભાવનાથી પર થઈને જે વસ્તુ કે ઈશ્વર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેના પર અખંડ અને અવિરત એકાગ્રતા સાધવી તે છે. આઠમું અને છેલ્લું અંગ સમાધિ, અંતિમ સ્થિતિ કે મુક્તિ, જેમાં ધ્યાતા એટલે કે ધ્યાન કરનાર, ધ્યાન અને ધ્યેય મતલબ જેના પર ધ્યાન કરવામાં આવે છે, ત્રણેય એક થઈ જાય છે. આ અવસ્થા જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ, મોક્ષ મેળવવા માટેની પૂર્વ શરત છે. આજની યુવા પેઢી જે પોતાની જાતને ઝેન ઝી તરીકે દર્શાવે છે, તેમને ખાસ જણાવવાનું કે વખતો વખત અને સમય અંતરે ચલચિત્રના અદાકારોએ પણ યોગનો પ્રચાર કરેલ છે. 1970ના દશકમાં ફિલ્મ અભિનેતા કબીર બેદીનો શીર્ષાસન કરતો ફોટો ખૂબ જ પ્રચલિત થયો હતો. 1980ના દશકમાં લોકસભા સદસ્ય અને ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીએ તેમની એક ફિલ્મના એક ગીતમાં નૃત્ય સાથે આસન કરતો વિડીયો છેલ્લા 2-3 વર્ષથી યોગ દિવસ નિમિત્તે ખૂબ જ વાયરલ પ્રચલિત થયેલ છે. સદીના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા

જ પ્રચલિત થયો હતો અને હાલમાં 2026માં ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી દ્વારા બનાવેલ યોગની રીલ્સ ખૂબ જ વાયરલ અથવા પ્રચલિત થઈ રહી છે અને તેને લાખો લોકો જોઈ ચૂક્યા છે. ગત તારીખ 4-8 જૂન 2026 સુધી અમદાવાદ સ્થિત એકા એરિનામાં પહેલી વિશ્વ યોગ ચેમ્પિયનશીપ યોજાઈ હતી. સ્પર્ધાનું ઉદઘાટન ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે કરી કુલ 79 દેશોના 522 ખેલાડીઓને યોગ માટે પ્રોત્સાહન આપી તેમને અભિનંદન પાઠવ્યા હતા. યોગની આ સ્પર્ધામાં ભારતે પોતાનું એકધાર્ય વર્ચસ્વ દર્શાવતા 102 સ્વર્ણ પદક, 9 ચાંદી અને 3 કાંસ્ય પદક સહિત કુલ 114 પદક પ્રાપ્ત કર્યા હતા. યોગની આ સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કરવા ઉપરાંત એક મહત્વપૂર્ણ વાત સામે આવી કે હવે યોગની ક્રાંતિ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં જ્યારે યોગને મુખ્ય રૂપે વેલનેસ સેન્ટર તેમજ ફિટનેસ સ્ટુડિયો સુધી મર્યાદિત સમજવામાં આવતું હતું, ત્યાં ઓમાન, જોર્ડન, ઈરાન તેમજ સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોએ પહેલી વિશ્વ યોગ્ય ચેમ્પિયનશીપમાં ભાગ લઈ એ વાતને સંકેત આપ્યો કે યોગ હવે એક પ્રતિસ્પર્ધી રમતના રૂપમાં પોતાની એક અલગ ઓળખ પ્રાપ્ત કરી રહ્યો છે. અખાતી દેશ ઓમાનના અધ્યક્ષ અનુસાર તેમણે આ સ્પર્ધામાં કુલ 21 પદક જીતી અને એક ઐતિહાસિક ઉપલબ્ધિ પ્રાપ્ત કરેલ છે. ઓમાન, જોર્ડન સહિત ઘણા બધા ખાડી દેશોમાં હવે લોકો યોગને એક જીવનશૈલી તરીકે સ્વીકાર કરી રહ્યા છે. જોર્ડન દેશના કાંસ્ય પદક વિજેતા માયા આલોસ્થાત પ્રમાણે યોગ ફક્ત હવે લચક એટલે ફ્લેક્સિબિલિટી તેમજ શારીરિક મુદ્રાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સ્વમૂલ્યાંકન તેમજ સંતુલન અને આંતરિક શક્તિને પણ એક માધ્યમ છે અને યોગ વિભિન્ન સંસ્કૃતિના લોકોને એક સૂત્રમાં બાંધવાની ક્ષમતા રાખે છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સદીના મહાન ખેલાડી અને ભારત રત્નથી સન્માનિત સચિન તેંડુલકરને જ્યારે વર્ષ 1999માં પીઠના દુખાવાની સારવાર માટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે દ્વારા સચિનને પહેલીવાર પદ્મવિભૂષણ યોગાચાર્ય BKS અયંગરનો પરિચય કરાવવામાં આવ્યો હતો, સચિને અયંગરના યોગ સેન્ટરમાં એક અઠવાડિયું વિતાવ્યું હતું અને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન કોર મજબૂત રાખવા માટે આસનોને શ્રેય આપ્યો હતો. ત્યારબાદ પણ વર્ષ 2009માં સચિન તેંડુલકરને જ્યારે પગની ઈજા થઈ ત્યારે લંડનના ડોક્ટરોએ પગની સર્જરીની સલાહ આપી, ત્યારે સચિને તેના બદલે યોગાચાર્ય અયંગરની સલાહ લીધી. અયંગર દ્વારા સૂચવેલા આસનો કર્યા પછી સચિન એટલો સ્વસ્થ થઈ ગયો કે હવે તેને સર્જરીની જરૂર નહોતી પડી. સિને અભિનેત્રી અનુ અગ્રવાલ વર્ષ 1989માં મ્યુઝિકલ બ્લોકબસ્ટર ફિલ્મ આશિકીથી રાતોરાત બોલિવૂડમાં સ્ટાર બની ગયેલ અને ત્યારબાદ તેમની ઘણી માંગ વધી ગઈ હતી. 1997માં તેઓ બિહાર સ્કૂલ ઓફ યોગમાં જોડાયા અને ત્યાં એક કર્મયોગી તરીકે રહ્યા. 1999માં મુંબઈ પરત ફરતી વખતે તેમને એક ગંભીર કાર અકસ્માત થયો હતો. તેઓ 29 દિવસ સુધી કોમામાં રહ્યા હતા, જેના કારણે તેમને ભૂતકાળના જીવનની કોઈ વાત યાદ રહી ન હતી. ત્યારબાદ સન 2001માં તેઓ સાધ્વી એટલે કે મોંક બન્યા. તેમણે પોતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મજબૂત અનુભવો, આત્મવિશ્વાસ અને શ્રેષ્ઠતાની પ્રચંડ ભાવના સાથે માનવજાત વચ્ચે ચાલવું એ બિલકુલ ખોટું નથી. શારીરિક દ્રષ્ટિએ મજબૂત હોવાની શ્રેષ્ઠતા માનવજાતના લાંબા ઇતિહાસમાં લોક સાહિત્ય, ગીતો અને કવિતાઓમાં સશક્ત મહિલાઓને આપવામાં આવેલા સન્માનમાંથી સાબિત થાય છે. અનુ અગ્રવાલ હાલ મુંબઈમાં રહે છે અને પોતે પ્રેરણાદાયી ટેડ સ્પીકર છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય, પર્યાવરણીય સુખાકારી, તણાવ મુક્તિ અને આજના પડકારજનક સમયમાં આનંદ શોધવા માટે અનુ અગ્રવાલ ફાઉન્ડેશન દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને યોગ અંગે લોકોને પ્રેરણા આપે છે.
परंतु अहीं समझवा जेवी एक महत्व

મહત્વપૂર્ણ વાત એ છે કે યોગ ફક્ત વૃદ્ધાવસ્થામાં અપનાવવાની વસ્તુ નથી. જો કોઈ વ્યક્તિ નાનપણથી જ યોગને પોતાની દિનચર્યાનો ભાગ બનાવે છે તો વૃદ્ધાવસ્થામાં ઘણી બીમારીઓથી બચી શકાય છે. આપણી પાસે કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે ઇલાજ કરતા નિવારણ સારું છે. યોગ આ સિદ્ધાંત પર આધારિત છે. યોગ આપણને બીમારી આવે તે પહેલા જ સાવધ રહેવાનું શીખવે છે, તે પછી નહીં. આજની યુવા પેઢી મોડે સુધી જાગવું, અસંતુલિત ભોજન ખાવું, તણાવપૂર્ણ જીવન અને ડિજિટલ ઉપકરણો પર વધુ પડતી નિર્ભરતા જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. આ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં યોગ ફક્ત વૃદ્ધો માટે જ નહીં પરંતુ યુવાનો અને બાળકો માટે પણ જરૂરી છે. જો બાળકો શાળામાં જ યોગ શીખે

મોડે સુધી જાગવું, અસંતુલિત ભોજન ખાવું, તણાવપૂર્ણ જીવન અને ડિજિટલ ઉપકરણો પર વધુ પડતી નિર્ભરતા જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. આ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં યોગ ફક્ત વૃદ્ધો માટે જ નહીં પરંતુ યુવાનો અને બાળકો માટે પણ જરૂરી છે. જો બાળકો શાળામાં જ યોગ શીખે છે તો તે તેમની એકાગ્રતા, શિસ્ત અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. આ જ કારણ છે કે તાજેતરના વર્ષોમાં શાળાઓ અને યુનિવર્સિટીઓમાં યોગ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આજે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એક મુખ્ય ચિંતા બની ગયું છે. તણાવ, ચિંતા અને હતાશા જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. ઘણા લોકો આર્થિક દબાણ, કૌટુંબિક જવાબદારીઓ અને સ્પર્ધાના કારણે માનસિક અસંતુલન અનુભવે છે. યોગ વ્યક્તિને

0: જ્યારે ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં હજારો લોકો યોગ કરે છે, જ્યારે લોકો એફિલ ટાવરની સામે સૂર્ય નમસ્કાર કરે છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ સત્રો યોજાય છે. આ ફક્ત યોગનો પ્રચાર નથી, પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિને શ્રદ્ધાંજલિ પણ છે. મોદી સરકારના છેલ્લા 12 વર્ષોમાં વિશ્વ મંચ પર ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં યોગને એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. વિદેશમાં ભારતીય દૂતાવાસો દ્વારા યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખો લોકો યોગ પ્રશિક્ષકો દ્વારા જોડાયેલા હતા. એમ કહેવું વ્યાજબી રહેશે કે યોગે વિશ્વને સંદેશ આપ્યો કે આધુનિક જીવનની સમસ્યાઓનો ઉકેલ ફક્ત દવાઓમાં જ નહીં પણ જીવનશૈલીમાં પરિવર્તનમાં પણ રહેલો છે. આજે પરિવારોમાં વાતચીત ઘટી રહી છે. દરેક વ્યક્તિ મોબાઈલ ફોન અને ડિજિટલ દુનિયામાં વ્યસ્ત હોય તેવું લાગે છે. જો પરિવારના સભ્યો દરરોજ થોડા સમય સાથે યોગ કરવા વિતાવે છે તો તે માત્ર સ્વાસ્થ્યમાં સુધારો કરશે નહીં, પરંતુ સંબંધોને પણ મજબૂત બનાવશે. કોવિડ રોગચાળા દરમિયાન ઘણા પરિવારોએ ઘરે સાથે યોગ કરવાનું શરૂ કર્યું. આનાથી એવી સમજણ થઈ કે યોગ ફક્ત વ્યક્તિગત જ નહીં પણ સામૂહિક સ્વાસ્થ્ય માટે પણ એક સાધન બની શકે છે. યોગની એક સૌથી મોટી શક્તિ એ છે કે તેને કોઈ મોંઘા સાધનો કે વ્યાપક સંસાધનોની જરૂર નથી. શાંત અને એકાંત સ્થળ, થોડી ઈચ્છા શક્તિ અને નિયમિત અભ્યાસ, બસ એટલું જ જરૂરી છે. આ જ કારણ છે કે ગામડાઓથી લઈને મહાનગરો સુધી, ગરીબોથી લઈને ધનિકો સુધી દરેક વ્યક્તિ યોગને અપનાવી શકે છે. આજે ઘણા ઉદ્યાનો, જાહેર સ્થળો અને સમુદાય કેન્દ્રોમાં સવારના યોગ જૂથો જોવા મળે છે. આ સકારાત્મક સામાજિક પરિવર્તનની નિશાની છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ફક્ત ઉજવણી ના બને તે સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. જો આપણે ફક્ત 21 જૂને યોગ કરીએ અને બાકીના વર્ષ માટે તેને ભૂલી જઈએ તો તેનો હેતુ અધૂરો રહેશે. યોગ દૈનિક જીવનનો એક ભાગ બનવો જોઈએ. ભલે ફક્ત 20-30 માટે યોગ નિયમિત રૂપે સમર્પિત કરવામાં આવે તો તેની અસરો આપણા શરીર, મન અને વર્તનમાં સ્પષ્ટપણે દેખાય છે. આ સમયની જરૂરિયાત છે, ખાસ કરીને વૃદ્ધો માટે. સ્વસ્થ વૃદ્ધત્વ ફક્ત દીર્ઘાયુષ્ય વિશે નથી, પરંતુ સક્રિય, પ્રતિષ્ઠિત અને આત્મનિર્ભર જીવન વિશે છે. અંતમાં એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ફક્ત એક ઘટના નથી, પરંતુ સ્વસ્થ, સંતુલિત અને સકારાત્મક જીવનનો સંદેશ છે. આ વર્ષની થીમ યોગ ફોર એન્ટી એજિંગ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ, આપણને યાદ અપાવે છે કે વૃદ્ધત્વ એ બોજ નથી, પરંતુ જીવનનો એક તબક્કો છે જેને સ્વસ્થ, સક્રિય અને આનંદદાયક બનાવી શકાય છે. છેલ્લા 12 વર્ષોમાં યોગને વૈશ્વિક સ્તરે લાવવામાં ભારતના પ્રયાસોએ સાબિત કર્યું છે કે આપણી પ્રાચીન પરંપરાઓ હજુ પણ આધુનિક વિશ્વને માર્ગદર્શન આપવાની ક્ષમતા ધરાવે છે. આ યોગ દિવસે ચાલો આપણે બધા યોગને ફક્ત એક દિવસીય ઘટના નહીં, પરંતુ આપણા જીવનનો નિયમિત ભાગ બનાવવાનો સંકલ્પ કરીએ. કારણ કે સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવનનો માર્ગ યોગ દ્વારા જ રહેલો છે. અંતમાં પ્રધાનમંત્રીના શબ્દો અનુસાર, દરરોજ યોગ ભગાવે રોગ, આ શબ્દો સાથે કૃપા કરી મને તમારી રજા આપશો, આભાર.
1: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ ફોર હેલ્ધી એજિંગ આ વિષય પર યોગ ગુરુ હરીશ શુક્લનો વિશેષ વાર્તાલાપ હમણાં આપ સાંભળી રહ્યા હતા. આશા રાખીએ કે આ વાર્તાલાપથી આપને

યોગનું મહત્વ અને નિયમિત અભ્યાસની જરૂરિયાત સમજવામાં મદદ મળી હશે. હવે સાંભળીએ આ યોગ વિશેષ ગીત.

શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હરીશ શુક્લનો વાર્તાલાપ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: ત્રણેય કોલેજમાં.
2: ચિંતા ના કર,
1: ફીસ તો જો.
3: શું હાલ છે? શું થયું?
2: ફીસ નું ટેન્શન.
3: રાહુલ નું બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
4: આરબીઆઈ કહે છે, કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
0: નમસ્તે મારા વહાલા શ્રોતા મિત્રો, તો ચલો આજના સહિયર કાર્યક્રમની શરૂઆત કરીએ હંમેશાની જેમ એક વાર્તાથી. ઘણા સમય પહેલાની વાત છે, એક રાજા હતો જેમના દરબારમાં દુનિયાભરમાંથી કલાકારો પોતાની અદ્ભુત કળાઓ લઈને આવતા. એક દિવસ એક વિદેશી કલાકાર દરબારમાં આવ્યો. તેની પાસે આબેહૂબ દેખાતી 3 સુંદર સોનાની મૂર્તિઓ હતી. દેખાવમાં, વજનમાં અને ચમકમાં ત્રણેય મૂર્તિઓ બિલકુલ એક સરખી હતી. કલાકારે રાજા સામે પડકાર મૂક્યો, મહારાજ આ ત્રણેય મૂર્તિઓ સોનાની છે અને સરખી દેખાય છે, પણ આ ત્રણેયની કિંમત અલગ અલગ છે. જો તમારા દરબારમાં કોઈ બુદ્ધિમાન વ્યક્તિ હોય તો તે આ ત્રણેય વચ્ચેનો તફાવત અને તેની પાછળનું રહસ્ય મને સમજાવે. રાજાએ પોતાના સૌથી ચતુર પ્રધાનને આ કામ સોંપ્યું. પ્રધાને ત્રણેય મૂર્તિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને ત્યારે તેના ધ્યાનમાં આવ્યું કે ત્રણેય મૂર્તિઓના કાનમાં એક નાનકડું કાણું હતું. પ્રધાને એક પાતળો સોનાનો તાર લીધો અને પ્રયોગ શરૂ કર્યો. જ્યારે પ્રધાને પહેલી મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો એ તાર બીજા કાનમાંથી બહાર નીકળી ગયો. પછી પ્રધાને બીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો એ તાર તેના મોઢામાંથી બહાર નીકળ્યો. અને જ્યારે પ્રધાને ત્રીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો ત્યારે એ તાર ક્યાંય બહાર ન નીકળ્યો, પણ તેના હૃદયમાં સમાઈ ગયો. તો મિત્રો, તમે સમજી ગયા કે આ વાર્તા મેં આજે શા માટે કહી? અને જો ના સમજ્યા હો તો હું વાર્તાનો મર્મ તમને સંભળાવું, એથી તમે ચોક્કસ સમજી જશો કે આ વાર્તા મેં કયા ઉપલક્ષ્યમાં કહી છે. પ્રધાને હસીને રાજાને કહ્યું કે મહારાજ, પહેલી મૂર્તિ એવા લોકોની છે જે એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી કાઢી નાખે છે, એની કિંમત સૌથી ઓછી છે. બીજી મૂર્તિ એવા લોકોની છે જે કંઈક સાંભળે એટલે તરત જ વિચાર્યા વગર બોલી દે છે, પણ આ ત્રીજી મૂર્તિ શ્રેષ્ઠ છે અને સૌથી વધુ કિંમતી છે, જે બધું જ સાંભળે છે, સમજે છે અને તેને પોતાની ભીતર ઉતારે છે અને તેને પોતાના આત્મામાં સમાવી લે છે. બસ દોસ્તો, આ ત્રીજી મૂર્તિ જેવું બનવાનું કામ અને નામ એ જ યોગ. યોગ એટલે માત્ર શરીરને વાળવું કે આસનો કરવા એટલું જ નહીં, પણ બહારની દોડધામ, ઘોંઘાટ અને વિચારોને રોકીને પોતાના શ્વાસ દ્વારા, પોતાના મન દ્વારા ભીતર ઉતરવું અને પોતાના આત્મા સાથે જોડાવું. શ્રોતા મિત્રો, આવતીકાલે આવનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જ્યારે આપણું મન, શરીર અને શ્વાસ એક લયમાં આવી જાય છે ત્યારે જીવન સંગીતમય બની જાય છે. આ વાત પર મિત્રો સાંભળીએ એક સંગીતમય પ્રાર્થના.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સકળ વિશ્વનું શુભ થાય તેવી પ્રાર્થના સાથે ચલો આજે આપણે પોતાને જ વચન આપીએ કે રોજ થોડો સમય આપણી જાતને આપીશું, થોડાક અંતર્મુખી બનીશું, જીવનને સ્વસ્થ બનાવીશું. દોસ્તો, યોગ એ આપણી ધરોહર છે જે આપણને જીવતા શીખવાડે છે, અને યોગનો સંદર્ભ આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માત્ર યુદ્ધના મેદાન પર લડવાની પ્રેરણા જ નથી આપી, પરંતુ જીવનના યુદ્ધમાં મનની સ્થિરતા કેવી રીતે જાળવવી તેનો શ્રેષ્ઠ ઉપદેશ પણ આપ્યો છે. ગીતાના 6 અધ્યાયમાં યોગનું સાચું મહત્વ સમજાવતો એક પ્રસંગ આવે છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે શ્રીકૃષ્ણ અર્જુનને મન શાંત રાખવાની અને ધ્યાન ધરવાની વાતો કરી રહ્યા હતા ત્યારે અર્જુન મૂંઝાઈ જાય છે અને એક સામાન્ય માણસની જેમ ભગવાનને ખૂબ જ પ્રાયોગિક સવાલ પૂછે છે. હે કૃષ્ણ, આ મન તો ખૂબ ચંચળ છે, બળવાન અને જિદ્દી છે, જેમ હવાને પકડવી અશક્ય છે તેમાં મનને કાબૂમાં કરવું મને અશક્ય લાગે છે. શ્રીકૃષ્ણ ત્યારે અર્જુનને માર્મિક જવાબ આપે છે. તેઓ હસીને કહે છે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. એટલે કે હે મહાબાહુ અર્જુન, તારી વાત 100% સાચી છે. આ મન ખૂબ ચંચળ છે અને તેને કાબૂમાં કરવું મુશ્કેલ છે, પરંતુ અભ્યાસ એટલે કે વારંવારનો પ્રયત્ન અને વૈરાગ્ય દ્વારા મનને ચોક્કસ વશ કરી શકાય છે. ગીતાના 6 અધ્યાયનો 18 શ્લોક યોગનું મહત્વ સમજાવે છે. યદા વિનિયતમ ચિત્તમ

0: तिष्ठते निःस्पृह सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा। जेनो अर्थ छे, जारे योगना अभ्यास द्वारा मनुष्यनु अत्यंत वशमा रहेलु मन बधी बाजुएथी भटकवानु बंद करीने मात्र आत्मामां ज स्थिर थाय छे, अने ज्यारे ते तमाम प्रकारना लौकिक भोगो अने वासनाओथी मुक्त थई जाय छे, त्यारे ते योगीने साचो योगी कहेवामां आवे छे। मित्रों, आवतीकाले सवारे आखू विश्व ओमकारना नाद साथे एक थवानुं छे, तो तमारी तैयारीओ केवी छे? कपड़ा रेडी राख्या कि नहीं? तमारी योगा मैट क्यांक कबाटमां धूळ तो नथी खाती ने? आ बधी ज वातो करीशुं। એ પહેલા સાંભળીએ યોગાચાર્ય રાજેશ બારોટનો આ વાર્તાલાપ, જેનું શીર્ષક છે યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત। આજના આધુનિક યુગમાં માનવીનું જીવન ખૂબ ઝડપી અને વ્યસ્ત બની ગયું છે। ભૌતિકતા તરફ આંધળી દોટ મૂકી રહેલા જગતના આજે સૌ કોઈ માનસિક તાણ અથવા સ્ટ્રેસફુલ લાઈફમાંથી પસાર થઈ રહ્યા છે। પ્રદૂષિત ખાનપાન અને આહાર વિહારની અનિયમિતતાથી આજનો માનવી અનેક રોગો તરફ ધકેલાઈ રહ્યો છે। તેના કારણે દવાની દુકાનો અને દવાખાના વધતા જાય છે। જ્યાં જુઓ ત્યાં જણાય છે ઉતાવળ, દોડાદોડ, વ્યગ્રતા, તણાવ અને ચિંતા। શાળા મહાશાળાઓમાં, ઘરમાં, ઓફિસમાં, રાજ્યમાં, દેશની વચ્ચે બધે જ આધુનિક માનવી વધુ વિચારગ્રસ્ત અને તણાવગ્રસ્ત જણાય છે। આમ આધુનિક સમયમાં સૌને મૂંઝવતો આ એક જટિલ પ્રશ્ન છે, સ્વસ્થ જીવન કેમ અને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? અનેકવિધ મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ યોગમાં રહેલું છે। વિવિધ સમસ્યાઓનું સમાધાન તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય યોગ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે। યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત છે। જેમ શિક્ષણ જીવનલક્ષી છે, તેમ યોગ પણ જીવનલક્ષી હોવું જોઈએ। યોગ એ પરીક્ષાલક્ષી નહીં, પરંતુ જીવનલક્ષી બનાવવો એ મુખ્ય હેતુ છે। ભારતીય યોગ પદ્ધતિને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક માન્યતા મળી છે। વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા પણ તંદુરસ્ત અને આરોગ્યની મહત્વપૂર્ણ કડી તરીકે યોગ, આસન અને મેડિટેશનના પ્રશિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય છે, તેથી તેને દર વર્ષે 21 જૂને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે, જેને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા માન્યતા મળેલ છે। મેડિટેશન દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને વિવિધ આસનો દ્વારા શારીરિક સ્વાસ્થ્ય મેળવી શકાય છે। બિનજરૂરી ચિંતાઓ તેમજ કાલ્પનિક ભયથી મનુષ્ય ઘેરાયેલો છે, તેને કારણે શરીરમાં અનેક રોગો નિર્મિત થાય છે। જેમ કે રાત્રે ઊંઘ ન આવી, સમયસર ભૂખ ન લાગવી, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક વગેરે મનોદૈહિક બીમારીઓ જોવા મળે છે। જ્યાં જુઓ ત્યાં સ્ટ્રેસ, ટેન્શન, ઉતાવળ, વ્યગ્રતા, હરી એન્ડ વરી, શારીરિક અને માનસિક સંતુલન ખોરવાઈ જવાથી મનોદૈહિક રોગો વધતા જાય છે। આજના સમયમાં ઉત્તમ સ્વાસ્થ્ય માટે ધ્યાન, મેડિટેશન, યોગ એ શ્રેષ્ઠ ઉપાય છે। આધુનિક સમયમાં વિકસતા શહેરોમાં અને વિદેશોમાં લોકોની જીવનશૈલી ખૂબ ઝડપી અને તણાવગ્રસ્ત છે, જેથી વિકસિત શહેરોમાં લોકો અને વિદેશોમાં

પ્રતિદિન યોગની માંગ વધી રહી છે. વિશ્વમાં આજે ઘણા બધા લોકો યોગ અને મેડિટેશન તરફ પ્રેરિત થયા છે. આજે અમેરિકા, રશિયા અને બ્રિટન જેવા પ્રગતિશીલ દેશના લોકોને રાત્રે ઊંઘ માટે ગોળીઓ લેવી પડે છે, કારણ કે તેમનું જીવન વ્યસ્ત અને ચિંતાગ્રસ્ત છે. તેના કારણે આધુનિક સમયમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ઉચ્ચ શિક્ષિત વર્ગમાં પણ આત્મહત્યા, સ્યુસાઇડની ઘટનાઓ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તેઓએ યોગ અને મેડિટેશનનો સહારો લીધો છે, જેમ તેમને અદ્ભુત પરિણામ પણ મળ્યું છે. શાળા મહાશાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે માર્ચ એપ્રિલ એ પરીક્ષાનો સમય છે, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ સૌએ એક સ્વસ્થ વાતાવરણ ઊભો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થીઓ પર થતા માનસિક દબાણને લીધે નકારાત્મક વિચારોના આવેગથી તેઓ કોઈ અવિચાર્યું પગલું ન ભરે, પરીક્ષાના ભયને કારણે નાસીપાસ ન થાય, બીમાર ન પડે, તે માટે યોગ અને મેડિટેશન દ્વારા મન અને શરીર સ્વસ્થ રાખી તેની સમસ્યાઓનું નિરાકરણ કરી સચોટ માર્ગદર્શન અપાય તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને સારું પરિણામ લાવી શકે છે. મેડિટેશન એટલે ધ્યાન. ધ્યાન એટલે વર્તમાનમાં રહેવાની કળા. ન તો ભૂતકાળની સ્મૃતિઓમાં, ન ભવિષ્યની કલ્પનાઓમાં જીવ. ધ્યાન એ વર્તમાનમાં સમગ્રતાથી જીવવાની કુશળતા છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ભોજન કરતું હોય ત્યારે તેનું શરીર ટેબલ પર હોય અને મન ઓફિસમાં હોય. આને કારણે મન અને શરીર વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે, જેને કારણે વ્યક્તિ તણાવગ્રસ્ત બને છે અને જલ્દી થાકી જાય છે. તેને લીધે પ્રેઝન્ટ લિવિંગ રહેતું નથી. મેડિટેશનના અભાવને કારણે વિચારોના અનેક ટોળા ભેગા થાય છે. તેને લીધે મનમાં અંતઃકલહ, દ્વંદ્વ અને સંતાપ તેમજ બિનજરૂરી કોન્ફ્લિક્ટ, સંઘર્ષ ઊભા થાય છે. મેડિટેશન એ ચિત્તની ચિકિત્સા છે. મેડિટેશનની પ્રેક્ટિસ દ્વારા આપણે ચિત્તની ચિકિત્સા કરી શકીએ છીએ, જેથી મન એક ઉપયોગી ઉપકરણ બની જાય. ભગવાન બુદ્ધ કહેતા કે ધ્યાન એ બધી સમસ્યાઓનું સમાધાન છે. ધ્યાન એ શ્રેષ્ઠ ઔષધ છે. મેડિટેશન ઇઝ ધ બેસ્ટ મેડિસિન. રોજ ધીમા અને ઊંડા શ્વાસ લઈ તન મન સ્વસ્થ રાખી શકાય છે. આપણા સ્વાસ્થ્યની જાળવણીમાં મુખ્યનું સ્થાન પ્રાણવાયુનું છે. શરીરમાં કોષોની શુદ્ધિ અને સ્વસ્થતાનો આધાર અસરકારક અને પદ્ધતિસરની શ્વસન ક્રિયામાં છે. માટે સંપૂર્ણ સ્વાસ્થ્યની ચાવી એટલે નિયમિત પ્રાણાયામ. મનની એકાગ્રતા વધારવા માટે ઊંડા અને લયબદ્ધ શ્વસનનો અભ્યાસ ખૂબ જરૂરી છે. આ સાદી અને સરળ ક્રિયા માટે જ્યારે તમે શ્વાસ લો ત્યારે પેટ ફૂલે અને શ્વાસ છોડો ત્યારે પેટ સંકોચાય. આ નેચરલ બ્રીથિંગ, પ્રાકૃતિક શ્વસન ઉપર વધુ ધ્યાન આપો. આ પ્રાકૃતિક શ્વસન ક્રિયાથી મન અને શરીર બંનેનું સ્વાસ્થ્ય સારું રહેશે. વહેલી સવારે અથવા સાંજે ખાલી પેટે વિવિધ આસનો અને મેડિટેશન દ્વારા શારીરિક અને માનસિક સંતુલન જાળવી શકાય છે, જે તમને પરીક્ષા દરમિયાન

0: અને રોજિંદા જીવનમાં ખૂબ લાભપ્રદ છે. શરીર સ્થિર થાય એનું નામ આસન, અને મન સ્થિર થાય તેનું નામ ધ્યાન. વિવિધ આસનો, પ્રાણાયામ કે મેડિટેશનના કારણે ઓક્સિજનનો ફ્લો અસરકારક રીતે કામ કરે છે. બ્રેઇનના કોષો વધુ તંદુરસ્ત બને છે. તમારું બ્રેઇન તમારા શરીરની 20% એનર્જીનો ઉપયોગ કરી લે છે, અને તમારા બ્રેઇનને પાણી અને ખોરાક કરતાં ઓક્સિજનની વધારે જરૂર છે. શરીર અને મન સંયુક્ત ઘટના છે, એટલા માટે આપણે આહારમાં, ભોજનની બાબતમાં થોડુંક વિવેકપૂર્ણ હોવું જોઈએ. ભોજન કર્યા બાદ આળસ નહીં, સ્ફૂર્તિ આવી જોઈએ. ભોજન બાદ તરત પાણી ન પીવું જોઈએ. ભોજનના 1/2 કલાક કે કલાક બાદ પાણી પીવું જોઈએ. ભોજનના બાદ વજ્રાસનમાં થોડીક વાર બેસવાથી આહારને પચવામાં ખૂબ સહયોગ મળે છે, અથવા થોડોક સમય ડાબા પડખે ઊંઘવાથી સૂર્યનાડી સક્રિય થાય છે, જે પાચનતંત્ર માટે ખૂબ લાભદાયક છે. આવો આપણે સૌ યોગ કરીએ. દવા વગર તાજા અને સ્વસ્થ રહી ઉત્તમ અને સ્વસ્થ જીવન પામીએ.
1: તો શ્રોતા મિત્રો, યોગનું શિક્ષણ આજના યુગની જરૂરિયાત, આ વિષય પર આપ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા યોગાચાર્ય રાજેશ બારોટ પાસેથી. મિત્રો, યોગના આસનો અને પ્રાણાયામનો પૂરેપૂરો લાભ આપણને ત્યારે જ મળે છે જ્યારે આપણે તેને સાચી પદ્ધતિ અને નિયમો સાથે કરીએ. ખોટી રીતે કરાયેલો યોગ ક્યારેક ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. તો યોગ શરૂ કરતા પહેલા અને યોગ પૂર્ણ કર્યા પછી કઈ કઈ સાવચેતીઓ રાખવી, આપણે તે વિશે થોડીક ટિપ્સ જોઈ લઈએ. યોગ શરૂ કરતા પહેલા સૌથી મહત્વનું, આપણું પેટ ખાલી હોવું જોઈએ. યોગ હંમેશા સવારે ખાલી પેટે જ કરવો શ્રેષ્ઠ છે, અને જો તમે સાંજે યોગ કરતા હો તો ભારે ભોજન લીધાના ઓછામાં ઓછા 3-4 કલાક પછી જ યોગના આસનો કરવા. યોગ શરૂ કરતા પહેલા ખૂબ બધું પાણી ન પીવું. જો જરૂર લાગે તો 1/2 ગ્લાસ નવ શેકું પાણી યોગ શરૂ કરવાના 15-20 મિનિટ પહેલા પી શકાય. યોગ કરતી વખતે એકદમ ટાઈટ કે અકળામણાળા કપડાં ન પહેરો. હંમેશા સુતરાઉ અને હળવા ઢીલા કપડાં પહેરવા, જેથી શરીર સરળતાથી વળી શકે અને શરીરને અગવડતા ન પડે. જગ્યા શાંત, ખુલ્લી અને હવા ઉજાસવાળી હોય તો ખૂબ સારું. પંખાની સીધી હવા કે એસી ચાલુ રાખીને યોગ કરવાનું ટાળવું જોઈએ. જમીન પર સીધા આસન કરવાના બદલે સારી યોગ મેટ અથવા જાડી ચાદર અથવા શેતરંજી પાથરવી. અને મિત્રો, સીધા જ અઘરા આસનો શરૂ ન કરવા. પહેલા 5 મિનિટ શરીરના સાંધાઓને હળવા હલાવીને, જેને સૂક્ષ્મ વ્યાયામ કહેવાય છે, તે કરીને શરીરને તૈયાર કરવું. આ તો થઈ યોગ કર્યા પહેલા રાખવાની કાળજી. યોગ કર્યા પછી કઈ કઈ કાળજીઓ રાખવી? આસનો પૂરા કર્યા પછી સીધા જ ઊભા થઈને કામ પર ને લાગી જવું. અંતમાં 5-10 મિનિટ શવાસન અથવા મકરાસન કરીને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને સામાન્ય કરવું ખૂબ મહત્વનું છે. યોગ કર્યા પછી તરત જ ચા નાસ્તો કે ઠંડુ પાણી ન પીવું. યોગ દરમિયાન શરીરમાં એક આંતરિક ઉર્જા, આંતરિક ગરમી પેદા થાય છે, તેથી શરીરનું તાપમાન સામાન્ય થવા દેવું. ઓછામાં ઓછું 20-30 મિનિટ પછી જ કંઈક ખાવું અથવા પીવું. અને હા મિત્રો, યોગ કર્યા પછી તરત જ નહાવા પણ ન જવું. 20-30 મિનિટ પછી જ્યારે પરસેવો સુકાઈ જાય, શરીર ઠંડુ થાય, ત્યારે નવશિકા અથવા સામાન્ય પાણીથી સ્નાન કરવું. યોગ સત્ર પૂરું થયા પછી તરત જ બહુ ભારે વજન ઉચકવાનું કે અતિશય દોડધામવાળું કામ કરવાનું ટાળવું. યોગથી મળેલી માનસિક શાંતિને થોડો સમય અનુભવવા દેવી. અને જો મિત્રો તમને કમરનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર, હર્નિયા કે હૃદયની કોઈ તકલીફ હોય, અથવા જે બહેનો ગર્ભવતી હોય તેમણે નિષ્ણાત યોગ ટ્રેનરની દેખરેખ હેઠળ અને ડોક્ટરની સલાહ લીધા પછી જ આસનો કરવા જોઈએ. પોતાની જાતે અઘરા આસનો અજમાવવા નહીં. અને સૌથી મહત્વનું, યોગ એ કોઈ એક દિવસ

ઉજવણી નથી પણ રોજિંદી જીવનશૈલી છે. જ્યારે યોગ આપણી જીવનશૈલી બને છે ત્યારે જીવનમાં ખૂબ સુંદર બદલાવ આવે છે. મેટ ઉપર બેસીને અડધો પોણો કલાક યોગ કરવું અથવા પ્રાણાયામ કરવું એ યોગનો નાનકડો ભાગ છે. પણ જ્યારે તમે ઓફિસમાં, ટ્રાફિકમાં હો, ઘરમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે મગજનો પારો ગુમાવ્યા વગર શાંત રહીને નિર્ણય લો એ સાચો યોગ છે. પરિસ્થિતિ ગમે તેટલી ચિંતાજનક હોય પણ મનની અંદરનું બેલેન્સ ન ખોવા દેવું એ જ જીવન જીવવાની શૈલી છે. યોગિક જીવનશૈલી આપણને ખાવા પીવાની આદતોમાં સુધારો કરવાની પ્રેરણા આપે છે. ટેસ્ટ માટે ગમે તે જંક ફૂડ પેટમાં પધરાવી દેવાના બદલે શરીરને મંદિર સમજીને પૌષ્ટિક અને સાત્વિક આહાર લેવો એ પણ યોગનો જ એક ભાગ છે. સૌથી મહત્વનું માઇન્ડફુલનેસ, સભાનતાપૂર્વક જીવવો. આજકાલ આપણું મન કાં તો ભૂતકાળની ચિંતામાં હોય અથવા તો ભવિષ્યના પ્લાનિંગમાં. યોગ આપણને ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ, અહીં અને અત્યારે જીવતા શીખવે છે. તમે જ્યારે જમો ત્યારે પૂરા સ્વાદ સાથે જમો, કોઈની સાથે વાત કરો ત્યારે પૂરા મનથી સાંભળો. આ વર્તમાનમાં જીવવાની કળા એટલે યોગ શૈલી. મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગમાંના યમ અને નિયમ, જેમાં અહિંસા, સત્ય, સંતોષ, અસ્તેય જેવા ગુણોની વાત થઈ છે, તે આપણને સમાજ સાથે પ્રેમથી રહેતા શીખવે છે. જ્યારે આપણી અંદર શાંતિ હોય ત્યારે આપણા સંબંધોમાં આપોઆપ પ્રેમ અને સન્માન વધી જાય છે. તો મિત્રો, યોગને જીવનશૈલી બનાવવાથી તમારું આખું વ્યક્તિત્વ મજબૂત અને સુંદર બની જશે. જેમ આપણે રોજ બ્રશ કરવાનું નથી ભૂલતા, તેમજ રોજ થોડો સમય યોગ, પ્રાણાયામ, ધ્યાન માટે ફાળવીએ તો આખું જીવન ઉત્સવ બની જશે. અને આંતરરાષ્ટ્રીય યોગા ડેની એક દિવસની ઉજવણી નહીં પણ આખું જીવન મહાઉત્સવ સમૂહ લાગશે. મિત્રો, આજે છે 20 જૂન, એટલે કે જેઠ સુદ છઠ, જે અરણ્ય ષષ્ઠી તરીકે ઉજવાય છે. અરણ્ય એટલે વન, જંગલ. આ દિવસ આપણને પ્રકૃતિની વધુ નજીક લાવે છે. આ દિવસે વનસ્પતિ, વૃક્ષો અને પ્રકૃતિના સ્ત્રોતોની પૂજા કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ આપવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં આપણે પ્રકૃતિને જ ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ અને આ તહેવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે. પૂર્વ ભારત અને ખાસ કરીને બંગાળમાં આ દિવસ જામાઈ ષષ્ઠી તરીકે ઉજવાય છે. આ દિવસે સાસુ પોતાના જમાઈને ઘરે આમંત્રિત કરે છે, તેમને પરંપરાગત વાનગીઓ જમાડે છે અને તેમના લાંબા આયુષ્ય માટે ષષ્ઠી માતાના આશીર્વાદ માંગે છે. આ પરંપરા ત્યાં પારિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે. અને મિત્રો, આવતીકાલે એટલે કે 21 જૂને સૂર્ય ઉત્તરાયણમાંથી દક્ષિણાયણમાં પ્રવેશ કરશે. વિજ્ઞાનમાં આ દિવસને સમર સોલ્સ્ટિસ કહેવામાં આવે છે, જે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે. મિત્રો, સૂર્યનું આ ખગોળીય ભ્રમણ અને યોગનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંયોગ તમારા સૌના જીવનમાં ખૂબ ખૂબ શાંતિ અને આનંદ લાવે તેવી શુભેચ્છાઓ સાથે તમારી સહિયર રૂપાને રજા આપું. ફરી મળીશું નવી કોઈ વાર્તા, નવા કોઈ પ્રસંગ, નવા કોઈ દિવસની ઉજવણી સાથે. આવજો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે સુગમ સંગીત. કાર્યક્રમમાં સાંભળીએ સોનિક સુથારે ગાયેલી રમેશ પારેખની શબ્દરચના.

સુગમ સંગીતના કાર્યક્રમમાં આપે સાંભળી સોનિક સુથારે ગાયેલી રમેશ પારેખની રચના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઓડિશામાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી. અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહાડપુર પહોંચ્યા. ઓડિશાના રાજ્યપાલ ડોક્ટર હરિબાબુ કંભમપતિ અને મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના 68મા જન્મદિવસની ઉજવણી માટે તેમના ગામ પહાડપુર પહોંચ્યા હતા. ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી સહિત સ્થાનિક રહેવાસીઓ દ્વારા રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમતી મુર્મુ પ્રધાનમંત્રી મોદી સાથે તેમના ગામની મુલાકાત લેશે. તેઓ પવિત્ર સંથાલી જહેરા અને હો જહેરા ઉપવનોમાં પ્રાર્થના કરશે. ઉપરાંત તેઓ કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને પહાડપુર શાળાની મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ઓડિશા સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાયરંગપુરમાં એક વિશાળ જાહેરસભામાં ઉપસ્થિત રહેશે. તેઓ ઉર્જા, માળખાગત સુવિધા, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સિંચાઈ સહિત વિવિધ ક્ષેત્રોમાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે જાહેરસભામાં સંબોધન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આજે જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ સતત વંચિતોના હિત માટે કામ કર્યું છે અને રાષ્ટ્રની સેવામાં પોતાને સમર્પિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે હિંમત, સરળતા, નમ્રતા અને જાહેર સેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાથી ચિહ્નિત રાષ્ટ્રપતિની યાત્રા દેશભરના લોકોને પ્રેરણા આપે છે. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને રાષ્ટ્રની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. પશ્ચિમ બંગાળની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે, જે અંતર્ગત દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેઓ પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ડિજિટલ કૃષિ મિશન હેઠળ કૃષિ સ્ટેક અને પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના સહિત મુખ્ય કેન્દ્રીય કૃષિ યોજનાઓનો પણ અમલ કરશે. સાથે જ હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં હાજરી આપશે. તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના 3 જહાજ આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રેનું લોન્ચિંગ કરશે. આ જહાજોનો હેતુ લડાઈ કામગીરી, હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ અને સબમરીન વિરોધી યુદ્ધને મજબૂત બનાવવાનો છે. નૌકાદળે જણાવ્યું હતું કે આ જહાજોમાં 75%થી વધુ સ્વદેશી સામગ્રી છે અને તેમાં 200થી વધુ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સામેલ છે, જે ભારતના સ્થાનિક જહાજ નિર્માણ ઉદ્યોગના વિકાસને દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે. આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ સાથે ઉજવણી

0: ઉજવણી કરાશે, જે તમામ ઉંમરના લોકો માટે યોગના મહત્વ પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય રાષ્ટ્રીય ઉજવણી આવતીકાલે કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાશે. ઉજવણીના ભાગરૂપે સંસ્કૃતિ મંત્રાલય દેશભરના 100 પ્રતિષ્ઠિત સ્થળોએ ખાસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરશે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને યોગ પરંપરાઓને એકસાથે લાવશે. અમારા સંવાદદાતા તરફથી વધુ અહેવાલ સાંભળીએ.
1: संस्कृति मंत्रालय भारत की समृद्ध सांस्कृतिक विरासत और योग परंपराओं को दर्शाते हुए देश भर में 100 स्थानों पर विशेष अंतर्राष्ट्रीय योग दिवस के उपलक्ष्य में कार्यक्रमों का आयोजन करेगा. आयुष मंत्रालय ने बताया कि भारतीय सांस्कृतिक संबंध परिषद और विदेशों में स्थित भारतीय दूतावासों के समन्वित प्रयासों से इस वर्ष विश्व भर में लगभग 2500 स्थानों पर योग दिवस कार्यक्रमों का आयोजन किया जा रहा है. इन कार्यक्रमों में 210 से अधिक भारतीय दूतावासों की भागीदारी सामूहिक कल्याण के लिए एक वैश्विक आंदोलन के रूप में योग की भूमिका को दर्शाती है. शिवांग की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મધ્યપ્રદેશના જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સવારે 7:30 વાગે સદર સ્થિત ગેરિસન મેદાનમાં યોજાશે. યોગ દિવસ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ મુર્મુ રાણી દુર્ગાવતી યુનિવર્સિટીની મુલાકાત લેશે અને 36મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન બનશે. ત્યારબાદ તેઓ બપોરે જબલપુરથી ગ્વાલિયર જવા રવાના થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ જણાવ્યું કે તે આવતીકાલે યોજાનારી નીટ UG 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એજન્સીએ જણાવ્યું કે આ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 22,79,000થી વધુ ઉમેદવારો માટે લેવામાં આવશે. એજન્સીએ નોંધ્યું હતું કે નિરીક્ષકો, સંયોજકો, પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
2: નેશનલ ટેસ્ટિંગ એજન્સી ને કહા યહ પરીક્ષા ભારત કે 551 શહેરો ઓર વિદેશ કે 14 શહેરો મેં 22,00,000 સે જ્યાદા ઉમેદવારો કે લિયે આયોજિત કી જાયેગી. એજન્સી ને બતાયા કે 2,00,000 સે જ્યાદા કર્મચારીઓ કો તૈનાત કિયા ગયા હૈ, જિનમે પરિવેશકો, કોઓર્ડિનેટર, પોલીસ બલ ઓર એડમિનિસ્ટ્રેટર શામિલ હૈ. NTA ને કહા કે નિષ્પક્ષ ઓર પારદર્શી પરીક્ષા સુનિશ્ચિત કરને કે લિયે કઈ સ્તરો વાલી સુરક્ષા વ્યવસ્થા કી ગઈ હૈ. પરીક્ષા કલ દોપહેર 2 બજે સે શામ 5:15 બજે તક પેન ઓર પેપર મોડ મેં આયોજિત કી જાયેગી. શિવા મિશ્રા, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ભારતીય માહિતી સેવાના ભૂતપૂર્વ અધિકારી દીપાંકર મુખોપાધ્યાયનું ગઈકાલે રાત્રે કોલકાતામાં લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ 77 વર્ષના હતા. મુખોપાધ્યાયે માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ મીડિયા એકમો અને આકાશવાણી સમાચાર સેવા વિભાગમાં સેવા આપી હતી. તેમણે સિંગાપોરમાં આકાશવાણીના ખાસ સંવાદદાતા તરીકે પણ સેવા આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને એક સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે શ્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. એક મુલાકાતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં શ્રી મોદીના નેતૃત્વમાં ભારતે મજબૂતી અને સ્થિરતા મેળવ્યા છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો સારા છે અને બંને દેશો વચ્ચે વેપાર ચાલુ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીનું વિશ્વભરમાં સન્માન કરવામાં આવે છે અને તેઓ એક સશક્ત નેતા છે. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી હવે આગામી વાટાઘાટો સ્વિટ્ઝરલેન્ડમાં કરશે. આ વાટાઘાટો ગઈકાલે શરૂ થવાની હતી, પરંતુ લેબેનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે તે મુલતવી રખાઈ હતી. જોકે બાદમાં બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચેની નવી વાટાઘાટોમાં સંભવિત પરમાણુ કરાર પર ચર્ચા થવાની શક્યતા છે. દરમિયાન બંને દેશો વચ્ચે વાટાઘાટો ક્યારે શરૂ થશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરાઈ નથી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ભારતે લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીની મદદથી 170

ની વિજય મેળવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઓડિશામાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી. અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નઈમાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે, જે અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે, જે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએએ જણાવ્યું કે તે આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એજન્સીએ જણાવ્યું કે આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 22,79,000થી વધુ ઉમેદવારો માટે લેવામાં આવશે. એજન્સીએ નોંધ્યું કે નિરીક્ષકો, સંયોજકો, પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં મહત્તમ છૂટક કિંમત એમઆરપી કરતાં વધુ ભાવ લેતી હોટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચટી મકવાણાએ જણાવ્યું કે 5 હોટેલોમાં ઠંડા પીણા, પાણીની બોટલ, નાસ્તાના પેકેટમાં એમઆરપી કરતાં વધુ ભાવ લેતા હોવાનું સામે આવ્યું હતું.
1: યાદી મળેલી હતી, એ તમામે તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસણી દરમિયાન કુલ 5 હોટલોમાંથી એમઆરપી કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામે તમામ હોટલની સામે 1 હોટલ દીઠ 10,000 રૂપિયા દંડ લેખે 5 હોટલો સામે 50,000 રૂપિયાની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.
0: યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓની ભીડ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આગામી 2 માસ સુધી તમામ રવિવારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જે અંતર્ગત તળેટીથી માચી સુધી જવાના રસ્તા પર માત્ર સરકારી એસટી બસો, સરકારી વાહનો અને પાવાગઢ ગામની કાયમી ટેક્સી પાસિંગ ગાડીઓ જ અવરજવર કરી શકશે. પ્રવેશબંધીમાં હાલોલ ટીંબી 3 રસ્તા, જેપુરા ચોકડી, વડા તળાવ ચોકડી, ઢીંકવા ચોકડી અને ધનકુવા ચોકડીથી પાવાગઢ તરફ પ્રવેશતા ખાનગી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. તદુપરાંત પશુઓ દ્વારા ચીજવસ્તુઓ કે માલસામાનનું વહન કરવા પર તેમજ પશુઓ દોરીને જનારાઓ પર માચીથી દૂધિયા તળાવ સુધીના રસ્તા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું 20 ઓગસ્ટ સુધીના તમામ રવિવારના દિવસો માટે અમલી રહેશે. છોટાઉદેપુર જિલ્લાના મલાજા ગામે આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે સાંસદ જશુ રાઠવા ઉપસ્થિત રહ્યા. તેમણે કહ્યું કે 1,18,00,000 રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ આરોગ્ય કેન્દ્રથી ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ સારી અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
2: આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મારફતે છોટાઉદેપુર તાલુકાના 25 ગામોને લાભ થશે અને આ આરોગ્ય કેન્દ્રની અંદર 12 બેડ છે તથા સંપૂર્ણ સ્ટાફ છે, ત્યારે આ વિસ્તારને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે.
0: ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે અચાનક આગની ઘટના બની, જેમાં 5થી વધુ ઝૂંપડા બળીને ખાક થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં આજથી એવીસી મેન્સ વોલીબોલ કપનો પ્રારંભ થશે. નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં ભારત સહિત 11 દેશોના 240થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. 28 જૂન સુધી ચાલનારી આ સ્પર્ધામાં 11 ટીમો વચ્ચે જંગ જામશે. ઉલ્લેખનીય છે કે ભારત 2 વર્ષ બાદ પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લેશે. ક્રિકેટમાં ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં છેલ્લા અહેવાલ મુજબ અફઘાનિસ્તાને 10.3

ઓવરમાં 4 વિકેટે 37 રન બનાવ્યા છે. અગાઉ અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 2-0 સરસાઈ સાથે શ્રેણી જીતી લીધી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર, લેખક હરેશ ટાંક. ચોમાસાની શરૂઆત થતાં જ અમરેલી જિલ્લામાં ખેડૂતોએ ખેતીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ વર્ષે સારા વરસાદની આશા સાથે જગતનો તાત વાવણી માટે સંપૂર્ણ સજ્જ બન્યો છે. ઉનાળો પૂરો થતાં જ ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેડ કરીને જમીન તૈયાર કરી લીધી છે. જમીનમાંથી નકામું ઘાસ અને કચરો દૂર કરીને તેને વાવણી લાયક બનાવવામાં આવી છે, જેથી ચોમાસાનું પાણી જમીનમાં સારી રીતે ઉતરી શકે. જમીનની ફળદ્રુપતા વધારવા માટે મોટાભાગના ખેડૂતોએ ખેતરોમાં છાણિયું ખાતર નાખ્યું છે. ઉપરાંત રાસાયણિક ખાતરની જરૂરી માત્રા પણ ખરીદીને વસાવી લીધી છે. અમરેલી જિલ્લો મુખ્યત્વે કપાસ અને મગફળીના વાવેતર માટે જાણીતો છે. ખેડૂતોએ એપીએમસી અથવા પ્રમાણિત વિક્રેતાઓ પાસેથી ગુણવત્તાયુક્ત કપાસના બિયારણ અને મગફળીના દાણાની ખરીદી વહેલી તકે પૂર્ણ કરી લીધી છે, જેથી છેલ્લી ઘડીએ તકલીફ ન પડે. ટ્રેક્ટર, હળ, ઓરણી એટલે કે વાવણિયું જેવા ખેતીના સાધનોનું સર્વિસિંગ અને સમારકામ પણ કરાવી લેવાયું છે. હવામાન વિભાગની આગાહી અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને જોતા ખેડૂતો હવે માત્ર એક સારા વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. જ્યારે અમરેલી જિલ્લા વહીવટીતંત્રએ અતિવૃષ્ટિ તેમજ વાવાઝોડાની સામે જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરી દીધા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સંપૂર્ણપણે તૈયાર છે. અમરેલી પંથકમાં પૂરતો વરસાદ થતાં જ વાવણીના શ્રી ગણેશ થઈ જશે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં મગફળી, કપાસ, તલ, મગ, અડદ, બાજરી, જુવાર અને શાકભાજી તેમજ ફળ પાકની ખેતી કરવામાં આવે છે. જિલ્લામાં જગતનો તાત ચાતક નજરે આકાશ તરફ મીટ માંડીને મેઘરાજાની રાહ જોઈ રહ્યો છે. છેલ્લા 2-3 દિવસથી વાદળો આકાશમાં છવાતા હતા, ત્યારે ગઈકાલે લાઠી તાલુકાના દામનગરમાં સાંજે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતા 1.5-1.25 ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ છે. ધારગણી, દિતલા, ખંભાળિયા, લાખાપાદર, કણેર, વાવડી જેવા ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે વરસાદના અમીછાંટણા થયાના અહેવાલ છે. લાંબા સમયથી પડી રહેલી અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા લોકોને રાહત મળી છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડી ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા આરોગ્યની અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાવરકુંડલા તાલુકાના ગામોમાં આરોગ્ય રથ દ્વારા લોકોના ઘર આંગણે જ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેનાથી ગ્રામ્ય જનતાને આરોગ્ય માટે શહેર સુધી જવાની જરૂરિયાતમાં ઘટાડો થયો છે. ધન્વંતરી આરોગ્ય રથમાં નિષ્ણાત તબીબી ટીમ સતત સેવારત છે, જે દરરોજ સવારથી સાંજ સુધી ગામે ગામ જઈને લોકોને સામાન્ય તપાસ, તબીબી તપાસ, લેબ ટેસ્ટ જેમ તેમજ જરૂરી દવાઓ પૂરી પાડવામાં અને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી સામાન્ય પરંતુ ગંભીર બની શકે તેવી બીમારીઓની સમયસર તપાસ કરવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોના આરોગ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને જરૂર મુજબ દર્દીઓને મફત દવાઓ આપવામાં આવે છે અને વધુ સારવાર માટે આગળની હોસ્પિટલમાં રીફર કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અમરેલીની ન્યૂ પાયોનિયર સ્કેટિંગ એકેડેમી દ્વારા એક સ્કેટિંગ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન અમરેલીના સેન્ટર પોઇન્ટથી શરૂ થઈ ભુરખિયા હનુમાનજી મંદિર સુધી 35 કિલોમીટરની યાત્રા હતી. આ યાત્રામાં 7 વર્ષથી 20 વર્ષ સુધીના કુલ 25 બાળકોએ ભાગ લીધો હતો. સવારે 6 વાગે અમરેલીથી શરૂ થયેલી આ યાત્રા 11 વાગે શ્રી બરોડાધામ દાદાના ધામમાં દર્શન કરીને સમાપ્ત થઈ હતી. આ મેરેથોનનું મુખ્ય આયોજન આજના યુવાનો અને નાના બાળકોને શારીરિક પ્રવૃત્તિઓ સાથે જોડવા અને તેમને મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી દૂર રાખવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર, લેખક હરેશ ટાંક. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું સુધી ઠાકરે ગાયેલી પ્રફુલ નાણાવટીની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 3:55 મિનિટે આ જ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

નમસ્કાર. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શનિવારની બીજી પ્રસારણ યાત્રામાં આપ સૌનું સ્વાગત, અભિવાદન. અત્યારે બપોરના 3:55 થવા આવી છે. થોડી જ ક્ષણોમાં પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 23મા હપ્તાનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આયોજિત થઈ રહેલ વિમોચન કાર્યક્રમનું પ્રસારણ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. બસ થોડી પ્રતીક્ષા.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
4: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત, આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
3: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
5: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઔર આત્મવિશ્વાસ બઢા હૈ.
6: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
5: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હે, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
6: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
5: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
7: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
8: Mind Mangala, Mind Mangala.

વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં સાંભળીએ દુલારી માકડનું ગાયન રાગ પૂર્યા ધનાશ્રીમાં, તબલા પર સંગત કુણાલ વ્યાસ. પરંતુ એ પહેલા આ જાહેરાત.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાગ પૂર્યા ધનાશ્રીમાં દુલારી માકડનું ગાયન, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સમય થયો છે અમારા આજના હવે પછીના અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખાનો, પરંતુ એ પહેલા સાંભળીએ આ જાહેરાત.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત, આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
1: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.

શ્રોતા મિત્રો, સમય થયો છે રૂપરેખાનો. 6:30 આપ સાંભળશો યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવવાણી, જેમાં શ્રેણી નોલેજ .com નિર્માણ સુધીર દત્તા. 7:22 ગામનો ચોરો કાર્યક્રમમાં ફાર્મર પ્રોડ્યુસર કંપની FPCથી થતા ફાયદા વિશે ચોટીલા તાલુકાના ભેટસુડા ગામના મહિપતભાઈ રાઠોડ સાથે મુલાકાત આપ સાંભળી શકશો. નિર્માણ અટલ શર્મા. આ બંને કાર્યક્રમો રાજકોટ કેન્દ્રનું પ્રદાન છે. રાત્રિ 8 વાગે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામા. 9:15 આપ સાંભળશો ગીત ગઝલ. 9:30 વાગે રાષ્ટ્રીય રેડિયો પત્રિકા અંતર્ગત ચિત્ર ભારતી અને 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. આ બંને કાર્યક્રમો અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

આવતીકાલ રવિવાર તારીખ 21 જૂને પ્રસારિત થનારા કાર્યક્રમો આ પ્રમાણે છે. આવતીકાલે સવારે 6:10 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળના કલકત્તા સ્થિત રેડ રોડથી પ્રારંભ થઈ રહેલ રાષ્ટ્રીય સ્તરના યોગ દિવસ સમારોહ અને દેશભરમાં આયોજિત સામૂહિક યોગ પ્રદર્શન કાર્યક્રમનું જીવંત પ્રસારણ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 7:55 પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટ, જેમાં સારસ પક્ષી વિશે માહિતી આપશે પ્રકાશ ચૈતન્ય સ્વામી. 8:30 ભજનોનો કાર્યક્રમ નીરખને ગગનમાં, જે અંતર્ગત ભજનોની સરવાણી વહાવશે શાંતિરામ ગોંડલિયા. 9:15 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. 10:00 બાલદોસ્તો માટેનો કાર્યક્રમ બાલસભા, નિર્માણ અટલ શર્મા. 10:30 લોકસંગીત, કલાકાર રમેશભાઈ મીઠાભાઈ પરમાર. અગિયાર વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે. 12:00 આપ સાંભળશો ગુજરાતી ગીતો. 12:30 સહિયર, જે અંતર્ગત નાદ યોગ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ડોક્ટર જિજ્ઞાસા કુલકર્ણી સાથે વિશેષ મુલાકાત, નિર્માણ અટલ શર્મા. 1:30 જય ભારતી. સાંધ્યકાલીન સભાના આરંભે 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7:00 આપ સાંભળશો આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ઇંગ્લેન્ડ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચનો આંખે દેખ્યો અહેવાલ, જે અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું રમતના અંત સુધી. દરમિયાન રાત્રિ 8:00 આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, જેના પ્રાયોજક છે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. શ્રોતા મિત્રો, આહતી રૂપરેખા અમારા આજના, હવે પછીના અને આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની. મીડિયમ વેવ 370

0: 3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ ક્ષણોમાં સંસ્કૃતમાં સમાચાર દિલ્હીથી રિલે કરીશું.
1: ઇયમ આકાશવાણી. સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્. પ્રવાચકઃ પુનીત ત્રિપાઠી. આદૌ મુખ્ય વાર્તાઃ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના દ્રૌપદી મુર્મુ ઇત્યનયા સહ ઓડિશા રાજ્યે 640,740,000 કોટી રૂપ્યકાણાં પરિયોજનાનાં ઉદ્ઘાટનમ અકરોત્. સર્વકારઃ સાર્વજનિક હિતાય 16 નિશ્ચિત માત્રા ઔષધ સંયોજનાનાં નિર્માણમ વિક્રયણમ વિતરણમ ચ નિષેધિતવાન. શ્વઃ નિર્ધારિતાયાઃ નીટ યુજી ઇતિ પુનઃ પરીક્ષાયાઃ પ્રાક એનટીએ ઇત્યનેન રાષ્ટ્રવ્યાપી મોક ડ્રિલ ઇત્યાભ્યાસઃ આયોજ્યતે. ઋતુવિજ્ઞાન વિભાગેન શ્વઃ પર્યંતમ ઉપહિમાલયીય પશ્ચિમ બંગસ્ય સિક્કિમસ્ય ચ પૃથક પૃથક સ્થાનેષુ અત્યધિક વૃષ્ટ્યૈ રેડ અલર્ટ ઇતિ રક્તવર્ણીયા સંચેતના પ્રદત્તા અસ્તિ. અપિ ચ ફિફા વિશ્વકપ ઇતિ ક્રીડાયાં બ્રાઝિલ દેશઃ હૈતિ દેશમ 3-0 પરાજય્ય પ્રથમવારં વિજયમ અલભત. અથ વાર્તાઃ વિસ્તરેણ. પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના અદ્ય ઓડિશા રાજ્યસ્ય પ્રગતેહ પ્રશંસા કૃતા. યત્ર મુખ્યમંત્રીણઃ મોહન ચરણમાઝીનઃ નેતૃત્વે રાજ્યેન વર્ષદ્વયં પૂરિતમ્. સહ અવદત યત એતત રાજ્યમ દ્રુતગત્યા વિકાસસ્ય માર્ગે અગ્રે ગચ્છતિ તથા ચ પૂર્વી ભારતસ્ય વિકાસાય મહત્વપૂર્ણં યોગદાનં પ્રદદાતિ. મયૂરભંજ જનપદસ્ય રાયરંગપુરે જનસમૂહં સંબોધયતા પ્રધાનમંત્રીણા રાષ્ટ્રપતેહ જન્મદિનસ્ય શુભાશયાઃ પ્રદત્તાઃ. તસ્યાઃ પૈતૃક ગ્રામે પહાડપુરે આગમનં સૌભાગ્યમ અસ્તીતિ ઉક્તવાન. સહ અઘોષયત યત પહાડપુરં સૂર્યગ્રામરૂપેણ અથવા સૌરગ્રામરૂપેણ વિકસિતઃ ભવિષ્યતિ. યત્ર પુનર્નવીકરણીય ઉર્જા આધારિત સંરચનાઃ આધુનિક સાર્વજનિક સેવાઃ ચ ભવિષ્યંતિ. પ્રધાનમંત્રી

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, કાચિંડો પોતાનો રંગ બદલવા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિને વારંવાર બદલાતી જોઈએ છીએ ત્યારે આપણે પણ આ કહેવત તરીકે કહીએ છીએ કે આ તો કાચિંડાની જેમ રંગ બદલે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડો જીવ આ ચમત્કાર કેવી રીતે કરે છે? ઘણા લોકોને એવું લાગે છે કે કાચિંડો ફક્ત આસપાસના વાતાવરણમાં છુપાઈ જવા માટે રંગ બદલે છે, પરંતુ વિજ્ઞાન કહે છે કે આની પાછળ બીજા ઘણા રસપ્રદ કારણો છે. કાચિંડાની આ કળા કુદરતની એક અદ્ભુત ભેટ છે જે તેને અન્ય પ્રાણીઓ કરતા સાવ અલગ બનાવે છે. તો ચાલો યુવા મિત્રો, આજે આપણે જાણીએ કે કાચિંડો કઈ રીતે પોતાનો રંગ બદલે છે, તેની પાછળ કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા જવાબદાર છે. લાંબા સમય સુધી વૈજ્ઞાનિકો પણ

એવું માનતા હતા કે કાચિંડો તેની ત્વચામાં રહેલા રંગીન કેમિકલ્સને ફેલાવીને કે સંકોચીને રંગ બદલે છે, પરંતુ તાજેતરના રિસર્ચમાં એવી ખબર પડી છે કે આની પાછળ એક ખાસ પ્રકારનું વિજ્ઞાન કામ કરે છે. કાચિંડાની ચામડીની નીચે એક ખાસ સ્તર હોય છે જેમાં નાના નાના ક્રિસ્ટલ્સ એટલે કે સ્ફટિકો આવેલા છે. આ ક્રિસ્ટલ્સ ગુઆનિન નામના પદાર્થના બનેલા હોય છે. જ્યારે કાચિંડો શાંત હોય કે ગુસ્સામાં હોય ત્યારે આ ક્રિસ્ટલ્સ વચ્ચેનું અંતર બદલાય છે. આ અંતર બદલાવાના કારણે તેના પર પડતો પ્રકાશ અલગ અલગ રીતે પરાવર્તિત થાય છે, જેના લીધે આપણને તેના અલગ અલગ રંગો જોવા મળે છે. જ્યારે કાચિંડો એકદમ શાંત અને આરામની સ્થિતિમાં હોય છે ત્યારે તેની ત્વચાના આ ક્રિસ્ટલ્સ એકબીજાની ખૂબ જ નજીક હોય છે. આ સ્થિતિમાં તે વાદળી અને લીલો પ્રકાશ વધારે રિફ્લેક્ટ કરે છે, તેથી કાચિંડો આપણને લીલા અથવા આછા રંગનો દેખાય છે, જેથી તે ઝાડના પાંદડાઓમાં સરળતાથી છુપાઈ શકે. પરંતુ જ્યારે કાચિંડો ઉત્તેજિત થાય છે, જેમ કે કોઈ બીજા નર કાચિંડાને જોઈને ગુસ્સે થાય છે અથવા કોઈ માદા કાચિંડાને આકર્ષિત કરવા માંગે છે, ત્યારે તેની ત્વચા ખેંચાય છે. ચામડી ખેંચાવાના કારણે ક્રિસ્ટલ્સ વચ્ચેનું અંતર વધી જાય છે અને તે પીળો, લાલ કે નારંગી જેવો ભડકીલો રંગ ધારણ કરી લે છે. રંગ બદલવાનું બીજું એક મુખ્ય કારણ છે વાતાવરણનું તાપમાન અને કાચિંડાનો મૂડ. કાચિંડો એક ઠંડા લોહીવાળું પ્રાણી છે, એટલે કે તે પોતાના શરીરનું તાપમાન જાતે કંટ્રોલ કરી શકતો નથી. જ્યારે સવારે ખૂબ ઠંડી હોય ત્યારે કાચિંડો પોતાનો રંગ કાળો કે ઘાટો કરી લે છે, કારણ કે ઘાટો રંગ સૂર્યની ગરમીને વધારે શોષી લે છે અને તેના શરીરને ગરમી મળે છે. વળી જ્યારે બપોરે ખૂબ ગરમી હોય ત્યારે તે પોતાનો રંગ આછો અથવા પીળો કરી નાખે છે, જેથી સૂર્યના કિરણો પાછા ફેંકાઈ જાય અને તેનું શરીર ઠંડુ રહે. આમ રંગ બદલીને તે પોતાના શરીરનું તાપમાન જાળવી રાખે છે. એટલે યુવા મિત્રો, રંગ બદલતો કાચિંડો એ કોઈ જાદુ નથી, પરંતુ કુદરતની અદ્ભુત કળા અને હાઈટેક વિજ્ઞાનનો સમન્વય છે. તે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા, વાતચીત કરવા, શરીરનું તાપમાન સેટ કરવા અને શિકારીઓથી બચવા માટે આ કુદરતી શક્તિનો ઉપયોગ કરે છે. મનુષ્ય ભલે ગમે તેટલી ટેકનોલોજી વિકસાવી લે, પણ સેકન્ડમાં આટલી સુંદરતાથી રંગ બદલવાની જે કળા કુદરતે કાચિંડાને આપી છે તેની બરાબરી કોઈ કરી શકે તેમ નથી. કાચિંડાની આ લાક્ષણિકતા આપણને એ જ સમજાવે છે કે જીવન જીવવા માટે પરિસ્થિતિ પ્રમાણે બદલાવવું કેટલું જરૂરી છે. યુવા મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે અવકાશમાં કોઈ એવી જગ્યા હોઈ શકે જે બધું જ પોતાની અંદર ગળી જાય? જી હા, આવી જ એક જગ્યા છે. એ જગ્યાનું નામ છે બ્લેક હોલ. બ્લેક હોલ બ્રહ્માંડનો એક એવો વિસ્તાર છે જ્યાં વિજ્ઞાનના સામાન્ય નિયમો પણ કામ નથી કરતા. તેને જોવો અશક્ય છે, કારણ કે તે પોતાનામાંથી પ્રકાશને પણ બહાર જવા દેતો નથી. તો ચાલો આજે સમજીએ કે આખરે આ બ્લેક હોલ શું છે અને તે કેવી રીતે બને છે. યુવા મિત્રો, આપણે બ્લેક હોલને સમજવા માટે પહેલા એ જાણવું પડશે કે તે બને છે કઈ રીતે. આપણા સૂર્ય કરતાં પણ 20-30 ગણા મોટા અને વિશાળ તારાઓ પોતાના જીવનના અંતિમ તબક્કામાં હોય છે ત્યારે તેમની અંદરનું બળતણ પૂરું થઈ જાય છે. બળતણ પૂરું થતાં જ એ તારો પોતાની જ ગુરુત્વાકર્ષણ શક્તિના કારણે અંદરની તરફ સંકોચાવવા લાગે છે. છેલ્લે એક જોરદાર વિસ્ફોટ થાય છે જેને સુપરનોવા કહેવાય છે. આ વિસ્ફોટ પછી જે બચે છે તે એટલું બધું સંકોચાઈ જાય છે કે કરોડો ટન વજન એક નાનકડા બિંદુમાં સમાઈ જાય છે. બસ આ જ રીતે જન્મ થાય છે એક માયાવી અને અદ્રશ્ય બ્લેક હોલનો, જેની તાકાત અસીમ છે, જેની કોઈ સીમા નથી. હવે સવાલ એ થાય કે જો બ્લેક હોલ કાળો છે અને તે દેખાતો જ નથી તો તેની તાકાત કેટલી હશે? યુવા મિત્રો, બ્લેક હોલનું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ખેંચાણ શક્તિ એટલી બધી શક્તિશાળી હોય છે કે તેની આસપાસથી પસાર થતી કોઈ પણ વસ્તુ તેનાથી બચી શકતી નથી. પછી ભલે તે કોઈ મોટો ગ્રહ હોય, કોઈ તારો હોય કે પછી બ્રહ્માંડમાં સૌથી ઝડપથી દોડતો પ્રકાશ એટલે કે લાઇટ. એકવાર જે વસ્તુ બ્લેક હોલની હદની અંદર ગઈ તે હંમેશના માટે ગાયબ થઈ જાય છે.
આ હદને વૈજ્ઞાનિકો ઇવેન્ટ હોરાઇઝન કહે છે, જે એક એવો વળાંક છે જ્યાંથી પાછા આવવાનો કોઈ રસ્તો

નથી. યુવા મિત્રો, બ્લેક હોલ એ બ્રહ્માંડની અદ્ભુત અને રહસ્યમય રચના છે. તે આપણને શીખવે છે કે આ અનંત આકાશમાં હજુ પણ એવું ઘણું બધું છે જે માણસે શોધવાનું બાકી છે. જેમ જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, તેમ તેમ બ્લેક હોલના નવા નવા રહસ્યો આપણી સામે આવી રહ્યા છે, જે ખરેખર રોમાંચક છે. આ સુંદર માહિતીની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ રુસ્તમનું ગીત તેરે સંગ યારા, જેને સ્વરબદ્ધ કર્યું છે આતિફ અસલમે. આ ગીતનું લેખન કર્યું છે મનોજ મુંતશીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે એક્રોએ. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. યુવા મિત્રો, આપણે રસોડાના એક એવા અમૃત જેવા પદાર્થ વિશે હવે વાત કરવાના છીએ જે સ્વાદમાં જેટલો મીઠો છે વિજ્ઞાનની દુનિયામાં એટલો જ પ્રાચીન અને ચમત્કારિક છે. હું વાત કરી રહ્યો છું મધ વિશે. સામાન્ય રીતે દૂધ, શાકભાજી કે રાંધેલો ખોરાક થોડા જ દિવસમાં બગડી જાય છે, પણ શું તમે જાણો છો કે મધ એક એવી અનોખી વાનગી છે જે ક્યારેય, એટલે કે હજારો વર્ષ સુધી પણ બગડતી નથી. તો ચાલો આજે સમજીએ મધની અંદર એવું તો શું છુપાયેલું છે કે તે ક્યારેય બગડતું જ નથી. મધ અમર રહેવા પાછળનું સૌથી પહેલું અને મોટું કારણ તેની અંદર રહેલું પાણીનું અત્યંત ઓછું પ્રમાણ છે. કોઈ પણ ખોરાકને બગડવા માટે બેક્ટેરિયા અને ફૂગ જવાબદાર હોય છે, અને આ જીવાતોને જીવવા તેમજ વધવા માટે ભેજ એટલે કે પાણીની જરૂર પડે છે. પરંતુ મધમાં કુદરતી રીતે જ પાણીનું પ્રમાણ નહિવત એટલે કે માત્ર 17-18% જેટલું હોય છે. મધ એકદમ ઘટ્ટ હોવાના કારણે તે આસપાસના વાતાવરણમાંથી ભેજને શોષી લે છે, પરંતુ બેક્ટેરિયાને બનવા માટે જગ્યા આપતું નથી. જ્યારે પણ કોઈ બેક્ટેરિયા મધના સંપર્કમાં આવે છે ત્યારે મધ તેની અંદરનું બધું જ પાણી ખેંચી લે છે, જેના કારણે એ બેક્ટેરિયા તુરંત જ નાશ પામે છે. આમ પાણીની અછત મધ માટે એક અભેદ કવચ બની જાય છે. યુવા મિત્રો, બીજું વૈજ્ઞાનિક કારણ છે મધની અંદર રહેલું કુદરતી એસિડિક તત્વ. મધનો સ્વભાવ ઘણો જ એસિડિક હોય છે, જેનું પીએચ લેવલ અંદાજે 3-4.5 વચ્ચે હોય છે. આટલા ઊંચા એસિડવાળા વાતાવરણમાં કોઈ પણ પ્રકારના જીવાણુ, વાયરસ કે બેક્ટેરિયા જીવતા રહી શકતા નથી. આ એસિડિટી ક્યાંથી આવે છે? જ્યારે મધમાખીઓ ફૂલોનો રસ ચૂસીને પોતાના મધપુડામાં લાવે છે ત્યારે તેમના પેટમાં રહેલા ખાસ એન્ઝાઇમ્સ આ રસ સાથે ભળે છે. આ પ્રક્રિયા દરમિયાન ફૂલોનો રસ ગ્લુકોનિક એસિડમાં ફેરવાઈ જાય છે. આ કુદરતી એસિડ મધને એક એવું વાતાવરણ પૂરું પાડે છે જેમાં કોઈ પણ કીટાણુ પોતાનું ઘર બનાવી શકતું નથી. આ ઉપરાંત આ પ્રક્રિયામાં મધમાખીનો ફાળો પણ એટલો જ અદ્ભુત છે. મધમાખી જ્યારે ફૂલોના રસને પોતાના પેટમાંથી બહાર કાઢે છે ત્યારે તેમાં ગ્લુકોઝ ઓક્સિડેઝ નામનો એક ખાસ એન્ઝાઇમ ભળે છે. આ એન્ઝાઇમ જ્યારે મધના ભેજ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું કેમિકલ બને છે. કદાચ તમે આ નામ સાંભળ્યું હશે. આપણને જ્યારે કોઈ ઘા વાગે ત્યારે તેને સાફ કરવા કે જંતુ મુક્ત કરવા ડોક્ટર આ કેમિકલનો નિયમિતપણે ઉપયોગ કરે છે. મધની અંદર આ હાઇડ્રોજન પેરોક્સાઇડ ખૂબ જ ઓછી પણ અસરકારક માત્રામાં કુદરતી રીતે જ બને છે, જે કોઈ પણ નવા બેક્ટેરિયાને પેદા થતા જ મારી નાખે છે. આમ મધમાખીઓ પોતે જ મધની અંદર એક શક્તિશાળી જંતુનાશક દવા ઉમેરી દે છે. મધમાખીઓની મહેનત, પાણીની તીવ્ર અછત, કુદરતી એસિડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ આ ચાર વસ્તુઓ ભેગી થઈને મધને બ્રહ્માંડનો સૌથી લાંબુ આયુષ્ય ધરાવતો ખોરાક બનાવે છે. પ્રકૃતિની આ અદ્ભુત કરામાત દર્શાવે છે કે વિજ્ઞાન આપણી આસપાસના ખોરાકમાં કેટલું ઊંડાણપૂર્વક વણાયેલું છે. મધનું આ ક્યારેય ન બગડવાનું રહસ્ય જ તેને પૃથ્વી પરનો સૌથી પવિત્ર અને અમૂલ્ય ખોરાક બનાવે છે. યુવા મિત્રો, આપણે રોજબરોજ નદીઓ, નાળાઓ અને ઝરણાઓને જોતા હોઈએ છીએ, જેનું પાણી શાંત અને શીતળ હોય છે, જે આપણી તરસને છીપાવે છે.

પરંતુ શું તમે ક્યારે એવી નદી વિશે સાંભળ્યું છે જેનું પાણી સખત ઉકળતું હોય? હા યુવા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દુનિયાની એક એવી રહસ્યમય નદી વિશે જે પ્રકૃતિના કોઈ જાદુથી ઓછી નથી. એમેઝોનના ગીચ અને ભયાનક જંગલોની વચ્ચે છુપાયેલી આ નદીનું નામ શાનાઈ ટિમ્પિશકા છે, જેને સ્થાનિક ભાષામાં ઉકળતી નદી કહેવામાં આવે છે. આ નદી એટલી ગરમ છે કે તેમાંથી 24 કલાક ધુમાડો અને ગરમ વરાળના ગોટે ગોટા નીકળતા જ રહે છે, જે જોઈને કોઈ પણ માણસ આશ્ચર્યથી દંગ રહી જાય. ભૂગોળની દ્રષ્ટિએ જોઈએ તો અદ્ભુત નદી દક્ષિણ અમેરિકા ખંડના પેરુ દેશમાં આવેલી છે. એમેઝોનના એવા જંગલોમાં આ નદી વહે છે જ્યાં સૂર્યપ્રકાશ પણ માંડ જમીન સુધી પહોંચી શકે છે. આ નદીની લંબાઈ લગભગ 6.5 કિલોમીટર જેટલી છે અને તેની સરેરાશ પહોળાઈ પણ નોંધપાત્ર છે. આ નદીના પાણીનું સરેરાશ તાપમાન 86 ડિગ્રી સેલ્સિયસથી લઈને 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. 100 ડિગ્રી એટલે કે પાણીનું ઉકળતું બિંદુ, જેમાં આપણે ચા કે કોફીને પણ સરળતાથી બનાવી શકીએ. નદીની આસપાસનું વાતાવરણ આ ગરમ પાણીની વરાળના કારણે એકદમ રોમાંચક લાગે છે. જાણે કુદરતે પૃથ્વી પર કોઈ મોટું ગીઝર ચાલુ કરી દીધું હોય તેવું લાગે છે. હવે સામાન્ય રીતે વિજ્ઞાન એવું કહે છે કે પૃથ્વી પર જ્યાં પણ આવા ગરમ પાણીના સ્ત્રોત અથવા ઝરણા હોય તેની નજીકમાં કોઈ સક્રિય જ્વાળામુખી એટલે કે વોલ્કેનો આવેલો હોય છે, જેના લાવા જમીનની અંદરના પાણીને ગરમ કરતા હોય છે. પરંતુ આ નદીનું અસલી આશ્ચર્ય એ છે કે અહીંથી સૌથી નજીક આવેલો જ્વાળામુખી પણ 700 કિલોમીટર દૂર છે. વર્ષો સુધી વૈજ્ઞાનિકો માટે આ એક વણ ઉકેલ્યો કોયડો હતો કે આટલી દૂર હોવા છતાં આ નદી 24 કલાક કેવી રીતે ઉકળે છે. લાંબા સંશોધનો પછી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે એન્ડીઝ પર્વતો પરથી વહીને આવતું પાણી જમીનની ઊંડી તિરાડોમાં ઉતરે છે અને પૃથ્વીના પેટાળની ભયંકર આંતરિક ગરમીના સંપર્કમાં આવે છે. ત્યાં ગરમ થયા પછી ભારે દબાણના કારણે આ પાણી ભૂગર્ભમાંથી તીવ્ર વેગે બહાર આવે છે અને નદીઓનું સ્વરૂપ ધારણ કરે છે. આ નદી જેટલી સુંદર અને અદ્ભુત દેખાય છે એટલી જ તે જીવલેણ પણ છે. આ નદીમાં કોઈ સામાન્ય જીવ બચી શકતો નથી. જંગલના નાના મોટા પ્રાણીઓ જેવા કે દેડકા, ગરોળી, પક્ષીઓ કે વાંદરાઓ જ્યારે ભૂલથી પણ પાણી પીવા માટે કે રસ્તો ઓળંગવા નદીમાં પડે છે ત્યારે સેકન્ડના ભાગમાં જ તેઓ મૃત્યુ પામે છે. આ નદીમાં પડતાની સાથે જ ગરમ પાણી સીધું આંખ અને શ્વસન તંત્ર પર હુમલો કરે છે, જેના કારણે પ્રાણીઓ બચવા માટે તરી પણ શકતા નથી. આ જ કારણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ પણ આ નદીના કિનારે ખૂબ જ સાવચેતીપૂર્વક ઊભા રહે છે. વિશ્વ સામે આ નદીને લાવવાનું શ્રેય એન્ડ્રોઝ રૂઝો નામના ભૂસ્તરશાસ્ત્રીને જાય છે, જેમણે વૈજ્ઞાનિક નકશા પર આ નદીને સ્થાન અપાવ્યું. પ્રકૃતિ ખરેખર પોતાના ખોળામાં કેવા અદ્ભુત રહસ્યો છુપાવીને બેઠી છે તેનું જીવંત ઉદાહરણ આ નદી છે. આ સુંદર વાત સાથે ચાલો યુવા મિત્રો, હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ હેપી ભાગ જાયેગીનું ગીત આશિક તેરા, જેને સ્વરબદ્ધ કર્યું છે અલ્તમશ ફરીદીએ. આ ગીતનું લેખન કર્યું છે મુદસ્સર અઝીઝે અને તેને સંગીતબદ્ધ કર્યું છે સોહેલ સેને. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો

સહ પ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી, પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર કર્યો. રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ. દેશભરમાં આવતીકાલે નીટ યુજીની પરીક્ષા. ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ. સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી. રાજ્ય સહિત વિશ્વભરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી. એશિયન વોલીબોલ કન્ફેડરેશન મેન્સ કપ 2026નો આજથી અમદાવાદમાં પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કર્યો. આ અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા સીધા જમા થયા. દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાયો, જેમાં રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને પીએમ કિસાન હેઠળ 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ અલનિનોની સ્થિતિને પહોંચી વળવા સરકારે તૈયારી કરી લીધી હોવાનું જણાવ્યું.
2: આપણે અત્યારથી માનસિકતા આપણી બનાવી દેવી પડે કે ભાઈ વરસાદ ઓછો પડે તો આપણે કયા કયા પગલાં લેવા જોઈએ, કયો બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે, અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે, અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જે યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ કરાવી દીધું છે.
1: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતના સરસાણામાં ખાતે ગ્લોબલ બિઝનેસ સોશિયલ રાઇઝ અપ કોન્કલેવ 2026માં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે ઉપસ્થિત ઉદ્યોગકારોને બિઝનેસ

0: આગળ વધારવાની સામે સરકાર દ્વારા 10 ગણા સહયોગની ખાતરી આપી.
1: તમે વિચારો તમારું સપનું સાકાર કરવા માટે તમે એક પગલું આગળ વધો. રાજ્ય સરકાર તરીકે હું આપને વચન આપું છું કે તમારા એક પગલાની સામે અમે 10 પગલા તમારી સાથે ચાલવા માટે તૈયાર. આપ સૌ લોકોને આપના સપના સાકાર થાય તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર.
0: દેશભરમાં આવતીકાલે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાશે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પરીક્ષાના સુચારૂ આયોજન માટે રાજ્યના નોડલ અધિકારી અને કાયદો અને વ્યવસ્થાના આઈજીપી મકરંદ ચૌહાણે આજે માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તેની કાળજી લેવાય છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ ચાપતી નજર રાખવામાં આવી રહી છે.
2: પરીક્ષા સુચારૂ રૂપથી પૂરી થાય એ માટે જે પણ અન્ય એજન્સીસ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અથવા તો એનટીએ, અન્ય કોઈ જે એજન્સીસ છે એની સાથે અમે પૂરી રીતે સંકલનમાં છીએ. પ્રેસ્કિંગ દરમિયાન જે જે કંઈ સૂચના આપવાની હતી એ સૂચના પણ આપેલી છે. પરીક્ષા પૂરી થયા પછી જે ઓએમઆર સીટ્સ છે એના ટ્રાન્સપોર્ટેશનને લગતી, એના સિક્યુરિટીને લગતી જે પણ સૂચનાઓ આપવાની હતી એ પણ ફિલ્ડ યુનિટ્સને આપેલી છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ખાતે જે ક્રાઉડ મેનેજમેન્ટ છે એ ક્રાઉડ મેનેજમેન્ટ સંદર્ભમાં પણ અહીંથી મીન્સ સ્ટેટ પોલીસના તમામ ડિસ્ટ્રિક્ટ અને સિટી યુનિટ્સને સૂચના આપેલી છે.
0: ભાવનગર મેડિકલ કોલેજમાં પજવણી મામલે આજે વધુ એક તબીબને ફરજ મોકૂફ કરાયા છે. સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લઈ તપાસ કરાવી અને સખત આકરા પગલાં લીધા છે. ગઈકાલે 6 તબીબને સસ્પેન્ડ કરાયા હતા, જેમાં આજે વધુ એક ડોક્ટરનું નામ બહાર આવતા કુલ 7 તબીબને ફરજ મોકૂફ કરાયા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ. ઉમેદવારોને 29 જૂન સુધી પોતાની ઓએમઆર શીટ ડાઉનલોડ કરી શકશે. જો કોઈ ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલા જવાબ સામે વાંધો અથવા રજૂઆત હોય તો તે યોગ્ય આધાર અને પુરાવા સાથે 24 જૂન સાંજે 5 વાગ્યા સુધી માત્ર ઓનલાઇન અરજી કરી શકશે. નિર્ધારિત તારીખ અને સમય પછી મળેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાના બીજા તબક્કામાં 14 જૂને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગરમાં કુલ 879 શાળા કોલેજોમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. સુરતના ડિનોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કરડવા ગામ ખાતે રહેતા વેપારીને આરોપીઓએ બનાવટી ઇમેલથી વિદેશી કંપનીનો લીગલ હેડ તરીકે ઓળખ આપી સ્ટાર્ટઅપમાં રોકાણના બહાને છેતરપિંડી કરી હતી. ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા સાયબર ગુના શાખાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા XNL AIR ન્યૂઝ અંડરસ્કોર ABID ને ફોલો કરશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાશે. યોગ ફોર હેલ્ધી એઇજિંગની થીમ સાથે ઉજવાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતાથી સામૂહિક યોગમાં જોડાશે અને દેશવાસીને સંબોધન કરશે. યોગ દિવસે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ 1 કરોડથી નાગરિકો સહભાગી થશે. રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, તમામ જિલ્લા તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે સામૂહિક યોગાભ્યાસ યોજાશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે ઉજવણી કરાશે. રાજ્યના વિવિધ જિલ્લામાં યોગ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આવતીકાલે વિવિધ રેલવે પરિસરો ઉપરાંત 4 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં વિશેષ યોગ સત્રો યોજાશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્રી ડોક્ટર શ્રેણી મેઘાણીએ વિશ્વ યોગ દિવસ અંતર્ગત અમેરિકાથી ડિજિટલ માધ્યમથી જોડાઈ વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છા પાઠવી.
3: આપણા રોજબરોજના જીવનમાં નાના સરળ સીધા સાદા પરિવર્તનો લાવીએ અને આ પરિવર્તનો નિયમિત રૂપે આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણા સ્વાસ્થ્યને ઘણો ઘણો લાભ થઈ શકે. યોગ દિવસ માટે તમને ઘણી બધી માહિતી મળશે. યોગ આસન માટે, ધ્યાન, પ્રાણાયામ, મારી એવી ઈચ્છા છે કે આમાંથી તમને કશું ગમે, તમને એ માહિતીમાં રસ પડે અને તમને એ જિંદગીમાં લાભદાયી નીવડે.
0: રાજકોટમાં આવતીકાલથી શહેરમાં દર 15 મિનિટના અંતરે એક યોગ લર્નિંગ સેન્ટર કાર્યરત થશે.

0: આ અંગે વધુ માહિતી રાજકોટના મેયર નેહલ શુક્લાએ આપી.
1: આવતીકાલથી યોગ ડે ની ઉજવણી બાદ સમગ્ર રાજકોટમાં માત્ર 15 મિનિટના અંતરે કુલ 426 યોગ લર્નિંગ સેન્ટર, કોચિંગ સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર આપ જે નામ આપો તે એ રાજકોટ મહાનગરપાલિકા શરૂ કરવા જઈ રહી છે. 426 જગ્યાએ સવારે 7 થી 8 દરમિયાન સતત અવિરતપણે રાજકોટના લોકોને યોગ માટેનું માર્ગદર્શન આ સેન્ટર ઉપરથી મળશે.
0: વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. ગુજરાત લોકભવન ખાતે આજે મહારાષ્ટ્ર, ગોવા, સિક્કિમ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. રાજ્યપાલે આ તમામ રાજ્યોના નાગરિકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌએ પ્રમાણિકતા અને પુરૂષાર્થ સાથે યોગદાન આપવું પડશે. કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના ગુજરાતમાં વસતા નાગરિકોએ પોતાની સાંસ્કૃતિક વિરાસતને રજૂ કરી. કાર્યક્રમના અંતે રાજ્યપાલે કલાકારોનું સન્માન કર્યું હતું. જાપાનની દરિયાઈ પરંપરાના પ્રતિક સમાન મુસાફર જહાજ નિપોન મારુ રિસાયકલ થવા માટે આજે ભાવનગરના અલંગ બંદરે પહોંચ્યું. વર્ષ 1990માં નિર્મિત આ જહાજે પોતાની અંતિમ સફર 10 મે 2026ના રોજ પૂર્ણ કરી અને નિવૃત્તિ બાદ તેને અલંગ માટે રવાના કરાયું હતું. આ સાથે જ આ જહાજ વર્ષ 2026માં રિસાયકલ થનારું અલંગ અને વિશ્વનું પહેલું જહાજ બન્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી શકે છે. 25 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્વર યાદવે જણાવ્યું.
2: આને વાલે સાધનો કે લીએ હમ ગુજરાતી સ્ટેટ કી બાત કરેંગે તો આને વાલે સાધનો કે લીએ ગુજરાત રીજન મેં ઓર સાથ મેં હી સૌરાષ્ટ્ર કચ્છ રીજન મેં લાઇટ ટુ મોડરેટ રેન કા પૂર્વાનુમાન હૈ. ઓર વાર્નિંગ કી બાત કરેંગે તો આજ કે લીએ થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ ગુજરાત રીજન મેં ભી ઓર સાથ મેં હી સૌરાષ્ટ્ર કચ્છ રીજન મેં ભી થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ. ઓર જો વિન્ડ કી સ્પીડ હોગી થંડરસ્ટોર્મ કે ટાઈમ વો 40 થી 50 કિલોમીટર પર આવર કે આસપાસ રહેને કા પૂર્વાનુમાન હૈ. ઓર મેક્સિમમ ટેમ્પરેચર કી બાત કરેંગે તો મેક્સિમમ ટેમ્પરેચર આને વાલે 7 દિનો કે લીએ 9 લાખ સેમી મેં રહેગા.
0: અમદાવાદમાં એશિયન વોલીબોલ કન્ફેડરેશન એટલે કે એવીસી મેન્સ કપ 2026નો આજથી પ્રારંભ થયો. નારાયણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 28 જૂન સુધી યોજાનાર આ સ્પર્ધામાં એશિયાની શ્રેષ્ઠ વોલીબોલ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. સ્પર્ધાના પ્રથમ દિવસે કુલ 4 મેચોમાંની દિવસની છેલ્લી મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાતના 9 વાગ્યાથી શરૂ થશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એશિયન વોલીબોલ કન્ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ભારત સહિત કુલ 12 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. 9 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં કુલ 38 મેચ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર કર્યો. રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ. દેશભરમાં આવતીકાલે નીટ યુજીની પરીક્ષા, ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ. સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી. રાજ્ય સહિત વિશ્વભરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ કન્ફેડરેશન મેન્સ કપ 2026નો આજથી અમદાવાદમાં પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
4: TLI है ना.
5: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
6: આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ પ્રસ્તુત છે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.

0: ભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન ને હોવ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હોવ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ. રામ રામ.
2: એ રામ રામ અટલબેન.
3: રામ રામ કાનન. રામ રામ
2: અટલબેન. આજે આપણે ચોરે છે ને એક સીઈઓ ને મળવાના છીએ.
3: સીઈઓ કંપનીના એક્ઝિક્યુટિવ ઓફિસર.
2: યસ. તો પછી હા,
3: એટલે સીઈઓ આમ નામ પડે ને તો એમ થાય કે ભાઈ મોટી ગાડી હશે, બૂટ બૂટ પહેર્યા હશે ને આમ એક રૂઆબ સાથે હશે ને એવું બધું. પણ તો એમાં ગામનો ચોરોમાં એમનું શું કામ, મને તો એ વાત કર પહેલા.
2: હા, પણ એ જેના સીઈઓ છે ને એ કંપની ગામના ચોરા માટે બહુ મહત્વની છે.
3: અચ્છા.
2: કારણ કે એ કંપની છે ને એ ખેડૂતોની બનેલી છે.
3: અચ્છા અચ્છા, હવે સમજાણું. તો આપણે એમ કહી શકાય કે એક ખેડૂતોના પ્રતિ

0: મળવાના છીએ.
1: સીઈઓ કંપની ના એક્ઝિક્યુટિવ ઓફિસર.
0: યસ, તો પછી હા,
1: એટલે સીઈઓ આમ નામ પડે ને તો એમ થાય કે ભાઈ મોટી ગાડી હશે, બૂટ બૂટ પહેર્યા હશે, ને આમ એક રૂઆબ સાથે હશે ને એવું બધું. પણ તો એમાં ગામનો ચોરોમાં એમનું શું કામ, મને તો એ વાત કર પહેલા.
0: હા, પણ એ જેના સીઈઓ છે ને એ કંપની ગામના ચોરા માટે બહુ મહત્વની છે.
1: અચ્છા,
0: કારણ કે એ કંપની છે ને એ ખેડૂતોની બનેલી છે.
1: અચ્છા અચ્છા, હવે સમજાણું. તો આપણે એમ કહી શકાય કે એક ખેડૂતોના પ્રતિનિધિત્વ વ્યક્તિને મળવાનું છે.
0: ચોક્કસ, એટલે સામાન્ય રીતે છે ને આપણે ત્યાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ એવું જયારે આપણે બોલીએ છીએ ને ત્યારે તમે જેમ કીધું ને એવું ચિત્ર ખડું થાય છે. પણ ખરેખર એવી વ્યક્તિ અથવા આપણે એમ કહી શકીએ કે એવી જવાબદાર વ્યક્તિ કે જે આખી કંપનીના બધા જ સભ્યોને સાથે લઈને ચાલે છે અને સતત સભ્યોના અને કંપનીના વિકાસ માટે એ પ્રયત્ન કરતું રહે છે.
1: વાહ, ખૂબ સરસ. અને આપણે એમ કહેવાય છે ને કે ભાઈ સંગઠનમાં શક્તિ
0: છે. ચોક્કસ, તો આજે એક એવા જ સંગઠનમાં જે સીઈઓ છે એવા વ્યક્તિને મળવાનું છે. આપણી વચ્ચે મહિપતભાઈ રાઠોડ આવી ગયા છે, જે ચોટીલા તાલુકાના ભેટસુડા ગામથી આવ્યા છે. એક એફપીસી ચલાવે છે અને એના એ સીઈઓ છે.
1: બરાબર,
0: એફપીસી શું છે અને એનું કામ શું છે એ બધી તો આપણને વિગતવાર માહિતી મળશે જ. પણ સાથે જ રીટાબેન રાઠોડ પણ હાજર છે ચોરે. અને રીટાબેન છે એ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે વર્ષોથી જોડાયેલા છે. લગભગ છેલ્લા 25-એક વર્ષથી એ પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસારનું પણ કામ કરે છે. સાથે સાથે ગ્રામ્ય લોકો છે એનો વિકાસ કઈ રીતે થઈ શકે એ માટે પણ અલગ અલગ રીતે એ કાર્યરત છે. તો બંને ચોરે આવી ગયા છે, તો એમનું સ્વાગત કરીએ ને એમને કહીએ રામ રામ. રામ રામ.
2: રામ રામ. રામ રામ.
1: રીટાબેન, આજે આપ ચોરે મહિપતભાઈને લઈને આવ્યા છો, યુવાન છોકરો છે અને કાનનબેને થોડો ઘણો તો પરિચય આપ્યો, પણ આપ પણ પરિચય આપો કે ભાઈ આપ ક્યારથી એમને ઓળખો છો અને એ શું કામ કરે છે.
2: બરાબર છે અટલબેન, મહિપતભાઈને 8-10 વર્ષથી અમે ઓળખીએ છીએ. જસદણથી ચોટીલા સાઈડ થોડાક આગળ ચાલીએ તો ચોટીલા તાલુકાનું ભેટસુડા ગામ છે અને ત્યાંના મહિપતભાઈ વતની છે. અભ્યાસ પૂરો કર્યા પછી અમારું એક આરોહણ પ્રોજેક્ટમાં એમના ગામમાં જીએસકે ચાલતું હતું અને એ જીએસકેના સંચાલક હતા.
1: એટલે
2: ગ્રામ શિક્ષા કેન્દ્ર.
0: અચ્છા,
2: જેમાં જે બાળકો સ્કૂલે જાય છે પણ વાંચવા લખવામાં તકલીફ પડે છે એ લોકોને એ સ્કૂલ ટાઈમ પછી ભણાવતા હતા અને વાંચતા લખતા શીખવતા હતા અને બહુ સરસ રીતે એ કાર્ય કરતા હતા. એવી રીતે એમનો સંપર્ક થયો અને પછી અમારે આ એફપીસી બનાવવાની હતી, ખેડૂતો સાથે મળવાનું હતું, તો એમાં બી એમનો સહયોગ સારો હતો અને પછી એ જોડાણા. અને મહિપતભાઈ સાથે છે એટલે આગળની જે ગાથા છે એમની પાસેથી જ સાંભળીએ.
0: ચોક્કસ, તો મહિપતભાઈ પાસેથી પહેલા તો જાણવું છે એમના ગામ વિશે કે આ ગામ કેવડું છે, કેટલાક લોકોની વસ્તી અંદાજે હશે અને મોટાભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા છે.
3: મારું

0: તરીકેની મેં સર્વિસ ચાલુ કરી. પછી આગળ જતા 3-4 વર્ષ પછી 2021 મારે એપીસી ની સ્થાપના કરવાનું થયું. તો ત્યાંથી એપીસી ની સ્થાપના કરી 2021 થી, ત્યારથી હું અત્યાર સુધી હાલ સીઈઓ તરીકે ફરજ બજાવું છું એપીસી માં.
1: તમે એફપીસી એવું બોલ્યા, તો હવે અમારા ખેડૂત મિત્રોને અમને સમજાય ને એવી ભાષામાં ભાઈ અમને સમજાવો કે આ એફપીસી શું છે, એનો હેતુ શું હોય છે.
0: એફપીસી એટલે સરળ ભાષામાં સમજીએ તો એકલ દોકલ ખેડૂત કોઈ માલ વેચવા જાય અથવા ખરીદી કરવા જાય તો એને માલ વેચાણમાં પૂરતો ભાવ ન મળે અથવા ઓછો મળે, અને કોઈ ખરીદી કરવા જાય તો એકલ દોકલ ખરીદી કરે અને સામૂહિક ખરીદી કરે તો એમાં ઘણો ફરક પડે. એટલે જે સામૂહિક ખરીદી અને સામૂહિક વેચાણ એનું નામ જ એફપીસી, એટલે એક ખેડૂતોનું એવું સંગઠન કે ખેડૂતો પોતે એના માલિક હોય, ખેડૂતો દ્વારા ચાલતી, ખેડૂતો થકી ચાલતી અને ખેડૂતોની પોતાની કંપની, એટલે એફપીસી સરળ ભાષામાં કહી શકાય.
2: સરસ. તમે એફપીસી નું આમ ફૂલ ફોર્મ શું કહેશો?
0: એફપીસી નું ફૂલ ફોર્મ થાય ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ.
2: અચ્છા, બરોબર. તો તમે એમ વાત કરી કે તમે થોડા વર્ષો પહેલા રાજકોટમાં જોબ કરતા હતા અને પછી ભેટસુડામાં ગયા, તો એ કઈ રીતે જવાનું થયું? તમે જોબ છોડીને પછી ખેતી કરવા તરફ વળ્યા?
0: ના, જોબ મારે અહીંયા ચાલુ જ હતી, ત્યાં મારે સંસ્થાનો સંપર્ક થયો અને મારે એક શોખ હતો કે હું ખેડૂતોની સેવા કરું, ટ્રાઇબલ એરિયામાં જઈ અને લોકોની સેવા કરું. એટલે મારા શોખને ખાતર મેં સંસ્થા સાથે હું જોડાયો અને પછી એમાં આગળ જતા જતા મને અનુભવ થયા અને એક ટ્રાઇબલ એરિયામાં અને ખેડૂતો સાથે કામ કરવાનો મને પ્લેટફોર્મ અને મોકો મળ્યો એમ કહી શકું.
2: તો એફપીસી શરૂ કરવા માટે તમારે કોઈ તાલીમ લેવી પડી કે કોઈ પ્રકારની લોન લેવાની થઈ કે એવું કઈ
0: નહીં? એફપીસી જે શરૂ કરી ત્યારે સૌ પ્રથમ જોડાણો ત્યારે મને આઈડિયા કોઈ નતો કે એફપીસી કઈ રીતે ચલાવવી, એમાં શું હોય. સૌ પ્રથમ તો મેં એમની તાલીમ લીધી કે સીઈઓ પદમાં કેવી કામગીરી હોય, શું કરવાનું હોય, કઈ રીતે કરવાનું. 10-15 દિવસની એમની તાલીમ આવે એ મેં લીધી સૌ પ્રથમ જોબ સ્ટાર્ટ કર્યા પહેલા, એ પછી જ હું સીઈઓ તરીકે આખું પ્રેઝન્ટ થયો.
1: તો આ છે તમારી એફપીસી છે, એનું નામ શું છે અને કેવી પ્રકારની એક્ટિવિટીઝ કરું છો અને કેટલા મેમ્બર્સ છે એ વાત કરો.
0: હું જે એફપીસી સંભાળું છું તેનું નામ છે મહિડા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ. એ એફપીસીમાં અત્યારે અમે 5 ગામો સાથે કામ કરીએ છીએ, તેમાં કમળાપુર અમારી એની હેડ ઓફિસ આવેલી છે એફપીસીની. 5 ગામોની વાત કરીએ તો કમળાપુર, જસદણ તાલુકાનું કમળાપુર, કનેસરા, બરવાળા, રામળિયા અને રાજાવડલા, આમ 5 ગામ સાથેની અમારે આખી ખેડૂત સંગઠન એટલે કે એફપીસી બનેલી છે.
1: અને સભ્યો કેટલા છે?
0: અમારી એફપીસીમાં અત્યારે 302 સભ્ય છે કુલ.
2: અચ્છા, અને એમાં ભાઈઓ અને બહેનો બંને સભ્યો છે?
0: 200 જેટલા અમારી સાથે ભાઈઓ જોડાયેલા છે શેર હોલ્ડર તરીકે અને 100 જેવી બહેનો જોડાયેલી છે.
1: અને પ્રવૃત્તિઓ કઈ કઈ કરવાની? ખરીદ વેચાણ તો કરવાનું જ, એ કઈ કઈ પ્રોડક્ટ્સ નું કરવાનું?
0: મોસ્ટ ઓફ અમે જે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરીએ છીએ તે ખરીદીમાં અમે જે વેચાણની પહેલા વાત કરીએ તો ખેડૂતોની જે રિક્વાયરમેન્ટ હોય બીજની અથવા કોઈ ઓર્ગેનિક દવાની, ઓર્ગેનિક ખાદની, તો અમે કોઈ કંપની સાથે જથ્થાબંધ ડીલ કરીએ છીએ. માનો કે અમારા 300 સભાસદો છે, તેને બિયારણ ખરીદવું છે તો એકલ દોકલ ખરીદવા જવાના તો તેમને મોંઘું પણ પડવાનું,
2: બરાબર.
0: તો અમે લોકો એને એફપીસી દ્વારા ખરીદી કરીએ, જથ્થાબંધ કોઈ કંપની સાથે ડીલ કરીએ કે અમારી સાથે 300 સભાસદો જોડાયેલા છે અને એને અમારે મગફળીનું બિયારણ જોઈએ છે તો તમે શું ભાવમાં આપી શકો ને અમારે આટલો જથ્થો જોઈએ છે. કોઈ પણ કંપની એફપીસી પાસે ઝૂકી જવાની છે કે 300 ખેડૂતો જો જથ્થો લે તો વધારે જ લેવાના છે, એટલે એ ઓલરેડી ભાવ નીચો આવી જવાનો. પછી અમે એફપીસીમાં એ બિયારણની ખરીદી કરીએ છીએ અને અમારા સભાસદો સુધી અમે માર્કેટ કરતા સસ્તા ભાવે અને એમને હોમ ડિલિવરી આપીએ છીએ. કોઈ ખેડૂતનો ફોન આવે એફપીસીમાં કે અમારે બિયારણ અથવા કોઈ ખાતર જોતું છે તો એ એફપીસીમાં કોલ કરે તો અમે તેને હોમ સર્વિસ આપીએ છીએ, પોતાના ખેતર સુધી એને પહોંચાડી દેવી છે. એટલે શું થાય છે, એને એક તો ખર્ચ ઘટ્યો, માર્કેટ કરતા સસ્તું મળ્યું બિયારણ એટલે એને ખર્ચ ઘટ્યો અને પોતાનો સમય પણ બચ્યો, કારણ કે એને ક્યાંય કમળાપુર સુધી કે જસદણ સુધી લેવા આવવું પડતું નથી, તેને હોમ ડિલિવરી એમને ખેતર સુધી થઈ જાય.
2: અને પછી એવી જ રીતે જે ઉત્પાદન થાય એનું વેચાણ પણ એફપીસી દ્વારા થાય.
0: કોઈ ખેડૂત મગફળી પકવે તો એ મગફળી

0: પડે, અમે તેને બિયારણ માટે મોટા અમારા જે ડીલરો હોય એમને વાત કરી અને બિયારણ માટેના ખેડૂતો પાસેથી એપીસી ખરીદી અને કોઈ વિક્રેતા બિયારણ હોય તેને પણ આપીએ છીએ. અને અમારે અમે તેલનું જોબ વર્ક પણ કરાવીએ છીએ. કોઈ ખેડૂતને સારા પાકની હોય તો એપીસીને કે મારે 100 મણ મગફળી મારી પાસે છે અને મારે તેલ કટાવવું છે, તો એપીસી દ્વારા તેની ખરીદી કરી અને તેનો તેલના ડબ્બા ભરી અને માર્કેટ સુધી અમે તેલનું પણ વેચાણ કરીએ છીએ એપીસી દ્વારા.
1: બરોબર. અને એમાં એપીસી ને કોઈ ફાયદો ખરો કે એવું કમિશન કે એવું કઈ ખરું એપીસી માટે કે એવું નહીં?
0: નહીં, અમે કોઈ પર્સનલ ખેડૂતને પ્રમોટ કરતા બધા ખેડૂતોને સાથે લઈને ચાલીએ છીએ. એટલે એપીસી જ મગફળી ખરીદી લે અને પછી એનું તેલ કઢાવી અને માર્કેટમાં કરે છે. એટલે એકલ દોકલ ખેડૂતને લાભ મળવા કરતા જેટલા સભાસદો છે બધાને લાભ મળે એવો અમારો પ્રયત્ન રહે છે.
2: મહિપતભાઈ, આ એપીસીમાં મેમ્બર બનવા માટે કઈ ફીસ કે કઈ લેવામાં આવે છે? તમારું જે ખર્ચો છે તો કાઢવો પડે તમારે?
0: મેમ્બર બનવા માટે આમ કોઈ ફીજ ન હોય, પણ તેને પોતાનો એક મેમ્બર બનવા માટે શેર ધારક એટલે કે શેર ખરીદવા પડે.
1: બરાબર.
0: ઓછામાં ઓછા એ 5 શેર થી સભ્ય બની શકે છે, એટલે કે 500 રૂપિયા થી સભ્ય બની શકે અને વધુમાં વધુ 20 શેર ખરીદી શકે. 1 શેરની કિંમત 100 રૂપિયા અમારી કંપનીમાં છે, એટલે વધુમાં વધુ 20 શેર એટલે 2000 રૂપિયાના શેર ખરીદી, ઓછામાં ઓછા 5 શેર એટલે 500 રૂપિયાના શેર ખરીદી અને એ સભ્ય બની શકે છે. બાકી કોઈ એક્સ્ટ્રા બીજી ફી હોતી નથી.
1: બરાબર. રીટાબેન, થોડીક વાત એફપીસી વિશે કે આ સરકાર માન્ય સંસ્થા છે, સરકાર એને કોઈ સબસિડી આપે છે કે એવું કઈ છે કે કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તો એ શરૂ કરી શકે, શું હોય શકે આ?
3: કોઈ પણ વ્યક્તિ કરતા જે ખેડૂતો સાથે જેને નિસ્બત છે અને આવું સંગઠન વ્યવસ્થિત રીતે ચલાવી શકે એ લોકો સંસ્થાના સપોર્ટથી, અમે જ્યારે આ એફપીસીની વાત છે તો નાબાર્ડના સપોર્ટથી અમે આખું આ ચાલુ કરેલું, કેમ કે કોઈના સપોર્ટ વગર ચાલુ કરવાનું થોડું અઘરું છે, કેમ કે લીગલી પ્રોસેસ ઘણી બધી છે. જેમ શરૂઆતમાં વાત થઈ મોટી કંપનીઓ, એમાં મોટી કંપનીને જે રોલ રેગ્યુલેશન લાગુ પડે છે એ બધા જાને લાગુ પડે છે, એટલે એનું ઓડિટ ને એ બધું કરાવવાનું ને બધું હોય છે, એટલે ખેડૂત માટે થોડુંક અઘરું પડે. કોઈ સંસ્થા સાથે હોય તો એ સારી રીતે નિભાવી શકે છે. બીજું મને થોડું કહેવાનું મને થાય છે કે બહેનો ને અમારે ઘણા પ્રમોટ કરવા હોય છે, પણ એક નિયમ આમાં એવો હોય છે કે એ જમીન ખાતેદાર એના હોય તો જે સભ્ય
2: બની શકે. હા,
3: એટલે અમારે આમાં થોડા ઓછા બહેનો છે, પણ તો આનંદ છે કે આટલા બહેનોના નામે તો જમીન છે.
2: એટલે સમાજમાં હજી એ જ એક ચીલો છે કે ભાઈ બહેનોના નામે જમીન થતી નથી.
3: અને ખેડૂત એટલે ભાઈ જ મગજમાં આવે, બહેન ખેડૂત હોય, કેમ કે આજકાલ જુઓ તો વધારે ખેતરમાં બહેનો જ જોવામાં આવે છે. ભાઈઓએ તો સાઈડ બિઝનેસ બીજા બીજા ચાલુ કરી લીધા છે, બહેનો છે એ ખેતીનું બધું કામ કરે છે. એક સિનારિયો એવો પણ આપણા વિસ્તારમાં થયો છે કે ભાગે આપી દેવું, બાકી મજૂરો આવે. આજકાલ થોડી દીકરી કોઈ નથી આપતું એ બી સમસ્યા છે, એટલે ખેતી નહીં કરવાને બદલે શહેરમાં જતા રહે છે. છતાં પણ બહેનોની ખેતી સાથેની જવાબદારી હોય જ છે, નાનું મોટું કામ જે છે એ બધું બહેનોને કરવાનું આવે છે.
2: તો મહિપતભાઈને પૂછીએ, બેને જેમ વાત કરી કે ઘણા બધા લોકો છે ને ખેતીથી વિમુખ થતા જાય છે, તો એવા સમયમાં આવા 300 લોકોને ભેગા કરવા, સમજાવવા અને આટલા વર્ષો સુધી સાથે રાખવા, તો એ કેવી રીતે શક્ય બન્યું, કેવા કેવા પડકારો અનુભવો આવ્યા એની વાત કરો.
0: આમ એકલ દોકલ અમારે જે સભ્યો હતા એ માર્કેટમાં એકલ દોકલ બધા બધું જણસી વેચવા જતા, ખરીદવા જતા, તો એ લોકોને અમે મળ્યા પેલા ફિલ્ડમાં અને એમને વાત કરી કે તમે જે આ એક એક ખેડૂત થઈ અને બધું વેચાણ કરો છો એના કરતા એપીસીમાં તમે જોડાઓ અને તમે સામૂહિક વેચાણ કરો તો તમને આપોઆપ ભાવ વધારે મળી રહે છે. અને એવી જ રીતે જે ખરીદી કરો છો તમે એકલ દોકલ ખેડૂતો, તો તમને તેમાં ખર્ચ પણ તમારો વધારે થાય છે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ને એવું વધે છે, તો એપીસીમાં જોડાવાથી તમારે એ ખર્ચ પણ ઘટશે અને સારી ક્વોલિટીનું બધું બિયારણ, ખાદ, કોઈ દવા મળી રહેશે. તો એ લોકોને સમજાવ્યા અને અમે અત્યાર સુધી 300 સભ્ય એવી રીતે એને બનાવી શકે,
2: એટલે ધીરે ધીરે થાય,
0: ધીરે ધીરે ધીરે એક જ મહિનામાં 300 સભ્ય બની ગયા એવું નથી, એક વર્ષ લાગ્યું અમારે 300 સભાસદ બનાવતા.
3: પડકાર એ પણ છે કે જે ખેડૂતો છે એને પૂરી માહિતી નથી હોતી, કેટલાક

0: કંપનીઓમાં એવા બી બનાવ બનેલા છે કે પોતે પૈસા ભર્યા હોય અને નામ આવ્યા હોય, કંપનીઓ ઉઠી ગઈ હોય, જે શબ્દો આપણે વાપરીએ છીએ, એટલે એ પડકાર છે. બીજું એવું છે કે ભાઈ અમે આ પૈસા ભરીએ પછી અમને શું ફાયદો થશે.
1: ખાસ કરીને એને ફાયદો સમજાવવાનો છે. એ 500 રૂપિયા ભરીને સભ્ય બની જ જશે, પણ એને આશા હોય ને કે હું એપીસી માં જોડાઈશ તો મને શું લાભ મળશે. ખાસ કરીને ખેડૂતને પોતાને આશા તો હોય જ કે હું એપીસી માં જોડાવ તો ખરો, પણ મને લાભ શું મળશે. તો એને પેલા તો એ લાભ સમજાવવા પડે કે તમે એપીસી માં જોડાશો તો તમને આટલા આટલા બેનિફિટ મળશે. ત્યારે એ જોડાય છે. ડાયરેક્ટ 500 રૂપિયા દઈ અને હું જોડાઈ જાઉં
2: એવું નથી.
1: આ ઉપરાંત અમે જે અમારા સભાસદો છે એનું સોઇલ ટેસ્ટિંગ અને પાણીનું ટેસ્ટિંગ પણ કરીએ છીએ. અમારા એપીસીના જ બે અમારી પાસે લેબો છે, એક સોઇલ ટેસ્ટિંગ લેબ છે અને એક પાણીની લેબ છે. અને એ ઉપરાંત એક અમે ટ્રાયકોડર્માની પણ લેબ ચલાવીએ છીએ એપીસીની, જે ટ્રાયકોડરમાં વીરડી કરીને જે આવે છે ફૂગનાશક પાવડર, એ અમે લિક્વિડ ફોર્મમાં બનાવીએ છીએ અને એની લેબ એપીસી પોતે ધરાવે છે.
3: અચ્છા, એટલે એપીસીમાં જોડાયેલા મિત્રોને આપોઆપ આ બધા ફાયદા છે મળી રહે છે.
1: અમારા વિસ્તારમાં જમીન ચકાસણીની લેબ એક પણ છે નહીં, તો ખેડૂત ત્યાંના ખેડૂતોને ગોંડલ અથવા રાજકોટ આવવું પડતું હતું. તો અમે અમારા વિસ્તારમાં જ એપીસી દ્વારા સોઇલ ટેસ્ટિંગ લેબની શરૂઆત કરી અને ત્યાં અમે અમારા એપીસી થકી અને સંસ્થા થકી બધા સભાસદોને અને બીજા ખેડૂતોને સોઇલ ટેસ્ટિંગ અને પાણીનું ટેસ્ટિંગ કરી આપીએ છીએ.
3: વાહ, સરસ. તો મહીપતભાઈ, લગભગ કેટલા સભ્યોથી શરૂઆત કરી હશે?
1: સૌ પ્રથમ તો અમે 10 ખેડૂતો, જે અમારે ડાયરેક્ટર બોડી, ડાયરેક્ટર અને પ્રમોટર, 5 ડાયરેક્ટર અમારે મેઇન અને 5 પ્રમોટર, એટલે 10 ખેડૂતોને કરી અને એના ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને અમે સૌ પ્રથમ અમે સ્ટાર્ટ કરેલું બોર્ડ ઓફ ડાયરેક્ટરની બોડીથી. પછી દરેક ગામમાં અમે દર અઠવાડિયે 2 મીટિંગ રાખતા હતા. અમારા 5 ગામ છે, એમ થતા થતા પાંચે પાંચ ગામમાં દર અઠવાડિયે 2-2 દિવસ મીટિંગ કરી અને ધીરે ધીરે અમે સભ્યો વધારતા ગયા. પહેલા રાઉન્ડમાં 100, બીજા રાઉન્ડમાં 150, એવી રીતે અમે અત્યાર સુધી 300 સભાસદો પહોંચી શક્યા છીએ. અને હાલ અમે આજે પ્રયત્ન વધારે કેમ સભાસદો બને એવો જ અમારો પ્રયત્ન આજે છે.
2: તો મહીપતભાઈ, જ્યારે કોઈ ખેડૂત અને ખાસ કરીને મહિલા ખેડૂત આવા એક સંગઠનમાં જોડાય છે તો કેવા ફાયદા થતા હોય છે, તમારા અનુભવ પરથી કંઈક વાત કરો.
1: અત્યારે તો આપણે ખેડૂતો ભાઈઓની વાત કરી, પણ બહેનો સભાસદો જોડાય તો બહેનોને શું ફાયદો થાય એવી વાત કરી. તો બહેનો ઘણા ખેતી સાથે સંકળાયેલા છે, તો તેની ખેતી લાયક તો જે ફાયદો થવાનો છે એ તો થવાનો છે, પણ ઘણા બહેનો ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, તો એ લોકોને એક્સ્ટ્રા બેનિફિટ એ મળવાનું છે કે પોતે જે કઈ પ્રોડક્ટ બનાવે છે, કોઈ મસાલા વેલ્યુ એડિશન કરીને કરે છે, કોઈ અથાણા બનાવે છે, તો તેવી બનાવે તો છે પણ એ લોકો સાથે માર્કેટ નથી. તો એ એપીસીમાં જોડાય અને એપીસીના પ્લેટફોર્મથી તેનું માર્કેટ કઈ રીતે શોધવું એ પાછું એપીસીનું કામ છે. કોઈ અમારા સેલ ઓર્ડર બેન છે, એ અથાણું બનાવે છે પણ તેમની પાસે માર્કેટ નથી, તો એપીસીને કહે છે કે અમે બનાવીએ તો જાણીએ પણ અમારી પાસે વેચવા માટે માર્કેટ નથી. તો એપીસી ને એ બેન ને જે બનાવેલું અથાણું છે એને માર્કેટ સુધી પહોંચાડવાનું કામ અને તેનું વેચાણ કરવાનું કામ એપીસી પોતે સંભાળે છે. હાલ અમારા જે બહેનો જે ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા છે તે પોતાની પ્રોડક્ટ એપીસીમાં બનાવી અને પહોંચાડે છે. એપીસી તેના જુદા જુદા એક્ઝિબિશન, ફૂડ ફેસ્ટિવલ અને મેળાઓ અમદાવાદ, સુરત, વડોદરા અથવા રાજકોટ જ્યાં ભરાય ત્યાં અમે પ્રોડક્ટમાં અમે ભાગ લઈએ છીએ. એપીસીનો પોતાનો સ્ટોલ ત્યાં કરીએ છીએ અને અમારા સભાસદ બહેનોએ જે પ્રોડક્ટ બનાવ્યું તેને ઓલરેડી અમે લોકો સુધી પહોંચાડીએ છીએ એપીસીના પ્લેટફોર્મથી.
2: અને આ સિવાય મહીપતભાઈ, એક સામાજિક રીતે પણ બહેનોમાં આત્મવિશ્વાસ વધે કે પરિવારમાં થોડી કદર થાય એવું કઈ બનતું હોય છે ખરું?
1: આમ તો બહેનો આગળ આવતા બહુ શરમાતા હોય છે કે ઘર બહાર નથી નીકળતા, તો અમે ખાસ કરીને એપીસીમાં અમે જોડ્યા પછી બહેનોને એક આત્મવિશ્વાસ આવ્યો કે અમે પણ અત્યારે અમારે એપીસીમાં ડાયરેક્ટર તરીકે પણ 2 બહેનો છે. એ લોકોને પેલા ઘર બહાર પણ નીકળવામાં થોડીક તકલીફ થતી, બોલી નતા શકતા, તો અત્યારે દર મહિને મીટિંગમાં આવતા થયા છે. અમે તેને બહાર પ્રેરણા પ્રવાસમાં ને એમાં લઈ જઈએ કોઈ ટ્રેનિંગમાં, તો એને આત્મવિશ્વાસ આવે કે ભાઈઓ સાથે પણ અમે ખંભો મિલાવીને અમે પણ કઈ કરી શકીએ છીએ.
3: મહીપતભાઈ, આ પ્રેરણા પ્રવાસ એ શું વળી?
1: હવે પ્રેરણા પ્રવાસ એટલે જે અહીંયા આપણે જે એફપીસીમાં જે એક્ટિવિટી કરીએ છીએ.

0: એ તો કરીએ જ છીએ, પણ બીજા ઘણા એવા એફપીસી છે કે એ અમારાથી કંઈક અલગ એક્ટિવિટીઝ કરી રહ્યા છે અથવા વધારે કરી રહ્યા છે, તો એ એક્ટિવિટીઝ ને એ એમનો બિઝનેસ ને એ શું કરે છે, એમને યુનિટો કેવી રીતે ચાલે છે, એ બધું કેવી રીતે કરે છે, એનું કઈ રીતે કરવું, કેવી રીતે કરવું, એનો અમે અમારા શેરહોલ્ડરો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરોને ત્યાં જોવા લઈ જઈએ છીએ બીજા એફપીસીમાં. એને અમે પ્રેરણા પ્રવાસ તરીકે કરીએ છીએ કે ત્યાં તે લોકો શું કરે છે, તે કેવી રીતે કરે છે, પછી એ પ્રેરણા પ્રવાસ કરી ત્યાં અમે 3-4 દિવસ શીખીએ, પછી એ આવીને અહીંયા અમે એવી રીતે ચાલુ કરીએ એમ.
1: અને આ ઉપરાંત મહીપતભાઈ, જે ખેડૂતો આવે છે એને તમે કંઈક તાલીમ માર્ગદર્શન આપો છો, કંઈક ધારો કે કોઈને પ્રાકૃતિક ખેતી કરવી છે, એની પાસે કંઈક ખૂટે છે, તો એ બધું કંઈક કરો છો ખરા?
0: અમારી એપીસીમાં જે પ્રાકૃતિક ખેતી સાથે ઘણા લોકો જોડાયેલા છે, તો ઘણા હજી રાસાયણિક ખેતી કરે છે, તો એ લોકોને પ્રાકૃતિક ખેતી કરવી એની એ ટુ ઝેડ માહિતી એપીસીમાંથી મળી રહે છે. પ્લસમાં અમે માહિતી સાથે એને કન્સલ્ટન્સી પણ આપીએ છીએ, એમ ફિલ્ડમાં જઈએ તેને શું શું પ્રાકૃતિક ખેતીમાં શું શું કરવું જોઈએ તેની ટ્રેનિંગ પણ આપીએ, કેવી રીતે કઈ દવા જીવામૃત કઈ રીતે બનાવવું, એડવાન્સ જીવામૃત કઈ રીતે બનાવવું, પછી ઓર્ગેનિક દવાઓ કીટનાશક દવાઓ કઈ રીતે બનાવવી તેની ટ્રેનિંગ પણ આપીએ છીએ, અને ગવર્મેન્ટ સ્કીમ જે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવાની જેટલી ગવર્મેન્ટની સ્કીમો હોય તેના વિશે માહિતી આપીને તેનો પણ લાભ અમે ખેડૂતોને અપાવીએ છીએ.
2: દરેક ગામમાં એવું હોય છે કે 2-4 ખેડૂતો કોઠા સૂજવાળા હોય છે, તો એની વાડીને આપણે સ્કૂલ બનાવીએ છીએ, ફાર્મર સ્કૂલ, અને ત્યાં સિઝન પ્રમાણે જરૂરિયાત પ્રમાણે 15 દિવસે મહિને એકાદ મીટિંગ રાખીએ છીએ, અને જરૂર પડે તો કોઈ રિસોર્સ પર્સનને બોલાવીએ જૂનાગઢ યુનિવર્સિટી કે આપણે કેવી કે ત્યાંથી, બાકી અમારો સ્ટાફ હોય, મહીપતભાઈ હોય, અથવા આપણી આસપાસના જ કોઈ ખેડૂત હોય જેણે નમૂનારૂપ ખેતી કરી હોય, જેને સારો એવો એનો ફાયદો મળ્યો હોય, તો એ લોકોને ત્યાં બોલાવી અને ખેડૂતો સાથે આ એક ડિસ્કશન થતું હોય છે, અને ત્યાં પ્રેક્ટિકલ ઘણા બધા કરીએ છીએ.
1: અચ્છા,
2: બરાબર. આજકાલ આપણે વાત સાંભળીએ કે જીવામૃત આપણે છાંટવાનું, કેમ બનાવવું, એનો શું ઉપયોગ છે, બાયોગેસ્ટર વાપરો, એમાં બી ગવર્મેન્ટની સ્કીમ છે, બધું ઘણું બધું એવું છે, પણ પ્રેક્ટિકલ ખેડૂત ના જોવે ત્યાં સુધી ગળે ઉતરે
1: નહીં.
2: સાંભળેલી વાતથી ખેડૂતને મજા આવે નહીં, જોયેલું હોય, ચર્ચા કરી હોય તો જ એમને એમ થાય કે ના આ બરાબર છે. તો એના માટે આવું છે, 15 દિવસે મહિને છે એવી એકાદ મીટિંગ થતી હોય, અને ક્યારેક પ્રેરણા પ્રવાસ કરતા હોય કે ભાઈ જસદણની બહાર કઈ જોવા જેવું લાગતું હોય તો ત્યાં એમને લઈ જઈએ છીએ.
1: બરાબર.
2: બીજી પણ મહીપતભાઈએ સરસ વાત કરી કે ભાઈ પ્રોડક્ટ જે લોકો બનાવે છે બહેનો ભાઈઓ, તો એમાં બહેનો ખજૂર લીંબુનો આચાર બહુ સરસ બનાવે છે, જેમાં વિધાઉટ ઓઇલ છે, એને ગરમ પણ નથી કરવાનું, અને છતાં વર્ષ સુધી સારું રહે છે અને એકદમ ટેસ્ટી છે, પ્રિઝર્વેટિવ પણ નથી, આટલું સરસ એક આચાર છે. ફિંગલાનું જ્યુસ તો અમારું બહુ વર્ષોથી ચાલે છે.
3: એમની વાળ ઉટાણે તમે આવું બધું બોલો,
2: પણ હવે આવી બધી પ્રોડક્ટ છે, તમે ટેસ્ટ કરજો, ક્યાંક ને ક્યાંક તમને મળી રહેશે. અને સિઝન પ્રમાણે અને અમારા એરિયા પ્રમાણે પણ આમાં અમે થોડું કરીએ છીએ, જેમ કે પેટસુડા સાઈડ છે, કેસુડા બહુ બને થાય છે. હોળીનો તહેવાર હતો તો અમારા બહેનોએ કેસુડા ને બધું ભેગું કરી અને ઓર્ગેનિક કલર બનાવેલો, અને બધા જ કલર પછી ગુલાબમાંથી મેરીગોલ્ડ ને ફૂલ હોય છે તેમાંથી પીળો કલર, અને એ બી બહેનો છે ખાસું એનું વેચાણ કરે છે. ગાયના છાણમાંથી હોળી માટેના છાણા સરસ મજાના બનાવ્યા હતા, પછી મુખવાસ જુદા જુદા બહેનો બનાવે છે, તો આવી ઘણી બધી પ્રોડક્ટ છે. સ્ક્રબર છે, નેચરલ આપણે નેચરમાંથી જોઈએ, જેમાં બહુ ઓછી મહેનત કરી અને પણ બહેનો અને ભાઈઓ છે આનું વેચાણ કરી શકે. સ્ક્રબર એટલે ગલકા, શાક થાય ત્યાં સુધી શાક સુકાઈ જાય એટલે સ્ક્રબર તરીકે વેચાણ કરીએ, એ રીતે ઇંગોરિયા ત્યાં થાય છે તો એને માથું ધોવા માટે નેચરલ શેમ્પુ તરીકે ઉપયોગ કરે છે, અરીઠા હોય છે, મહેંદી હોય છે, તો આવું બધું પણ ખેડૂતો એમના શેઢા પાળે કેમ ક્યાંક ક્યાંક હોય તો ભેગું કરી અને એક આવકનું સાધન બનાવી રહ્યા છે અને એક પ્લેટફોર્મ કરી રહ્યા છે, અને એમાં આ એફપીસી છે ઘણી મદદરૂપ થાય છે કે કેવી રીતે પેકિંગ કરવું, કેવી રીતે એનું સ્ટીકર બનાવવું, માર્કેટિંગ ક્યાં કરવું, ભાવ શું રાખવો, તો આ બધું છે એની માહિતી છે એફપીસી માંથી સારી રીતે મળી રહે છે.
1: એટલે નવું નવું

0: શીખતા જવું, નવું નવું અપનાવતા જવું, અને એના માટે જે માર્ગદર્શન ની આપણે કમી હોય છે એ આ છે, એ એફપીસી પૂરી કરે છે.
1: ચોક્કસ. આજે ભેટસુડા ગામથી મહિપતભાઈ રાઠોડ આવ્યા હતા, એક સરસ એફપીસી એ ચલાવી રહ્યા છે, ઘણા બધા લોકોને સાથે લઈ અને એ પોતાનો, ભેટસુડા ગામનો, આસપાસના ગામનો અને બધા ખેડૂત મિત્રોનો વિકાસ કરી રહ્યા છે. તો એમની સાથે મિત્રોને પણ વાત કરવી ગમશે જ. આપણે એમનો નંબર આપી દઈએ, 97 3 77 97 3 77 46 9 89 46 9 89 એટલે કે 9 7 3 77 4 6 9 8 9. તો મિત્રોની રજા લઈએ અને કહીએ રામ રામ.
2: હવે કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે અને સમાચારનું ટાણું હોત થતું આવે છે.
3: ને આરતી માટે રામજી મંદિરે જવાનું છે, તો હાઉ ભાઈ બહેનોને રામ રામ કરીએ ને છૂટા પડીએ.
4: રામ રામ.

0: राम।
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચું છું. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો વિતરિત કર્યો. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 નિશ્ચિત માત્રાની મિશ્રણની દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આવતીકાલે યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં ભારતે આજે 5 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું કે તેમના દૂરંદેશી શાસન અને વિશ્વ નેતાઓ સાથે રચનાત્મક જોડાણ દ્વારા વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા અને પ્રભાવ વધાર્યો છે. રાષ્ટ્રપતિએ મોહનચરણ માંઝી સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી પણ હાજર હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે શ્રી મોદીના રાષ્ટ્રીય સેવા પ્રત્યેના અતૂટ સમર્પણની પ્રશંસા કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનું નેતૃત્વ ભારતને વધુ સમૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠતા તરફ દોરી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના મયુરભંજ જિલ્લામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પૈતૃક ગામ પહાડપુરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારની 2 વર્ષની વર્ષગાંઠ નિમિત્તે રાયરંગપુરમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાં

0: ઉર્જા, પરિવહન, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ અને પીવાના પાણીની સંબંધિત 47,600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
1: સાથીઓ, હમારી સરકાર ઓડિશા કે સંસાધનો કો ઓડિશા કી સંભાવનાઓ મેં બદલ રહી હૈ. ઓડિશા મેં બડા નિવેશ આયે, યહાં નયે ઉદ્યોગ લગે, ઇસકે લિયે ઉત્કર્ષ ઓડિશા જૈસે અભિયાન ચલાયે જા રહે હૈ. ઇસકે તહત અબ તક કરીબ 20 લાખ કરોડ રૂપિયે કે નિવેશ પ્રસ્તાવ મિલ ચુકે હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં ભાગ લીધો. તેમણે 18,880 કરોડ રૂપિયાની પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો પણ વિતરિત કર્યો, જેનાથી દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો હતો.
1: આજ પીએમ કિસાન સન્માન નિધિ કે તહેત દેશભર કે 9 કરોડ સે અધિક કિસાનો કે બેંક ખાતો મે પૈસે ભેજે ગયે ઓર પશ્ચિમ બંગાળ કે કિસાનો કે લિયે એક ઓર ખુશી કી ખબર હૈ. આજ સે રાજ્ય મે પીએમ ફસલ બીમા યોજના શરૂ કી જા રહી હૈ. ફસલ બીમા યોજના મુશ્કિલ સમય મે કિસાન કે પરિવાર કો સહારા દેગી. ફસલ કો નુકસાન હોને પર કિસાન પર બોજ નહીં પડેગા.
0: શ્રી મોદીએ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે રાજ્ય દિવસની ઉજવણી માટે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પણ ભાગ લીધો. તેમણે રેલવે, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્રોમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ 2026ની ખરીફ સિઝન માટે પ્રધાનમંત્રી કિસાન અન્નદાતા સુખીભાવ યોજના હેઠળ નાણાકીય સહાયના પ્રથમ હપ્તા તરીકે 3,125 કરોડ રૂપિયા જારી કર્યા. આ સહાય પ્રતિ ખેડૂત 7,000 રૂપિયાના દરે આંધ્રપ્રદેશના 46.85 મિલિયનથી વધુ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીની મુલાકાત લેશે. તેમણે મહાલક્ષ્મી મંદિર સંકુલમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું અને કોલ્હાપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધિત કરી.
2: મોદીજી પ્રધાનમંત્રી બને ઓર અયોધ્યા મે ભવ્ય રામ મંદિર આજ અપની ભગવી ધજા કે સાથ ખડા હું. કેદારધામ, બદ્રીધામ કા પુનઃનિર્માણ, સોમનાથ કા મંદિર ફિર સે સોને કા બન રહા હૈ ઓર અબ અંબાબાઈ કા કોરિડોર બનાને કા કામ ભી શરૂ હો ગયા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 ફિક્સ ડોઝ કોમ્બિનેશન FDC દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા સ્થાપિત નિષ્ણાત સમિતિ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્દેશિત સમીક્ષા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે દવાના સંયોજનમાં ઉપચારાત્મક વાજબીપણું નથી અને તે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. પ્રતિબંધિત દવાઓમાં ત્વચા, દુખાવા અને શરીરના દુખાવાની સારવાર અને ચોક્કસ એન્ટીબાયોટિક્સનો સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યવાહીનો હેતુ ફક્ત સલામત, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે માન્ય દવાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. રાજ્યના દવા નિયમનકારો અને અમલીકરણ એજન્સીઓને પ્રતિબંધનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. નીટ UG 2026ની આવતીકાલે યોજાનારી પુનઃ પરીક્ષાની તૈયારી માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે દેશભરમાં મોક ડ્રીલ કરી. આ કવાયતમાં 2,50,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ સામેલ છે. તેનો હેતુ પરીક્ષાનું સલામત, ન્યાય અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાનો છે. એજન્સી અનુસાર નીટ UG પુનઃ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA પરીક્ષાના 48 કલાક પહેલા વિનંતી મળ્યા બાદ અબુધાબીથી નીટ UG 2026ના ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર નાગપુર બદલી નાખ્યું છે. NTA આ સંદર્ભમાં સ્પષ્ટતા જારી કરતા જણાવ્યું કે તેમની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે કોઈપણ વિદ્યાર્થી વહીવટી કારણોસર પરીક્ષાથી વંચિત ન રહે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે, જેની થીમ યોગ ફોર હેલ્ધી એજિંગ છે, જે સ્વસ્થ, સક્રિય અને ગૌરવપૂર્ણ વૃદ્ધત્વ માટે યોગને આજીવન અભ્યાસ તરીકે અપનાવવાના મહત્વ પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નો મુખ્ય કાર્યક્રમ પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઐતિહાસિક રેડ રોડ ખાતે યોજાશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાન્ય

0: યોગ પ્રોટોકોલના અભ્યાસમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે. રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણી સવારે 5 વાગે શરૂ થશે, જેમાં સ્થળ પર હજારો યોગ ઉત્સાહીઓ ભાગ લેશે. શૂટિંગમાં ભારતે જર્મનીના સુહલમાં ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026ના બીજા દિવસે તેના ચંદ્રકની સંખ્યામાં 5 વધુ ઉમેરતા કુલ ચંદ્રકની સંખ્યા 8 થઈ ગઈ છે. સમીરે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ જુનિયર ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. રોહિત કાનિયાને 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ જુનિયર ઇવેન્ટમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રાચી ગાયકવાડે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ વિમેન્સ જુનિયર ઇવેન્ટમાં રજત ચંદ્રક મેળવ્યો. ભારતે 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ જુનિયર ટીમ ઇવેન્ટમાં રોહિત કાનિયાન, વેદાંત, નીતિન વાઘમારે અને હિતેશ શ્રીનિવાસન દ્વારા કાંસ્ય ચંદ્રક જીત્યો. ક્રિકેટમાં ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતે આજે ત્રીજી અને અંતિમ વન ડેમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી શ્રેણી 3-0થી જીતી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 218 રનમાં ઓલ આઉટ થયું હતું, ત્યારે 219 રનના લક્ષ્યાંકને ભારતે 28 ઓવર અને 4 બોલમાં માત્ર 1 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે શાનદાર સદી નોંધાવી હતી. ભારત સોમવારથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બેઠકમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને પ્રતિનિધિમંડળો ઉભરતા સુરક્ષા પડકારો પર ચર્ચા કરશે. ભારત અને દક્ષિણ કોરિયાએ જાહેર વહીવટ અને ડિજિટલ શાસનમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના ગૃહ અને સુરક્ષા મંત્રી યુન હોજુંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. કૈલાસ માનસરોવર યાત્રા 2026 માટેના યાત્રાળુઓનો પહેલો જથ્થો આજે નાથુલા પાસ થઈને ચીનમાં પ્રવેશ્યો, જે તેમની આગળની યાત્રાનો પ્રારંભ દર્શાવ્યો છે. સિક્કિમના રાજ્યપાલ ઓમપ્રકાશ માથુરે પ્રવાસન મંત્રી શેરિંગ થેન્ડુપ ભૂટિયાની હાજરીમાં આ ટુકડીને લીલી ઝંડી આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો વિતરિત કર્યો. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 નિશ્ચિત માત્રાની મિશ્રણની દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આવતીકાલે યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં ભારતે આજે 5 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામા. કાર્યક્રમના આરંભમાં અલકા યાજ્ઞિકનો સ્વર, નદીમ શ્રવણનું સંગીત, ફિલ્મ સાજન

કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ

વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામા. કાર્યક્રમમાં આગળ તાલ ફિલ્મનું શીર્ષક ગીત ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર એ આર રહેમાન. તક દિલ દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક દિલ તક

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: બાબુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
5: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
5: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
6: આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામા. કાર્યક્રમમાં આગળ સાંભળીએ સોનુ નિગમના સ્વરમાં સાથિયા ફિલ્મનું ગીત. ગીતના બોલ ગુલઝારના સંગીતકાર એ આર રહેમાન.

ગીતકાર ઇરશાદ કામિલ, સંગીતકાર સંદેશ શાંડિલ્ય, સ્વર ઉસ્તાદ રાશિદ ખાન, ફિલ્મ જબ વી મેટ.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગીત ગઝલનો કાર્યક્રમ અહીં સંપન્ન થાય છે. પ્રસારણ મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. અમારા હવે પછીના કાર્યક્રમ માટે બસ થોડી પ્રતીક્ષા.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:10 અને 10 સેકન્ડ્સ થઈ છે. આ સાથે જ અમારી પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:55 મિનિટે આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.